નમસ્કાર, સુપ્રભાત શ્રોતા મિત્રો. 354 પૂર્ણાંક 6 દશાંશ મીટર્સ AM બેન્ડ અર્થાત 846 કિલો હર્ટ્સ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. આપ સર્વે શ્રોતાઓનું અમારી આજની પ્રથમ પ્રસારણ સભામાં હાર્દિક સ્વાગત છે. શ્રોતા મિત્રો, આજે જેઠ સુદ 14, વિક્રમ સંવત 2082, તદાનુસાર તારીખ 28 જૂન 2026 ને રવિવાર, અત્યારે સવારના 5:54 થઈ રહ્યું છે. શરણાઈની મંગળ સુરાવલી સાથે અમારી આજની આ પ્રથમ પ્રસારણ સભાનો અમે પ્રારંભ કરીએ છીએ.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. શ્રોતા મિત્રો, હવે આપને જણાવીએ અમારા આજે સમગ્ર દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. દિવસના શુભારંભે પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના 6:05, ચિંતનાત્મક લઘુ વાર્તાલાપ શ્રેણી અમૃતધારાનો સમય રહેશે 6:30, 6:35 શ્રી રામચરિત માનસ ગાન રજૂ કરીશું. જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુર સરિતા 6:45, 7 વાગ્યે સદબહાર ગીત, 7:20 કાર્યક્રમ ગુજરાતી ગીત, 8:30 સદબહાર ગીતોનો કાર્યક્રમ, 9 વાગ્યાનો સમય રહેશે.

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પર આપ સર્વે શ્રોતાઓનું સ્વાગત છે પ્રાતઃકાલીન ભક્તિ સંગીતના કાર્યક્રમ અર્ચનામાં. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમસ્તસ્યે નમસ્તસ્યે નમો નમઃ. આવો પ્રભુના સ્મરણ સાથે અર્ચના કાર્યક્રમનો પ્રારંભ કરીએ. આદિ શંકરાચાર્યની આ રચના સાથે, જેમાં સ્વર છે આકાશવાણી ગાયક વૃંદનો.

પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ મંજુ કેશાનંદ સ્વામીની આ રચના અતુલ વૈષ્ણવના સ્વરમાં.

ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. થોડી જ ક્ષણોમાં બરાબર 6:30 આપ સાંભળશો કાર્યક્રમ અમૃત ધારા.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અમૃત ધારા. આજનો વિષય છે વૃક્ષ. વક્તા છે મણિલાલ પટેલ.
2: વૃક્ષ આ પૃથ્વીલોકમાં વૃક્ષ સાચે જ દેવતા સ્વરૂપ છે. વૃક્ષો વિનાની પૃથ્વી કલ્પી શકાતી નથી. વૃક્ષો વિનાનું માનવ જીવન પણ અકલ્પ્ય છે. વૃક્ષો વિના તો પશુ પંખી જીવજંતુનું જીવવું પણ અશક્ય છે. એટલે વૃક્ષથી મોટો કોઈ દેવ નથી અને માટીથી મોટી કોઈ માં નથી. વૃક્ષો માટીનું રૂપાંતર છે ને દેવ સ્વરૂપ છે. આપણે માટીનું જ રૂપાંતર છીએ. વૃક્ષો ઋતુઓનું વાહન છે. ઋતુઓ વૃક્ષોને લઈને વધારે શોભાયમાન લાગે છે. વૃક્ષ એક ગુરુ કરતાં વધારે શીખવે છે. વૃક્ષો આપણને છાંયો, ફળ, ફૂલ, લાકડું તથા ઔષધિઓ આપે છે એ તો સૌ કોઈ જાણીએ છીએ. પરંતુ વૃક્ષો આપણને એમના જીવનમાંથી બોધપાઠ આપવા સાથે અધ્યાત્મ પણ શીખવે છે. વૃક્ષો ચૂપચાપ પરોપકાર કરે છે. પોતાને માટે કશું જ નહીં રાખતા વૃક્ષો જીવસૃષ્ટિને બધું જ સમર્પિત કરી દે છે. વૃક્ષની પ્રત્યેક વસ્તુ રજે રજ કિંમતી અને કામની છે. એના ફૂલ ફળથી પંખીલોક અને જીવજંતુની સૃષ્ટિ સદાકાળ જીવતા અને કલરવતા તથા સૃષ્ટિનું સંતુલન સાધતા રહે છે. એટલે એક વૃક્ષ કપાય છે ત્યારે સેંકડો પંખીઓ તથા જીવજંતુની વસાહતોની વસાહતો ઉજડી જાય છે. એટલે વૃક્ષોને કાપવું એ પાપ છે, મહાપાતક છે. વૃક્ષો પરિવેશને રમ્ય અને ભવ્ય બનાવવા સાથે પર્યાવરણને પરિશુદ્ધ રાખે છે. વૃક્ષો હંમેશા આપણને છાંયે બેસવા અને સાથે રહેવા દૂરથી પણ સાથ પાડતા હોય છે. જૂના જમાનામાં ગુરુકુળો, આશ્રમો વૃક્ષોની ઘટાઓમાં શુદ્ધ અને આધ્યાત્મમય જીવનથી મસ્ત રહેતા. વૃક્ષો ઘર આપે, આશરો આપે અને શુદ્ધ ફળ ફૂલને હવામાન આપે છે. એ આપણને પાંદડાના ને ફૂલના રંગો તથા આકારોથી કુદરતની લીલા સમજાવે છે. ઔષધિ આપતું વૃક્ષ પવનમાં સંગીત આપે ને ઋતુઓની લીલા દ્વારા જીવનચક્ર, ઈશ્વરનું રચેલું સૃષ્ટિચક્ર આપણને વગર બોલે વૃક્ષો ભણાવી દે છે. મૂળરે વિનાનું કાયા ઝાડવું એને પડતા ન લાગે વાર, એવું માનવ શરીર માટે કહેવાયું છે. આપણું શરીર મૂળ વિનાનું ઝાડવું છે, એ ગમે ત્યારે પડી જવાનું છે. તો કાયાને કુદરતના વૃક્ષની જેમ રાખીએ અને બીજાઓ માટે પ્રયોજીએ ત્યારે જ જીવેલું સાર્થક થાય. મને તો ઝાડ થવું બહુ ગમે. કવિ જયંત પાઠક કહેતા કે કોઈ ભવમાં હું વૃક્ષ હોઈશ ને આમે આપણો આકાર પણ ઝાડ જેવો જ તો છે.

0: વૃક્ષની તો હજારો પ્રજાતિઓ છે, જાતે ઘસાઈને સુગંધ તથા શીતળતા આપે તે ચંદન, તો વળી દેવોને પ્રિય છે એ તો પારિજાત, એને દેવતાનું તરું કહ્યું છે. કૃષ્ણે રુક્ષ્મણીના આંગણે વાવેલું તે કેવું તો મહેક મહેક થતું હશે નહીં? જીવતરના બધા રસાસ્વાદ વૃક્ષોના ફળોમાં નિહિત છે. કેરીની ખટાશ અને પાછી મીઠાશ, આંબલીની ખટાશ, કાચા બોરની તુરાશ, ફણસનું ગળપણ, ખજૂરનો સ્વાદ, સીતાફળની સ્વાદિષ્ટતા, બીલી અને કોઠીના ઔષધીય ગુણો, ઓહો હો, વૃક્ષો પૃથ્વીને જ નહીં જીવતરને હરિયાળું અને રમણીય કરી દે છે. મૂળ જેટલા ઊંડા જાય તેટલું એ આકાશને આવે. આપણે પણ જીવતરમાં, જ્ઞાનમાં ઊંડા ઉતરીએ તો વધારે વિકસીશું. વૃક્ષો બીજા વૃક્ષને પૂછ્યા વિના જાતે જ ઉછરે છે. આપણે પણ એ જ શીખવાનું છે. જે વેઠે છે તે વિકસે છે, એ વૃક્ષનો સંદેશ છે.
1: હમણાં આપ સાંભળી રહ્યા હતા અમૃતધારા. વિષય હતો વૃક્ષ. વક્તા હતા મણિલાલ પટેલ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. પ્રસ્તુત છે શ્રી રામચરિત માનસ ગાન. આજના ભાગના ગાયક કલાકાર છે એ હરિહરન અને સંગીત નિયોજક છે સતીશ ભાટિયા.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન. આજના ભાગના ગાયક કલાકાર હતા એ હરિહરન, અને સંગીત નિયોજક હતા સતીશ ભાટિયા. અને કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પર હવે પ્રસ્તુત છે જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુર સરિતા. કાર્યક્રમનો પ્રારંભ કરીશું ફિલ્મ આયે દિન બહાર કેના આ ગીત સાથે, જેમાં સ્વર આપ્યો છે લતા મંગેશકરે, સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું અને શબ્દરચના છે આનંદ બક્ષીની.

કાર્યક્રમ હવે આપને સંભળાવીએ વાણી જયરામના સ્વરમાં ગુડ્ડી ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત છે વસંત દેસાઈનું અને શબ્દ રચના છે ગુલઝારની.

આ ગીત સાથે જ જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુર સરિતા અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. થોડી જ ક્ષણોમાં બરાબર 6:55 મિનિટે આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી સંસ્કૃતમાં સમાચાર અપાશે.

સદાબહાર ગીતોના કાર્યક્રમમાં આપને સંભળાવીએ લતા મંગેશકરના સ્વરમાં શાગીર્દ ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું અને શબ્દરચના છે મજરૂહ સુલતાનપુરીની.

0: हर घर की वाणी आकाशवाणी, हर दिल की वाणी आकाशवाणी, और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर। हमारे स्टेशन्स लाइव, मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर, हमारे वेबसाइट akashvani.gov.in पर। नया भारत, नया आकाशवाणी।
1: આ સાથે જ સદાબહાર ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ। પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું। શ્રોતા મિત્રો, સમય થવા જઈ રહ્યો છે સવારના 7:10 નો। થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર।

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમની 135મી કડીમાં પોતાના વિચારો રજૂ કરશે. રાજ્યમાં આજથી પોલિયો રસીકરણ અભિયાનનો મુખ્યમંત્રીના હસ્તે ગાંધીનગરથી આરંભ થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના રાણીપમાં વિશેષ લોક દરબાર યોજીને લોકોની રજૂઆતો સાંભળી. આદર્શ હરિયાળી લોકસભા અંતર્ગત ગાંધીનગરમાં આગામી દિવસોમાં 308 સ્થળોએ મહાવૃક્ષારોપણ કરાશે. અમદાવાદમાં 101 ઓક્સિજન પાર્કનું નિર્માણ થશે. અમદાવાદમાંથી 19 કિલો જેટલા ગાંજા સાથે એક વ્યક્તિની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી. અને એવીસી મેન્સ કપ 2026ની સેમીફાઇનલમાં ભારતનો ઇન્ડોનેશિયા સામે 3-2થી પરાજય. હવે કાંસ્ય ચંદ્રક માટે બહેરીન સામે ટક્કર. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 135મી કડી હશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શન એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓનર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરાશે. એઆઈઆર ન્યૂઝ, ડીડી ન્યૂઝ, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. હિન્દી પ્રસારણ પછી તરત જ આકાશવાણી આ કાર્યક્રમને પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત કરશે. આજથી રાજ્યભરમાં પોલિયો રસીકરણ અભિયાનનો પ્રારંભ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર ખાતેથી પલ્સ પોલિયો અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવશે. આ રસીકરણ ઝુંબેશને વ્યાપક સ્તરે પહોંચાડવા માટે સમગ્ર રાજ્યમાં નક્કર આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં 0-5 વર્ષના બાળકોને આજે બૂથ પર પોલિયો વિરોધી રસી પીવડાવવામાં આવશે. ત્યારબાદ જે બાળકો બાકી રહી ગયા હોય તેમને આગામી 2 દિવસ દરમિયાન ટીમો દ્વારા ઘરે ઘરે જઈ પોલિયો વિરોધી રસીના ટીપા પીવડાવવાની કામગીરી હાથ ધરાશે. સુરેન્દ્રનગર જિલ્લામાં 0-5 વર્ષના કુલ 2,16,702 બાળકોને પોલિયો રસીના 2 ટીપા પીવડાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જિલ્લાના કુલ 863 બૂથ પર પોલિયો રસી પીવડાવવામાં આવશે. ત્યારબાદ આવતીકાલથી 1,725 ટીમો દ્વારા ઘરે ઘરે જઈને પોલિયો વિરોધી રસીના ટીપા પીવડાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. જિલ્લાના અંતરિયાળ અને સંવેદનશીલ વિસ્તારો સુધી પહોંચવા માટે વિશેષ ટીમોની રચના કરવામાં આવી છે. ખેડા જિલ્લામાં અંદાજીત 3,26,902 બાળકોને પોલિયો વિરોધી રસીના ટીપા પીવડાવવામાં આવશે. 5,000થી વધુ કર્મયોગીઓ પોલિયો રસીકરણ કામગીરીમાં જોડાશે. વહીવટી તંત્ર દ્વારા બાળકોને નજીકના પોલિયો રસીકરણ બૂથ પર લઈ જઈ પોલિયો વિરોધી રસીના ટીપા અવશ્ય પીવડાવવા

0: જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે. ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે સાંજે ગાંધીનગરમાં પીએમ ફેમિલી કેર ટ્રેકર પાયલોટ પ્રોજેક્ટનો સત્તાવાર રીતે પ્રારંભ કરશે. આ નવી પહેલનો ઉદ્દેશ પરિવારો માટે આરોગ્ય સંભાળ ટ્રેકિંગ અને કલ્યાણ સુલભતામાં સુધારો કરવાનો છે. દિવસની શરૂઆતમાં શ્રી શાહ અમદાવાદમાં ચાંદલોડિયામાં બુથ પ્રમુખો અને શક્તિ કેન્દ્રના પ્રભારીઓ માટે ખાસ ચિંતન શિબિરમાં હાજરી આપશે, જે દરમિયાન તેઓ પાયાના સ્તરની વ્યૂહરચનાઓની સમીક્ષા કરશે અને સ્થાનિક પક્ષના સભ્યો સાથે વાતચીત કરશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સાબરમતી વિધાનસભા વિસ્તારનો એક વિશેષ લોકદરબાર યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રીએ સાબરમતી વિસ્તારની વિવિધ સોસાયટીઓના ચેરમેન અને સેક્રેટરીઓ સાથે સીધો સંવાદ સાધીને જનકલ્યાણના વિવિધ પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ લોકદરબારમાં વિસ્તારના નાગરિકો અને સોસાયટીના હોદ્દેદારો દ્વારા રોડ રસ્તા, વરસાદી પાણીનો નિકાલ, સ્ટ્રોમ વોટર લાઇન, પીવાના પાણી તેમજ રેલવે ફાટક જેવા સ્થાનિક પ્રશ્નો અંગે રજૂઆતો કરવામાં આવી હતી. સોલા સિવિલ અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સ્વજનોને નિઃશુલ્ક ભોજન, આંગણવાડીના બાળકો માટે રમકડા બેંક હેઠળ 28,000 રમકડા એકત્રિત કરી બાળકોને પહોંચાડવામાં આવ્યા છે તેવું તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે મત વિસ્તારમાં ગ્રીન એરિયામાં 12.50% વધારો થયો છે અને આ ચોમાસામાં વધુ 12% વધારો કરવાનો લક્ષ્યાંક છે તેમ પણ તેમણે સંવાદ દરમિયાન જણાવ્યું હતું. પર્કોલેશન વેલ અને સોલાર રૂફ પેનલનું ઇન્સ્ટોલેશન આપણા વિસ્તારમાં થયું છે. સ્વાસ્થ્ય સુરક્ષા વિશે પણ તેમણે મત વિસ્તારમાં 70 વર્ષથી વધુ વયના 88% નાગરિકોને આયુષ્માન કાર્ડની સુવિધા મળી ચૂકી હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં આગામી દિવસોમાં 308 સ્થળોએ મહાવૃક્ષારોપણ કરાશે અને અમદાવાદમાં 101 ઓક્સિજન પાર્કનું નિર્માણ થશે. ગાંધીનગર લોકસભાને દેશની આદર્શ હરિયાળી લોકસભા બનાવવાના હેતુથી કેન્દ્રીય ગૃહમંત્રી તથા સાંસદ અમિત શાહની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ગઈકાલે મોડી સાંજે સમીક્ષા બેઠક યોજાઈ હતી. ગ્રીન કવર વધારવા શ્રી શાહના સૂચન મુજબ 101 ઓક્સિજન પાર્કની ઓનલાઈન વિગતો એક ક્લિક પર મળશે. સોસાયટીઓ અને જીઆઈડીસીમાં સઘન વૃક્ષારોપણ થશે, જ્યારે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં વન વિભાગ દ્વારા 60 લાખ રોપાઓ વાવી 82 વન કવચ બનાવાશે. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં 1,26,00,000થી વધારે વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો છે. લોકભાગીદારી વધારવા ટેનામેન્ટ, રો હાઉસ અને બંગલા ધરાવતા પરિવારોને ઘરદીઠ એક મફત છોડ અપાશે. અમદાવાદના વાડજ વિસ્તારમાં 19 કિલોગ્રામ કરતાં વધુ ગાંજો ઝડપાયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગાંજા સાથે રાજસ્થાનના એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ મામલે વધુ તપાસ થઈ રહી હોવાનું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર પીએમ ધાકડે જણાવ્યું હતું.
1: સર, ક્રાઇમ બ્રાન્ચને એક સતીશ મનોહર મહેતા શખ્સ કો કસ્ટડીમાં લીયા હૈ. વો અમદાવાદ કા વાડજ કે પાસ અખબાર નગર છે. 19 કિલો 812 ગ્રામ ગાંજા કે સાથ ઉસે કસ્ટડીમાં લીયા હૈ. ઉસકી કસ્ટડી કે દરમિયાન પતા ચલા હૈ કે વો રાજસ્થાન કા કોઈ શખ્સ હૈ, સીતારામ ગુજ્જર, જો ભીલવાડા સે હૈ, ઉસી કે પાસ સે ગાંજા લેકે આતા થા ઓર યહાં અમદાવાદ મે પ્રવીણ ઠાકોર કરકે ઉસે સપ્લાય કર રહા હૈ.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો. અમદાવાદની ઐતિહાસિક અને જગવિખ્યાત અષાઢી બીજને દિવસે યોજાનારી રથયાત્રાના રૂટ પર સુરક્ષા વ્યવસ્થાને સઘન બનાવાઈ દે છે. ક્રાઇમબ્રાન્ચની ટીમ દ્વારા રથયાત્રાના સમગ્ર રૂટ અને અતિસંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં સઘન ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વરિષ્ઠ પોલીસ અધિકારીઓની આગેવાની હેઠળ કાફલાએ દરિયાપુર, શાહપુર, કાલુપુર અને જમાલપુર જેવા વિસ્તારોની ગલીઓમાં પગપાળા ફરીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. સ્થાનિક લોકો સાથે સંવાદ સાધી શાંતિ અને ભાઈચારો જાળવી રાખવા અપીલ પણ કરવામાં આવી હતી. આ વર્ષે સુરક્ષા વ્યવસ્થાને વધુ આધુનિક બનાવવા માટે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ક્રાઇમબ્રાન્ચ દ્વારા હાઈટેક ડ્રોન સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું છે. આગામી 7 દિવસ દરમિયાન ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. 1 જુલાઈએ ગુજરાતના વિસ્તારોમાં વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે, જેમાં પવનની ગતિ 40-50 કિલોમીટર પ્રતિ કલાક આસપાસ રહી શકે છે. આ ઉપરાંત 2 અને 3 જુલાઈના રોજ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને ડાંગમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું છે.
2: आने वाले 7 दिनों के लिए गुजरात रीजन में और साथ ही सौराष्ट्र कच्छ में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और डे 6 और डे 7 में गुजरात रीजन

0: में हैवी रेनफॉल की वार्निंग है और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली और डोंग डिस्ट्रिक्ट शामिल है। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में ज्यादा कोई बदलाव नहीं होगा और आने वाले 3 से 4 दिनों में गुजरात के कुछ पार्ट्स में मानसून एडवांस का पूर्वानुमान है।
1: રાજ્યમાં આગામી 7 દિવસ હળવા વરસાદની આગાહી વચ્ચે ગઈકાલે કેટલાક જિલ્લામાં વરસાદના અહેવાલ છે। ગઈકાલે સવારે 6 વાગ્યાથી આજે સવારે 4 વાગ્યા સુધીમાં 7 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જેમાં બનાસકાંઠાના હળદમાં સૌથી વધુ 1.25 ઇંચ તો મહીસાગરના કડાણામાં 0.25 ઇંચ વરસાદ નોંધાયો છે। અમારા પ્રતિનિધિ જણાવે છે કે કડાણાના સરસવા, ટીડવાસ, ગોધર તેમજ પૂનાવાડામાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી વ્યાપી હતી। અરવલ્લી જિલ્લામાં મોડી રાત્રે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો। મેઘરજના રામગઢી, રાજપુર, રોણિયા, કસાણા અને વડથલી સહિતના ગામોમાં વરસાદી ઝાપટાથી લઈ ધોધમાર વરસાદ નોંધાયો છે। બીજી તરફ માલપુર નગર, સજ્જનપુરા, લીંબોદરા, ગોવિંદપુરા, કંપા વિસ્તારમાં પણ વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। અમદાવાદમાં રમાઈ રહેલી એવીસી મેન્સ કપ 2026ની બીજી સેમીફાઇનલમાં ભારતને ઇન્ડોનેશિયા સામે 5 સેટ સુધી ચાલેલા રોમાંચક મુકાબલામાં 3-2થી હારનો સામનો કરવો પડ્યો છે। હવે ભારતીય ટીમ આજે 3જા સ્થાન અને કાંસ્ય ચંદ્રક માટે બહેરીન સામે રમશે। મેચની શરૂઆત ભારત માટે શાનદાર રહી હતી। પ્રથમ સેટમાં ભારતીય ખેલાડીઓએ આક્રમક રમતનું પ્રદર્શન કરતા 25-15થી સરળ જીત મેળવી હતી, જો કે ઇન્ડોનેશિયાએ બીજા સેટમાં જોરદાર વાપસી કરી હતી અને 26-24થી સેટ જીતી મેચ 1-1થી બરાબરી પર લાવી હતી। હવે ભારતીય ટીમનું લક્ષ્ય કાંસ્ય ચંદ્રક જીતવાનું રહેશે। અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમની 135મી કડીમાં પોતાના વિચારો રજૂ કરશે। રાજ્યમાં આજથી પોલિયો રસીકરણ અભિયાનનો મુખ્યમંત્રીના હસ્તે ગાંધીનગરથી આરંભ થશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના રાણીપમાં વિશેષ લોક દરબાર યોજીને લોકોની રજૂઆતો સાંભળી। અમદાવાદમાંથી 19 કિલો જેટલા ગાંજા સાથે એક વ્યક્તિની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી અને એવીસી મેન્સ કપ 2026ની સેમીફાઇનલમાં ભારતનો ઇન્ડોનેશિયા સામે 3-2થી પરાજય। આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા। હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો।
2: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ। રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ। કાર્યક્રમનો પ્રારંભ કરીએ તે પહેલા આપને સંભળાવીએ આ સંદેશ।
3: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે। બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાધે છે। ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે। શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર।
2: કાર્યક્રમનું પ્રથમ ગીત આપને સંભળાવીએ શ્યામલ મુનશીના સ્વરમાં, જેના રચયિતા છે માધવ રામાનું।

મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: હેમા દેસાઈના સ્વરમાં સાંભળશો ચંદુ મટ્ટાણીની આ શબ્દ રચના.

0: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે પછીનું ગીત આપને સંભળાવીએ તે પહેલા સાંભળીએ આ સંદેશ.
0: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ ઉષા ચિનોયના સ્વરમાં આ લોકગીત.

ગુજરાતી ગીતોના કાર્યક્રમની અંતમાં આપને સંભળાવીએ નંદકુમાર પાઠકની આ રચના સ્વરમ ગાયક વૃંદના સ્વરમાં.

આ ગીત સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. થોડી જ ક્ષણોમાં બરાબર 7:45 મિનિટે આપ ગુજરાતીમાં સમાચાર સાંભળશો.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સેશેલ્સના રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મિયોન સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. પ્રધાનમંત્રી આજે સવારે 11 વાગે આકાશવાણી પર પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના ગાંધીનગરમાં પીએમ ફેમિલી કેર ટ્રેકર પાયલટ પ્રોજેક્ટનો સત્તાવાર આરંભ કરાવશે. વિદેશ મંત્રાલયે કૈલાશ માનસરોવરની યાત્રા કરતા ભારતીય નાગરિકોને જરૂરી તમામ દસ્તાવેજો વિના યાત્રા ન કરવા સલાહ આપી. અમેરિકાએ સતત બીજા દિવસે ઈરાનના ઘણા સ્થળો પર હુમલા કર્યા. બંને પક્ષો વચ્ચે યુદ્ધ વિરામ કરાર પર અનિશ્ચિતતા. અને કિદામ્બી શ્રીકાંતે યુએસ ઓપન બેડમિન્ટન સ્પર્ધાની પુરૂષ સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સેશેલ્સના રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મિયોન સાથે વાતચીત કરશે. બંને નેતાઓ દ્વિપક્ષીય સહયોગની વ્યાપક સમીક્ષા કરશે અને પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે. પ્રસ્તુત છે અમારા સંવાદદાતાનો અહેવાલ.
1: आज प्रधानमंत्री नरेंद्र मोदी सेशल्स की राष्ट्रीय असेंबली को संबोधित करेंगे और वहां रहने वाले भारतीय समुदाय के लोगों से भी मुलाकात करेंगे. इसके बाद प्रधानमंत्री मोदी रोशकेमन में आयोजित राष्ट्रीय दिवस समारोह में हिस्सा लेंगे. विदेश मंत्रालय के अनुसार समारोह में भारतीय रक्षा बलों का एक दल और भारतीय नौसेना के 2 युद्धपोत भी भाग लेंगे. प्रधानमंत्री मोदी सेशल्स के राष्ट्रीय दिवस और स्वतंत्रता के स्वर्ण जयंती समारोह में मुख्य अतिथि के रूप में शामिल हो रहे हैं. यह यात्रा भारत और सेशल्स के बीच मजबूत और लंबे समय से चले आ रहे मित्रतापूर्ण संबंधों को और मजबूत करने का है. साथ ही यह दोनों देशों की हर क्षेत्र में द्विपक्षीय सहयोग और संबंधों को आगे बढ़ाने की साझा प्रतिबद्धता को दर्शाती है. क्षित वैद्यान, आकाशवाणी समाचार, दिल्ली.
0: प्रधानमंत्री नरेंद्र मोदी आज सवेरे 11 वागे मन की बात कार्यक्रम में लोगों समक्ष पोताना विचारो रजू करशे. आकाशवाणी पर प्रसारित थता मासिक रेडियो कार्यक्रम की आ 135मी कड़ी में प्रधानमंत्री देश विदेश साथे पोताना विचारों आदान प्रदान करशे. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પણ પ્રસારિત કરાશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરાશે. આ ઉપરાંત આજે રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. ગુજરાતની 3 દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગાંધીનગરમાં પીએમ ફેમિલી કેર ટ્રેકર પાયલટ પ્રોજેક્ટનો સત્તાવાર આરંભ કરાવશે. આ નવી પહેલનો હેતુ પરિવારો માટે હેલ્થ કેર ટ્રેકિંગ અને કલ્યાણ સુલભતામાં સુધારો કરવાનો છે. આ ઉપરાંત આજે સવારે શ્રી શાહ અમદાવાદમાં બુથ પ્રમુખો અને શક્તિ કેન્દ્રના પ્રભારીઓ માટે ખાસ ચિંતન શિબિરમાં હાજરી આપશે, જે દરમિયાન તેઓ પાયાની વ્યૂહરચનાઓની સમીક્ષા કરશે અને પક્ષના સ્થાનિક સભ્યો સાથે વાર્તાલાપ કરશે. ડિરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ DRIએ ચેન્નાઈ બંદર દ્વારા ભારતમાં ગેરકાયદેસર ફટાકડાની દાણચોરી કરવાના 2 પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે. આ ફટાકડા ચીનમાં બનાવવામાં આવ્યા હતા. નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે અધિકારીઓએ ચીનથી આવતા 2 કન્ટેનર જપ્ત કર્યા હતા, જેમાં ટ્રોલી બેગ અને સ્પીયર ભરેલા હોવાનું

0: જાણવા મળ્યું હતું. જો કે તપાસમાં જાણવા મળ્યું કે કન્ટેનરમાં આશરે 46,000 ફટાકડા છુપાયેલા હતા. એક અલગ કિસ્સામાં ચેન્નાઈ કસ્ટમ વિભાગે ચાઇનીઝ ફટાકડાની દાણચોરી કરતી એક ગેંગનો પણ પર્દાફાશ કર્યો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIN ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIN_ABAD ને ફોલો કરશો. વિદેશ મંત્રાલયે કૈલાસ માનસરોવરની યાત્રા કરી રહેલા ભારતીય નાગરિકોને જરૂરી તમામ દસ્તાવેજો વગર યાત્રા ન કરવા સલાહ આપી છે. એક અહેવાલ સાંભળીએ.
1: વિદેશ મંત્રાલયને કહા હૈ કે કુછ ભારતીય શ્રદ્ધાલુ નિજી ટૂર ઓપરેટરો કે જરીયે કૈલાસ માનસરોવર યાત્રા કે લિયે નેપાલ તો પહોંચ ગયે, લેકિન ઉનકે પાસ ચીન મેં પ્રવેશ કે લિયે જરૂરી વીઝા ઓર પરમિટ નહીં થે. ઇસ કારણ કઈ શ્રદ્ધાલુઓ કો યાત્રા કે સમય સમસ્યાએ પેશ આઈ હૈ ઓર ઉન્હોને મંત્રાલય સે મદદ માંગી હૈ. મંત્રાલય ને કહા હૈ કે શ્રદ્ધાલુ સભી જરૂરી યાત્રા દસ્તાવેજ મિલને કે બાદ હી યાત્રા શરૂ કરે. ઉસને કહા હૈ કે કેવલ ઇસ ઉમીદ મેં યાત્રા શરૂ ન કરે કે આગે ચલકર પરમિટ યા વીઝા મિલ જાયેગા, ક્યોંકિ ઇસસે યાત્રા કે દૌરાન પરેશાની હો સકતી હૈ. મંત્રાલય ને શ્રદ્ધાલુઓ કહા હૈ કે યાત્રા પર જાને સે પહેલે યહ સુનિશ્ચિત કર લે કે ઉનકા ટૂર ઓપરેટર પંજીકૃત ઓર અધિકૃત હૈ. મંત્રાલય કા કહના હૈ કે ઇસ સલાહ કા ઉદ્દેશ્ય શ્રદ્ધાલુઓ કી યાત્રા કો સુરક્ષિત, સુગમ ઓર પરેશાની સે મુક્ત બનાના હૈ. રોહન કે સાથ અંકિત કુમાર, આકાશવાણી સમાચાર, દિલ્હી.
0: કૈલાસ માનસરોવરની યાત્રા કરી રહેલા આશરે 52 ભારતીય નાગરિકો હાલ નેપાળના કાઠમંડુમાં ફસાયેલા છે અને તેમની આગળની યાત્રા માટે તાત્કાલિક સહાયની માંગ કરી રહ્યા છે. દરમિયાન 20 જૂને કૈલાસ માનસરોવરની યાત્રા કરી રહેલા યાત્રાળુઓનો પહેલો સમૂહ નાથુલા પાસ ખાતે ભારતીય ચીન સરહદ દ્વારા ચીનમાં પ્રવેશ્યો છે. વેનેઝુએલામાં આવેલા ભૂકંપમાં મૃત્યુ આંક વધીને 1,430 થયો છે. ગયા બુધવારે વેનેઝુએલામાં 7.2 અને 7.5ની તીવ્રતાના 2 શક્તિશાળી ભૂકંપ આવ્યા હતા, જેના કારણે વ્યાપક નુકસાન થયું હતું. દેશમાં 68,000થી વધુ લોકો ગુમ થયાના અહેવાલ છે. લાગ્રુએરા પ્રદેશને સૌથી વધુ નુકસાન થયું છે. અમેરિકાની સેનાએ જણાવ્યું છે કે તેણે સતત બીજા દિવસે ઈરાનના ઘણા સ્થળોએ હુમલા કર્યા છે, જેના કારણે બંને પક્ષો વચ્ચે યુદ્ધવિરામ કરાર પર અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે શુક્રવારે તેલ ટેન્કર કિકુ પર થયેલા હુમલાના જવાબમાં અમેરિકાએ ઈરાનની લશ્કરી થાણા, સંદેશાવ્યવહાર પ્રણાલીઓ, હવાઈ મથકો, ડ્રોન અને ખાણકામ ક્ષમતાઓને નિશાન બનાવ્યા હતા. સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે ઈરાને તેલ ટેન્કર કિકુ પર હુમલો કરવા માટે ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. આ ટેન્કર 20 લાખ બેરલથી વધુ ક્રૂડ ઓઇલ લઈને હોર્મુઝ સમુદ્ર દુનિયામાંથી પસાર થઈ રહ્યું હતું. અમેરિકાએ જણાવ્યું હતું કે ઈરાને તેલ ટેન્કર પર હુમલો કરીને યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું. દરમિયાન ઈરાની રાજ્ય મીડિયાએ હોર્મુઝની ઉત્તરે વિસ્ફોટના અહેવાલ આપ્યા હતા. કિદામ્બી શ્રીકાંતે યુએસ ઓપન બેડમિન્ટન સ્પર્ધાની પુરૂષ સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. શ્રીકાંતે અમેરિકાના કેલિફોર્નિયામાં સેમિફાઇનલમાં જાપાનના યુડાઈ ઓકીમોટોને 22-20, 15-21, 21-19થી હરાવ્યો હતો. આજે પુરૂષોની સિંગલ્સની બીજી સેમિફાઇનલમાં ભારતના રોનક ચૌહાણનો સામનો ચાઇનીઝ તાઇપેઈના સુ લી યાંગ સામે થશે. દરમિયાન મહિલા સિંગલ્સમાં ભારતની દેવિકા સિહાગ સેમિફાઇનલમાં ડેનમાર્કની લાઇન સામે હારી ગઈ હતી. ગોવાના 14 વર્ષીય એથેન વાન્ઝે બોન્સિયા અને હર્ઝેગોવિયાનમાં યોજાયેલી સારા જેવો જીએમ મિશ્ર ચેસ ટુર્નામેન્ટમાં ત્રીજો અને અંતિમ ગ્રાન્ડમાસ્ટર નોર્મે હાંસલ કર્યો છે. એથન ભારતનો 96મો ચેસ ગ્રાન્ડમાસ્ટર બન્યો છે. આ સિદ્ધિ સાથે એથન અનુરાગ માલ અને લિયોન મેન્ડોન્કા બાદ ગોવાનો ત્રીજો ગ્રાન્ડમાસ્ટર બન્યો છે. એથને 10 ગ્રાન્ડમાસ્ટરને હરાવી આ ખિતાબ જીત્યો છે. આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ગ્રુપ એની છેલ્લી મેચમાં ભારત આજે ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. હવે આજના અખબારોના સમાચાર રજૂ કરે છે નિકિતા શાહ.
2: આજના અખબારોમાં અલગ અલગ સમાચારોને મુખ્ય મથાળામાં સ્થાન અપાયું છે. ગુજરાત સમાચારે અફઘાનિસ્તાનમાં 6.2નો ભૂકંપ ભારતમાં ધ્રુજારીને મુખ્ય મથાળું બનાવ્યું છે. સંદેશની હેડલાઇન છે ઈરાનના શસ્ત્ર ભંડાર પર અમેરિકા દ્વારા હુમલા. 1,00,000 કરોડ નાયબ માર્કેટમાં 40,00,000 ડ્રાઈવર માટે શૂન્ય કમિશનની ભારત ટેક્સી, આ હેડલાઇન છે દિવ્ય ભાસ્કરની. નવગુજરાત સમયે રામ મંદિરમાં નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરી

0: કરોડોના દાનની ચોરીને મુખ્ય મથાળામાં સ્થાન આપ્યું છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં પેપર લીક ટેટની પરીક્ષા મોકૂફ, કરાચીમાં આત્મઘાતી હુમલામાં નવના મોત, ઓપન એઆઈ એન્થ્રોપિકના નવા એઆઈ મોડેલ પર ટ્રમ્પ સરકારના નિયંત્રણો જેવા વિવિધ સમાચારો પણ વાંચવા મળી રહ્યા છે.
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સેશલ્સના રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મિયોન સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. પ્રધાનમંત્રી આજે સવારે 11 વાગે આકાશવાણી પર પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના ગાંધીનગરમાં પીએમ ફેમિલી કેર ટ્રેકર પાયલોટ પ્રોજેક્ટનો સત્તાવાર આરંભ કરાવશે. વિદેશ મંત્રાલયે કૈલાસ માનસરોવરની યાત્રા કરતા ભારતીય નાગરિકોને જરૂરી તમામ દસ્તાવેજો વિના યાત્રા ન કરવા સલાહ આપી. અમેરિકાએ સતત બીજા દિવસે ઈરાનના ઘણા સ્થળો પર હુમલા કર્યા. બંને પક્ષો વચ્ચે યુદ્ધ વિરામ કરાર પર અનિશ્ચિતતા. અને કિદામ્બી શ્રીકાંતે યુએસ ઓપન બેડમિન્ટન સ્પર્ધાની પુરૂષ સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
2: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ.

0: વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ 2026 નું આયોજન જીએસએફસી વડોદરા ખાતે તારીખ 29 અને 30 જૂન 2026 ના રોજ કરવામાં આવેલ છે. સદર કોન્ફરન્સમાં તારીખ 29 જૂન ના રોજ બપોરે 2:30 થી 4:45 દરમિયાન કૃષિ વિભાગ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ડિજિટલ કૃષિ, રિમોટ સેન્સિંગ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, જીઓ ઇન્ટેલિજન્સ નો ઉપયોગ તેમજ સરકાર અને ખેડૂત ભાગીદારીના વિષયો જેવા કે પ્રાકૃતિક કૃષિ અને અન્ય અદ્યતન ખેત પદ્ધતિના વિવિધ સેમિનાર, ટેકનિકલ સત્રો અને નિષ્ણાતોના માર્ગદર્શન કાર્યક્રમો યોજાનાર છે, જેથી આ કોન્ફરન્સમાં ભાગ લઈ કૃષિ ક્ષેત્રની નવીન તકો, આધુનિક ટેકનોલોજી અને સરકારી પહેલોની જાણકારી મેળવવા અનુરોધ કરવામાં આવે છે. આ કોન્ફરન્સમાં વિવિધ પ્રદર્શનોનું પણ આયોજન કરેલ છે, જે 1-3 જુલાઈ 2026 સુધી ખુલ્લું રહેનાર છે, જે માટે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા મુલાકાત કરવા અનુરોધ કરવામાં આવે છે.
1: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
0: વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ 2026 નું આયોજન જીએસએફસી વડોદરા ખાતે તારીખ 29 અને 30 જૂન 2026 ના રોજ કરવામાં આવેલ છે. સદર કોન્ફરન્સમાં તારીખ 29 જૂન ના રોજ બપોરે 2:30 થી 4:45 દરમિયાન કૃષિ વિભાગ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ડિજિટલ કૃષિ, રિમોટ સેન્સિંગ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, જીઓ ઇન્ટેલિજન્સ નો ઉપયોગ તેમજ સરકાર અને ખેડૂત ભાગીદારીના વિષયો જેવા કે પ્રાકૃતિક કૃષિ અને અન્ય અદ્યતન ખેત પદ્ધતિના વિવિધ સેમિનાર, ટેકનિકલ સત્રો અને નિષ્ણાતોના માર્ગદર્શન કાર્યક્રમો યોજાનાર છે, જેથી આ કોન્ફરન્સમાં ભાગ લઈ કૃષિ ક્ષેત્રની નવીન તકો, આધુનિક ટેકનોલોજી અને સરકારી પહેલોની જાણકારી મેળવવા અનુરોધ કરવામાં આવે છે. આ કોન્ફરન્સમાં વિવિધ પ્રદર્શનોનું પણ આયોજન કરેલ છે, જે 1-3 જુલાઈ 2026 સુધી ખુલ્લું રહેનાર છે, જે માટે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા મુલાકાત કરવા અનુરોધ કરવામાં આવે છે.
1: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
2: હર ઘર કી વાણી આકાશવાણી, હર દિલ કી વાણી આકાશવાણી, ઓર દિલો કો જોડને કે લિયે હમ આ રહે હૈ બસ એક

0: क्लिक पर हमारे स्टेशंस लाइव मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर, हमारे वेबसाइट akashvani.gov.in पर। नया भारत, नया आकाशवाणी।
1: आप સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ। શ્રોતા મિત્રો, સમય થવા જઈ રહ્યો છે સવારના 8 વાગ્યાનો। થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો હિન્દીમાં સમાચાર પ્રભાત બરાબર 8 વાગ્યે, અને 8:15 અંગ્રેજીમાં મોર્નિંગ ન્યૂઝ આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી।

0: not to undertake Kailash Mansarovar Yatra without all required travel documents. U.S. military strikes multiple targets in Iran for second day at the direction of President Donald Trump. Death toll in Venezuela's earthquakes rises to 1,430 as rescuers continue search for survivors. And India's Kidambi Srikanth enters final of men's singles event at U.S. Open Badminton in California. And with that, we end the morning news. Have a nice day.
1: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. સમય થઈ રહ્યો છે સવારના 8:30 રજૂ કરીએ છીએ સદાબહાર ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમનો પ્રારંભ કરીશું મોહમ્મદ રફી અને લતા મંગેશકરના યુગલ સ્વરમાં ગવાયેલા ફિલ્મ સાજનના આ ગીત સાથે, જેમાં સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું અને શબ્દો છે આનંદ બક્ષીના.
2: રેશમ કી ડોરી

સદાબહાર ગીતોનો કાર્યક્રમ આપ માણી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રની સંગ. કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ મોહમ્મદ રફી અને લતા મંગેશકરના યુગલ સ્વરોમાં લીડર ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત છે નૌશાદનું અને શબ્દો છે શકીલ બદાયુનીના.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા મોહમ્મદ રફીના સ્વરમાં મહેબૂબ કી મહેંદી ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત હતું લક્ષ્મીકાંત પ્યારેલાલનું અને શબ્દો હતા આનંદ બક્ષીના. કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ લતા મંગેશકર અને મોહમ્મદ રફીના યુગલ સ્વરોમાં કારવા ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત છે આર ડી બર્મનનું અને શબ્દો છે મજરૂ સુલતાનપુરીના.

સદાબહાર ગીતોના કાર્યક્રમની અંતમાં આપને સંભળાવીએ લક્ષ્મીકાંત પેરેલાલના સંગીતથી સજાવેલી આનંદ બક્ષીની આ શબ્દ રચના મોહમ્મદ રફી અને લતા મંગેશકરના યુગલ સ્વરોમાં ફિલ્મ જીને કી રાહમાં.

આ ગીત સાથે જ સદાબહાર ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

सवारे सवारे। આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પર આપ સર્વે શ્રોતાઓનું સ્વાગત છે માહિતી સાથે મનોરંજનના કાર્યક્રમ સવારે સવારેમાં। નમસ્કાર શ્રોતા મિત્રો, આજે 28 જૂન એટલે ભારતના પૂર્વ વડાપ્રધાન, કુશળ રાજકારણી અને એક દૂરંદેશી નેતા શ્રી પીવી નરસિંહ રાવની જન્મજયંતિ છે। તો આ અવસરે ચાલો તેમના જીવન અને દેશ સેવામાં આપેલા અમૂલ્ય યોગદાનને સૌ પ્રથમ યાદ કરીએ। પીવી નરસિંહ રાવનો જન્મ 28 જૂન 1921 રોજ થયો હતો। બાળપણથી જ તેઓ અભ્યાસુ અને જિજ્ઞાસુ સ્વભાવના હતા। તેમણે ઉચ્ચ શિક્ષણ દરમિયાન કાયદાનો અભ્યાસ કર્યો હતો અને તેઓ સ્વતંત્રતાની ચળવળમાં પણ સક્રિય રહ્યા હતા અને ત્યારબાદ આઝાદી પછી ભારતના રાજકારણમાં પણ તે જોડાયા। 1991 સમયમાં દેશ જ્યારે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો હતો એવા સમયે તેમણે વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો। તેમના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારે દેશના આર્થિક ક્ષેત્રમાં મહત્વપૂર્ણ સુધારાઓ શરૂ કર્યા અને તેમના કાર્યકાળ દરમિયાન જ દેશમાં નવી આર્થિક નીતિ અમલમાં આવી, જેના પરિણામે ભારતીય અર્થવ્યવસ્થાને એક નવી દિશા મળી અને ભારત વૈશ્વિક અર્થવ્યવસ્થા સાથે વધુ મજબૂતીથી સંકળાયું। તેઓ એક કુશળ રાજકારણી હોવા ઉપરાંત અનેક ભાષાઓના જાણકાર અને સાહિત્યકાર પણ હતા। તેમનું સમગ્ર જીવન આપણને એ સંદેશ આપે છે કે દૂરંદેશિતા અને દ્રઢ નિશ્ચય દ્વારા વિકટ પરિસ્થિતિઓને પણ વિકાસની તકમાં પરિવર્તિત કરી શકાય છે। તો આજે તેમની જન્મજયંતિએ આપણે સૌ તેમના રાષ્ટ્ર નિર્માણના યોગદાનને કૃતજ્ઞતાપૂર્વક યાદ કરીએ અને તેમને કોટી કોટી વંદન કરીએ।

આપ સાંભળી રહ્યા છો એઆર રહેમાનના સ્વર અને સંગીતમાં સ્વદેશ ફિલ્મનું આ ગીત, જેના શબ્દો લખ્યા છે જાવેદ અખ્તરે.

0: મારા વાલા સાગર ખેડૂ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: શ્રોતા મિત્રો, આપણું જીવન એક એવી યાત્રા છે જ્યાં દરેક દિવસ એક નવી આશા અને નવા અનુભવોની સાથે સાથે અણધારી પરિસ્થિતિઓને પણ લઈને આવે છે. એવી પરિસ્થિતિઓ કે જેની આપણે ક્યારેય કલ્પના પણ ન કરી હોય, અને આવી જ અણધારી પરિસ્થિતિઓ સામે આપણને અને આપણા પરિવારને આર્થિક સુરક્ષા આપતું કવચ એટલે વીમો. આ વિશે વાત કરવાનું પ્રમુખ કારણ છે આજનો દિવસ, એટલે કે રાષ્ટ્રીય વીમા જાગૃતિ દિવસ, જેને દર વર્ષે 28મી જૂનના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ લોકોને વીમાના મહત્વ વિશે માહિતગાર કરવાનો, યોગ્ય વીમા યોજના પસંદ કરવાની પ્રેરણા આપવાનો અને આર્થિક સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવાનો છે. જીવન હોય કે આરોગ્ય હોય, વાહન હોય કે પછી મિલકત હોય, આ દરેક પ્રકારનો વીમો આપણા જીવનમાં આર્થિક સંકટના સમયમાં સુરક્ષા પૂરી પાડે છે. આજના આ અત્યાધુનિક સમયમાં બદલાતી જતી જીવનશૈલી અને વધતી જતી અનિશ્ચિતતાઓને ધ્યાનમાં લઈને આપણે સૌએ પોતાની જરૂરિયાત મુજબ વીમા યોજના વિશે માહિતી મેળવવી જોઈએ, તેમજ પોતાના અને પોતાના પરિવારના સુરક્ષિત ભવિષ્ય માટે આજે જ યોગ્ય આયોજન કરવું જોઈએ. કારણ કે વીમો એ માત્ર એક પોલિસી જ નથી, પરંતુ મુશ્કેલ સમયમાં તે આપણા પરિવાર માટે વિશ્વાસનો આધાર અને ભવિષ્યની આર્થિક સુરક્ષાનું વચન છે. કાર્યક્રમમાં હવે પછી આપને સંભળાવીએ જુબિન નોટિયાલના સ્વરમાં બજરંગી ભાઈજાન ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત છે પ્રીતમનું અને શબ્દો છે નિલેશ મિશ્રાના.

0: હલો
1: રાજેશજી, હું પોલીસ સ્ટેશનેથી બોલું છું.
0: ફરીથી
1: તમે ડિજિટલ અરેસ્ટમાં છો. બીજા રૂમમાં જાઓ. એકલા તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યા છે. લાંબા જશો.
0: 10 લાખ આપી દો, બચી જશો.
2: સર, આટલા ક્યાંથી?
0: એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે
1: 2 લાખ મોકલો, બાકીના પછી.
2: સર, 2 લાખ?
3: શું થયું પપ્પા?
2: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે.
1: અરે,
2: કાપી નાખ્યો.
3: પેનિક નહીં કરો પપ્પા, ડિજિટલ અરેસ્ટ જેવું કઈ જ નથી હોતું. આ બધા ફ્રોડ છે.
2: ફ્રોડ?
3: પોલીસ, બેંક, આરબીઆઈ વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં બતાવો
4: તો પૈસા ગુમાવશો.
5: આરબીઆઈ કહે છે,
6: જાણકાર બનો, સતર્ક રહો.
7: ઓલા ચીમનની વાત સાંભળીને,
8: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
7: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત
9: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે, કહાની કુછ સફલતાઓ કી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર. મલયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક, હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. તો સુનિયે ઇસ મહિને 28 જૂન સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી, દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર. इसके अतिरिक्त आकाशवाणी और दूरदर्शन के यूट्यूब चैनल और प्रसार भारती के ऐप न्यूज ऑन एयर और ओटीटी प्लेटफॉर्म वेव्स पर सजीव प्रसारण लाइव स्ट्रीमिंग के माध्यम से. तो याद रखें, रविवार 28 जून सुबह 11 बजे मन की बात.
10: श्रोता मित्रों, आपने जणाविए के भारत ना माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी આકાશવાણીના માધ્યમ દ્વારા દર મહિનાના અંતિમ રવિવારે દેશની જનતા સમક્ષ પોતાના મનની વાત રજૂ કરે છે. આ કાર્યક્રમમાં તેઓ સમાજસેવા, સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ, મહિલા સશક્તિકરણ, યુવાનોની સિદ્ધિઓ, સ્ટાર્ટઅપ અને રાષ્ટ્ર નિર્માણ જેવા અનેક વિષયો પર દેશવાસીઓને પ્રેરણા આપે છે. આજે સવારે બરાબર 11 વાગે આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી મન કી બાત આ કાર્યક્રમની 135મી કડી પ્રસારિત કરવામાં આવશે. તો મિત્રો, આ પ્રેરણાદાયક

કાર્યક્રમ સાંભળવાનું ચૂકતા નહીં. કાર્યક્રમમાં હવે આગળ વધીએ અને આપને સંભળાવીએ સુખવિંદરસિંહ અને મહાલક્ષ્મી અય્યર તથા સાથીઓના સ્વરમાં સ્લમ ડોગ મિલિયનેર ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત છે એ આર રહેમાનનું અને શબ્દો છે ગુલઝારના.

0: ભગુ દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: શ્રોતા મિત્રો, સવારે સવારે કાર્યક્રમના અંત તરફ જ્યારે આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે હવે આપણે વાત કરીશું ભારતની સૌથી લોકપ્રિય રમત એવા ક્રિકેટની. ક્રિકેટ એક એવી રમત જે દરેક ભારતીયના કણ કણમાં વસેલી છે. ક્રિકેટ આપણને ધીરજ, ટીમવર્ક અને સમયનું મહત્વ સમજાવે છે, અને સાથે સાથે તે હાર જીતના નિર્ણયને પણ ખેલદીલીપૂર્વક સ્વીકારવાની પ્રેરણા આપે છે. મિત્રો, આજે પુરુષ અને મહિલા બંને ખેલાડીઓ પોતાની કુશળતા, સાહસ, શિસ્ત અને અથાગ મહેનત દ્વારા દેશનું ગૌરવ વધારી રહ્યા છે. ભારતીય પુરુષ અને મહિલા ક્રિકેટ ટીમો આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક સિદ્ધિઓ મેળવી રહ્યા છે, જે દેશના યુવાઓ માટે એક પ્રેરણા સ્ત્રોત સમાન છે. મિત્રો, આપને જણાવી દઉં કે આજે સાંજે આઈસીસી મહિલા T20 વિશ્વકપ 2026 અંતર્ગત ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લંડનના લોર્ડ્સ ક્રિકેટ મેદાન ખાતે મુકાબલો રમાનાર છે, જેનો આંખ્યો દેખ્યો અહેવાલ આજે સાંજે 7 વાગ્યાથી રમતના અંત સુધી આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત કરવામાં આવશે. તો ક્રિકેટ રસિકો આ રોમાંચક મુકાબલો સાંભળવાનું ચૂકતા નહીં, અને હવે આ ક્રિકેટના જ જુસ્સાને સલામ કરતા ટીમ ઇન્ડિયા વિજય બને તેવી મનોકામના સાથે સાંભળીએ કાર્યક્રમનું અંતિમ ગીત ફિલ્મ ચક દે ઇન્ડિયાનું, જેમાં સ્વર આપ્યો છે સુખવિંદર સિંઘ અને સલીમ મર્ચન્ટે, સંગીત છે સલીમ સુલેમાનનું અને શબ્દો છે જયદીપ સાહનીના.

આજનો સવારે સવારે કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આવતીકાલે સવારે બરાબર 9 ના ટકોરે નવી માહિતી, નવા વિષયો અને નવા ગીતોની સાથે આપને આ કાર્યક્રમમાં ફરીથી મળીશું. ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો તેવી કામના સાથે આપના રેડિયો સાથી કંદરપને સવારે સવારે કાર્યક્રમ સમાપ્ત કરવાની અનુમતિ આપશો. નમસ્કાર. સવારે સવારે.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. સમય થઈ રહ્યો છે 9:30. રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમનું પ્રથમ ગીત આપને સંભળાવીએ હેમા દેસાઈ અને સાથીઓના સ્વરમાં, જેના રચયિતા છે અવિનાશ વ્યાસ.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા આશિત અને હેમા દેસાઈના સ્વરમાં અવિનાશ વ્યાસની આ રચના. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આપ માણી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે પછીનું ગીત આપને સંભળાવીએ તે પહેલા સાંભળીએ આ સંદેશ.
1: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
2: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
1: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
2: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: હેમા દેસાઈ અને સાથીઓના સ્વરમાં સાંભળશો અવિનાશ વ્યાસની આ રચના.

0: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
2: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા હેમા દેસાઈના સ્વરમાં અવિનાશ વ્યાસનું આ ગીત. અને કાર્યક્રમની અંતમાં આપણે સંભળાવીએ અવિનાશ વ્યાસની એક વધુ રચના હેમા દેસાઈ અને સાથીઓના સ્વરમાં.

0: આ ગીત સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. સમય થવા જઈ રહ્યો છે સવારના 10 વાગ્યાનો. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો અત્યાર સુધીના મુખ્ય સમાચાર.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર.

0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમની 135મી કડીમાં પોતાના વિચારો રજૂ કરશે. પ્રધાનમંત્રી મોદી આજે સેશલ્સના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના ગાંધીનગરમાં પીએમ ફેમિલી કેર ટ્રેકર પાયલોટ પ્રોજેક્ટનો સત્તાવાર આરંભ કરાવશે. બાળકને રસી પીવડાવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી પોલિયો રસીકરણનો પ્રારંભ કરાવ્યો. પોલિયો રસીકરણ અભિયાન દરમિયાન 83 લાખથી વધુ બાળકોને રસી આપવામાં આવશે. 32,997 પોલિયો બુથ પર રસીકરણ 6,599 આરોગ્ય અધિકારી અને કર્મચારીઓ કામગીરીમાં જોડાયા. 29-30 જૂન સુધી હાઉસ ટુ હાઉસ ફરી પોલિયો પીવડાવાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના રાણીપમાં વિશેષ લોકદરબાર યોજી લોકોની રજૂઆતો સાંભળી. વેનેઝુએલામાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 1,430 થયો. આજે સવારે ઉત્તર પૂર્વી જાપાનમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જોકે નુકસાન કે જાનહાનીના કોઈ અહેવાલ નથી. અમેરિકાએ સતત બીજા દિવસે ઈરાનના ઘણા સ્થળો પર હુમલા કર્યા. બંને પક્ષો વચ્ચે યુદ્ધ વિરામ કરાર પર અનિશ્ચિતતા. વિદેશ મંત્રાલયે કૈલાસ માનસરોવરની યાત્રા કરતા ભારતીય નાગરિકોને જરૂરી તમામ દસ્તાવેજો વિના યાત્રા ન કરવા સલાહ આપી. ગાંધીનગરમાં આગામી દિવસોમાં 308 સ્થળોએ મહાવૃક્ષારોપણ કરાશે. અમદાવાદમાં 101 ઓક્સિજન પાર્કનું નિર્માણ થશે. અમદાવાદમાંથી 19 કિલો જેટલા ગાંજા સાથે એક વ્યક્તિની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. હવામાન વિભાગે આજે આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળના તરાઈ વિસ્તારો અને સિક્કિમમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. આગામી 7 દિવસ દરમિયાન ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના. ગઈકાલે કેટલાક જિલ્લામાં વરસાદના અહેવાલ. અને પુરૂષોની T20 શ્રેણીની મેચમાં આજે ભારત આયર્લેન્ડ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 6 વાગે શરૂ થશે. તો આ હતા અત્યારના મુખ્ય સમાચાર. અમારા હવે પછીના મુખ્ય સમાચાર આપ 11 વાગે સાંભળશો. નમસ્કાર.
1: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. રજૂ કરીએ છીએ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં આજે આપને સંભળાવીએ ગુજરાતી ફિલ્મના ગીતો. કાર્યક્રમનો પ્રારંભ કરીશું લતા મંગેશકર અને સાથીઓના સ્વરમાં ગવાયેલા ફિલ્મ મહેંદી રંગ લાગ્યોના આ ગીત સાથે.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા મહેન્દ્ર કપૂર અને હર્ષિદા રાવલના સ્વરમાં પાતળી પરમાર ફિલ્મનું આ ગીત. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પર આપ સાંભળી રહ્યા છો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમમાં આગળ વધીએ તે પહેલા આપને સંભળાવીએ આ સંદેશ.
1: મન કી બાત હે જન જન કી સભી કી કુછ અપની સી સંઘર્ષો કે કુછ કિસ્સે કહાની કુછ સફળતાઓ કી અનકહી વિરાસત કી ઉમ્મીદે નય ભારત કી મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર મલયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ તો સુનિયે ઇસ મહિને 28 જૂન સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર માનનીય પ્રધાનમંત્રી કે પ્રસારણ કે તુરંત બાદ મન કી બાત કા પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ આપ સુન સકતે હૈ આકાશવાણી ઓર દૂરદર્શન કે સંબદ્ધ પ્રાદેશિક ચેનલો પર મન કી બાત કે પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ કા પુનઃ પ્રસારણ આપ સુન સકતે હૈ રાત 8 બજે આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી પ્રાદેશિક ચેનલો પર તો યાદ રખે રવિવાર 28 જૂન સુબહ 11 બજે મન કી બાત.
0: ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ અલકા યાજ્ઞિક અને કરસન સાગઠિયાના યુગલ સ્વરોમાં ફિલ્મ કંકુની કિંમતનું આ ગીત.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા આશા ભોસલે અને મહેન્દ્ર કપૂરના યુગલ સ્વરોમાં ફિલ્મ વાયા વિરમગામનું આ ગીત. અને હવે ફિલ્મ સંગીતના કાર્યક્રમની અંતમાં આપને સંભળાવીએ પંખીનો માળો ફિલ્મનું ગીત મહેન્દ્ર કપૂરના સ્વરમાં.

આ ગીત સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. સમય થઈ રહ્યો છે 10:30 નો. રજૂ કરીએ છીએ હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમનું પ્રથમ

સમય થઈ રહ્યો છે 10:30 નો. રજૂ કરીએ છીએ હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમનું પ્રથમ ગીત આપને સંભળાવીએ સુનિધિ ચૌહાણના સ્વરમાં ફિલ્મ સ્પેશિયલ 26 નું, જેમાં સંગીત છે એમ એમ કરીમનું અને શબ્દો છે ઇરશાદ કામિલના.

સુનિધિ ચૌહાણના સ્વરમાં આપને સંભળાવીએ અકેલી ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત છે હિતેશ સૌનિકનું અને શબ્દો છે રાજ શેખરના.

હતા પ્રશાંત ઇંગોલેના. હિન્દી ફિલ્મી ગીતોના કાર્યક્રમની અંતમાં હવે આપને સંભળાવીએ સુનિધિ ચૌહાણ અને અરિજિત સિંઘના યુગલ સ્વરોમાં શિવાય ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત છે મિથુનનું અને શબ્દો છે સઈદ કાદરીના.

આ ગીત સાથે જ હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. રજૂ કરીએ છીએ સુગમ સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમનું ગીત આપને સંભળાવીએ તે પહેલા સાંભળીએ આ સંદેશ.
1: વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ 2026 નું આયોજન GSFC વડોદરા ખાતે તારીખ 29 અને 30 જૂન 2026 ના રોજ કરવામાં આવેલ છે. સદર કોન્ફરન્સમાં

0: 29 જૂન ના રોજ બપોરે 2:30 થી 4:45 દરમિયાન કૃષિ વિભાગ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ડિજિટલ કૃષિ, રિમોટ સેન્સિંગ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, જીઓ ઇન્ટેલિજન્સનો ઉપયોગ તેમજ સરકાર અને ખેડૂત ભાગીદારીના વિષયો જેવા કે પ્રાકૃતિક કૃષિ અને અન્ય અદ્યતન ખેત પદ્ધતિના વિવિધ સેમિનાર, ટેકનિકલ સત્રો અને નિષ્ણાતોના માર્ગદર્શન કાર્યક્રમો યોજાનાર છે, જેથી આ કોન્ફરન્સમાં ભાગ લઈ કૃષિ ક્ષેત્રની નવીન તકો, આધુનિક ટેકનોલોજી અને સરકારી પહેલોની જાણકારી મેળવવા અનુરોધ કરવામાં આવે છે. આ કોન્ફરન્સમાં વિવિધ પ્રદર્શનોનું પણ આયોજન કરેલ છે, જે 1-3 જુલાઈ 2026 સુધી ખુલ્લું રહેનાર છે, જે માટે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા મુલાકાત કરવા અનુરોધ કરવામાં આવે છે. વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ 2026 નું આયોજન જીએસએફસી વડોદરા ખાતે 29 અને 30 જૂન 2026 ના રોજ કરવામાં આવેલ છે. સદર કોન્ફરન્સમાં 29 જૂન ના રોજ બપોરે 2:30 થી 4:45 દરમિયાન કૃષિ વિભાગ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ડિજિટલ કૃષિ, રિમોટ સેન્સિંગ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, જીઓ ઇન્ટેલિજન્સનો ઉપયોગ તેમજ સરકાર અને ખેડૂત ભાગીદારીના વિષયો જેવા કે પ્રાકૃતિક કૃષિ અને અન્ય અદ્યતન ખેત પદ્ધતિના વિવિધ સેમિનાર, ટેકનિકલ સત્રો અને નિષ્ણાતોના માર્ગદર્શન કાર્યક્રમો યોજાનાર છે, જેથી આ કોન્ફરન્સમાં ભાગ લઈ કૃષિ ક્ષેત્રની નવીન તકો, આધુનિક ટેકનોલોજી અને સરકારી પહેલોની જાણકારી મેળવવા અનુરોધ કરવામાં આવે છે. આ કોન્ફરન્સમાં વિવિધ પ્રદર્શનોનું પણ આયોજન કરેલ છે, જે 1-3 જુલાઈ 2026 સુધી ખુલ્લું રહેનાર છે, જે માટે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા મુલાકાત કરવા અનુરોધ કરવામાં આવે છે.
1: કાર્યક્રમમાં આજે આપ સાંભળશો નયન પંચોલીને. તેમના સ્વરમાં સૌપ્રથમ આપને સંભળાવીએ પુરુરાજ જોશીની આ રચના.

મન કી બાત. ભારતના માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આકાશવાણીના માધ્યમ દ્વારા ભારતની જનતા સમક્ષ પોતાના મનની વાત રજૂ કરશે. આજે આ કાર્યક્રમની 135મી કડીનું પ્રસારણ આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી કરવામાં આવશે, જે અમે થોડી જ ક્ષણોમાં રિલે કરીશું.

0: आज रात 8 बजे आकाशवाणी के संबद्ध प्रादेशिक केंद्रों से और अंग्रेजी अनुवाद का प्रसारण एफएम रेनबो 102.6 मेगाहर्ट्ज पर किया जाएगा। यह कार्यक्रम आकाशवाणी के दिल्ली केंद्र से प्रसारित किया गया।
1: श्रोता मित्रों, हमणा जाप सांभळी रह्या हता मन की बात कार्यक्रमनी 135मी कड़ी, जेमा माननीय प्रधानमंत्री श्री नरेन्द्र मोदीए आकाशवाणीना माध्यम द्वारा भारतनी जनता समक्ष પોતાના વિચારો રજૂ કર્યા, અને હવે આપ સાંભળશો આ કાર્યક્રમનો ગુજરાતી ભાવાનુવાદ.
2: મારા પ્રિય દેશવાસીઓ નમસ્કાર, મન કી બાતમાં ફરી એકવાર તમારા બધા સાથે જોડાઈને મને અત્યંત આનંદ થઈ રહ્યો છે. 2026નું અડધું વર્ષ વીતવામાં છે. આ 6 મહિનાઓમાં આપણે મન કી બાતમાં દેશવાસીઓની અનેક ઉપલબ્ધિઓ પર ચર્ચા કરી છે. જૂનમાં પણ દેશે કંઈક એવી ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે જે દરેક દેશવાસીને ગર્વથી ભરી દે છે. આ સફળતાઓ દેશની સુરક્ષા અને આત્મનિર્ભરતા સાથે જોડાયેલી છે. તાજેતરમાં જ મને કોલકાતામાં નૌસેના સાથે જોડાયેલા એક કાર્યક્રમમાં સહભાગી થવાનો અવસર મળ્યો. ત્યાં આઈએનએસ દુનાગીરી, આઈએનએસ સંશોધક અને આઈએનએસ અગ્રયને ભારતીય નૌસેનાના બેડામાં સમાવેશ કરવામાં આવ્યા. આ જહાજોની ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ સુધી બધું જ સ્વદેશી છે. સાથીઓ, જૂનના મહિનામાં જ ઉડ્ડયન ક્ષેત્રમાં પણ દેશે એક મોટી સફળતા મેળવી છે. C-295 આ વિમાન મેડ ઇન ઇન્ડિયા છે અને C-295 વિમાને પોતાની પહેલી ઉડાન ભરી છે, અને આવા 40 વિમાન ભારતમાં જ બનાવવામાં આવી રહ્યા છે. તેની સાથે MSME અને એરોસ્પેસ સેક્ટરને પણ નવી શક્તિ મળી રહી છે. રોજગારના અવસરો વધી રહ્યા છે અને આત્મનિર્ભર ભારતનો સંકલ્પ પણ મજબૂત થઈ રહ્યો છે. આ મહિને DRDOએ સ્વદેશી લોંગ રેન્જ લેન્ડ એટેક ક્રુઝ મિસાઇલનું પણ સફળ પરીક્ષણ કર્યું છે. તેને DRDOની પ્રયોગશાળાઓ અને ભારતીય ઔદ્યોગિક ભાગીદારોએ મળીને બનાવી છે. અર્થાત આજે સમુદ્રથી લઈને આકાશ સુધી આપણો ભારત અધિક સુરક્ષિત અને આત્મનિર્ભર બની રહ્યું છે. સાથીઓ, જૂનમાં એક વધુ આયોજન થયું જેમાં પૂરી દુનિયા ભારતના પ્રયાસો સાથે જોડાઈ, અને આ કાર્યક્રમ હતો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. આ વખતે દુનિયાના 2500થી વધુ સ્થાનો પર યોગના અનેક કાર્યક્રમો થયા. આપણા દેશમાં કરોડો લોકોએ વિવિધ સ્થળો પર યોગ કાર્યક્રમોમાં ભાગ લીધો. આ મહિને અમદાવાદમાં આયોજિત વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપની પણ ઘણી ચર્ચા થઈ. તેમાં ભારતે કુલ 114 પદકો જીત્યા છે. તેમાં 102 સુવર્ણ ચંદ્રકો પણ સમાવિષ્ટ છે. ભારત આ ચેમ્પિયનશિપના પદક કોષ્ટકમાં પહેલા સ્થાન પર રહ્યું. હું બધા વિજેતા ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથીઓ, કોઈ પણ રાષ્ટ્રનો આત્મા તેના લોકો હોય છે, અને જ્યારે દેશના લોકો કોઈ સંકલ્પ લે છે તો કોઈ પણ શક્તિ તેમને પોતાના લક્ષ્યથી ડગાવી શકતી નથી. રાષ્ટ્ર નિર્માણમાં જનભાગીદારીની આ શક્તિ ભારતની બહુ મોટી મૂડી છે, અને આ જનભાગીદારીનો આપણે વારંવાર અનુભવ કરી રહ્યા છીએ. સાથીઓ, પશ્ચિમ એશિયામાં બનેલી યુદ્ધની સ્થિતિઓને જોતા મેં દેશવાસીઓને કેટલાક આગ્રહો કર્યા હતા. મેં કહ્યું હતું કે જ્યાં સુધી સંભવ હોય કેટલાક સમય માટે ગોલ્ડ, સોનું ખરીદવાનું ટાળશો. લોકોને કહ્યું હતું કે વિદેશમાં રજા મનાવવાનું ટાળજો. મેં લોકોને કારપુલિંગને પ્રોત્સાહન આપવાનો પણ અનુરોધ કર્યો હતો. મેં ખેડૂતોને રસાયણમુક્ત ખેતી માટે, ખેતર બચાવવા માટે અને પ્રાકૃતિક ખાતરનો અધિકમાં અધિક ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો. સાથીઓ, હું દેશના દરેક નાગરિકોનો આભારી છું કે મારા અનુરોધનું તેમણે ન માત્ર સમર્થન કર્યું પરંતુ દરેક રીતે તેમાં પોતાનો સહયોગ કરી રહ્યા છે. મને અનેક પરિવારોએ સંદેશ મોકલીને

પોતાનો અનુભવ વહેંચ્યો હતો. કેટલાક પરિવારોએ નિશ્ચિત કર્યું હતું કે ઘરમાં વિવાહમાં આ વખતે સોનું નહીં ખરીદીએ, આવશ્યકતા ઊભી થશે તો જૂના સોનાને તોડાવીને તેમાંથી નવા ઘરેણા બનાવી લઈશું. અનેક લોકોએ સોશિયલ મીડિયા પર એમ પણ લખ્યું છે કે તેમણે આ વખતે વિદેશ યાત્રા ટાળી દીધી છે. સાથીઓ, કાર પુલિંગ અંગે લોકોએ પોતાના અનુભવ જણાવ્યા છે. જે લોકો પ્રતિદિન એક જ દિશામાં પોતપોતાના વાહનોમાં જતા હતા તે હવે સાથે જવા લાગ્યા છે. લોકો સંભવ હોય તો બસ અને મેટ્રોનો ઉપયોગ કરી રહ્યા છે, તેમાં પેટ્રોલ અને ડીઝલની બચત થઈ રહી છે. આ જ રીતે દેશના અલગ અલગ હિસ્સામાં પ્રાકૃતિક ખાતરનો ઉપયોગ વધ્યો હોવાના સમાચારો આવી રહ્યા છે. સાથીઓ, મને એ વાતનો આનંદ છે કે આ વૈશ્વિક કટોકટીમાં આપણે ભારતીયો મળીને સામનો કરી રહ્યા છીએ. મને વિશ્વાસ છે કે જનભાગીદારીની આ શક્તિ આપણને મજબૂતી આપશે, આપણને સફળ બનાવશે. મારા પ્રિય દેશવાસીઓ, આપણા દેશમાં જન્મદિન, લગ્ન, પારિવારિક કાર્યક્રમ હોવાની સાથે જ પૂરા સમાજનો પણ ઉત્સવ હોય છે. દરેક પરિવાર ઈચ્છે છે કે તેમનો આનંદ બીજાની સાથે વહેંચાય. લોકો મહેમાનોને ઉપહાર પણ આપે છે. સાથીઓ, મહારાષ્ટ્રના નાંદેડમાં એક પરિવારે પોતાનો આનંદ વહેંચવા માટે એવું કામ કર્યું છે જે ચર્ચાનો વિષય બની ગયું છે. અહીં નાંદેડના બહાદુરપુરા ગામમાં પેઠકર પરિવાર રહે છે. આ પરિવારે વિચાર્યું કે જો આનંદ વહેંચવો જ હોય તો એવી ચીજ આપવામાં આવે જે મુશ્કેલીના સમયમાં કોઈ પરિવારનો સહારો બને. પોતાના ઘરમાં વિવાહના અવસર પર આ પરિવારે ગામના લગભગ 3,500 લોકો માટે દુર્ઘટના વીમાની વ્યવસ્થા કરી. દરેક વ્યક્તિને 1,00,000 રૂપિયાનું વીમા કવચ આપ્યું. આ પહેલ પાછળની ભાવના ખૂબ જ સ્પર્શ કરનારી છે. પરિવારે જોયું હતું કે દુર્ઘટના પછી પરિવારોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવા સમયમાં એક નાનકડી સહાયતા પણ ઘણું મોટું સંબળ બની જાય છે. સાથીઓ, સરકાર દેશના કરોડો પરિવારો સુધી સુરક્ષાનું કવચ પહોંચાડી રહી છે. પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજના હેઠળ માત્ર 20 રૂપિયા વાર્ષિકનું પ્રીમિયમ, અર્થાત કેવળ 1 વર્ષના 20 રૂપિયાનું પ્રીમિયમ, તેના પર 2,00,000 રૂપિયા સુધીનો દુર્ઘટના વીમો મળે છે. અત્યાર સુધી આ યોજના સાથે 58 કરોડથી વધુ લોકો જોડાઈ ચૂક્યા છે. તેમાં લગભગ 28 કરોડ આપણી માતાઓ, બહેનો, દીકરીઓ, મહિલાઓ છે. આ યોજનાથી પીડિત પરિવારોને અત્યાર સુધી જે હિસાબ મળ્યો છે તે મુજબ 3,700 કરોડ રૂપિયાથી અધિકની સહાયતા મળી ચૂકી છે. સાથીઓ, આ જ રીતે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના પણ એટલી જ મહત્વપૂર્ણ છે. આ યોજના વ્યક્તિના દુઃખદ મૃત્યુ થવા પર તેના પરિવારને 2,00,000 રૂપિયાનું વીમા કવચ આપે છે. તેનું વાર્ષિક પ્રીમિયમ માત્ર 436 રૂપિયા છે, અર્થાત એક દિવસનો વધીને 1.5 રૂપિયો. આ યોજના સાથે અત્યાર સુધીમાં 27 કરોડથી વધુ લોકો જોડાયા છે. તેના હેઠળ દેશના લગભગ 11,00,000 પરિવારોને લગભગ 22,000 કરોડ રૂપિયાની સહાયતા મળી ચૂકી છે. આંકડા ઘણા મોટા છે. આંકડાઓની પાછળ લાખો પરિવારોની પોતપોતાની વાત છે. ક્યાંક કોઈ માતાને બાળકોનો અભ્યાસ સારું રાખવામાં સહાયતા મળી ગઈ, ક્યાંક કોઈ પત્નીને ઘરની જવાબદારી સંભાળવાનો સહારો મળી ગયો. સાથીઓ, ઘણીવાર બહુ મોટી સુરક્ષાની શરૂઆત બહુ નાની રકમ અને એક નાનકડા પગલાથી થઈ શકે છે. નાનકડો નિર્ણય પણ બહુ મોટું પરિવર્તન કરે છે. મારો આપ સૌને આગ્રહ છે કે પોતાના પરિવારમાં આ યોજનાઓની જાણકારી જરૂર આપજો. મારા પ્રિય દેશવાસીઓ, મન કી બાતમાં હવે વાત એક એવા વિષયની જે હજારો વર્ષ જૂનો છે. હજારો વર્ષની માનવ સમાજમાં ઘર કરીને બેસી ગયો છે. આ વિષય છે અંધવિશ્વાસનો.

અંધવિશ્વાસ ઘણીવાર કેવળ એક ખોટી ધારણા નથી હોતો, એક ડર જન્માવે છે. અને જ્યારે ડર મન પર હાવી થઈ જાય છે તો માણસ સત્યને જોવાનું જ બંધ કરી દે છે. અંધવિશ્વાસમાં ડૂબેલા લોકો પછી તર્ક વિના, સત્ય જાણ્યા વિના એવા નિર્ણય લેવા લાગે છે જેનાથી મોટું નુકસાન થાય છે. તો સમાજમાં એવા લોકો પણ હોય છે જે વિજ્ઞાન, અનુભવ અને તર્કના આધાર પર એ ધારણાઓને પડકાર આપે છે. અંધવિશ્વાસથી વિશ્વાસ સુધીની આ યાત્રા સરળ નથી હોતી, અને આજે હું એવી જ એક સફળ યાત્રા વિશે તમને જરૂર બતાવવા ઈચ્છું છું. સાથીઓ, અસમમાં એક પક્ષી મળી આવે છે. આ પક્ષીનું નામ છે હરગીલા. હરગીલા એક દુર્લભ પક્ષી છે જે પ્રકૃતિને સ્વચ્છ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. પરંતુ આસામના કેટલાક વિસ્તારોમાં લાંબા સમય સુધી તેને અશુભ માનવામાં આવતું હતું. લોકો તેને પોતાની આસપાસ જોવાનું પસંદ કરતા નહોતા. અનેક વાર તો એ ઝાડને કાપી નાખવામાં આવતા હતા જેના પર હરગીલાએ માળો બનાવેલો હોય. વિચાર કરો, એક એવું પક્ષી જે પર્યાવરણની સફાઈમાં મદદ કરે છે તે હરગીલા લોકોના ડરનો શિકાર બની ગયું હતું. તે દરમિયાન જીવવૈજ્ઞાનિક પૂર્ણિમા દેવી બર્મને આ બધું જોયું. તેમણે લોકોના મનમાં બેસેલી ખોટી ધારણાને બદલવાનો સંકલ્પ કર્યો. તેમણે મહિલાઓ સાથે વાત કરી. તેમણે લોકોને વિજ્ઞાનના આધાર પર સમજાવ્યું. ધીરે ધીરે મહિલાઓ આ અભિયાન સાથે જોડાવા લાગી. પછી એક મોટું પરિવર્તન શરૂ થયું. જે પક્ષીને ક્યારેક અશુભ માનીને ભગાવવામાં આવતું હતું તે ગામડાઓની ઓળખ બનવા લાગ્યો. હજારો ગ્રામીણ મહિલાઓ હરગીલાને બચાવવા માટે આગળ આવી. આજે તેમને હરગીલા આરબીના નામથી ઓળખવામાં આવે છે. આ મહિલાઓએ સમાજની સાથે સંઘર્ષ પણ કર્યો. સમાજને સમજાવવા માટે દિવસ રાત કામ કર્યું અને અંધવિશ્વાસનો પીછો છોડીને રહ્યા. તેમણે દેખાડ્યું છે કે જ્યારે સાચી જાણકારી પહોંચાડવામાં આવે છે તો વર્ષો જૂની વિચારધારા પણ બદલી શકાય છે. સાથીઓ, હું ઘણીવાર કહું છું કે જે રમે છે તે ખીલે છે. આજે દેશમાં એવા યુવાનોની સંખ્યા બહુ ઝડપથી વધી રહી છે જે રમી પણ રહ્યા છે અને ખીલી પણ રહ્યા છે. પહેલાની તુલનામાં હવે અનેક વધુ યુવાનો રમતને કારકિર્દીના રૂપમાં અપનાવી રહ્યા છે. મને નાગાલેન્ડના બે એવા પ્રયાસો વિશે જાણકારી મળી છે જે બહુ જ રસપ્રદ છે. પહેલો પ્રયાસ છે નાગાલેન્ડ બેબી લીગ. નામ સાંભળીને તમને જરૂર લાગતું હશે કે બહુ નાના છોકરાઓની સાધારણ લીગ હશે, પરંતુ એવું નથી. તે 5 થી 10-12 વર્ષની વયના નાના નાના બાળકો, ફૂલ જેવા બાળકોની એક અસાધારણ લીગ છે. અને આ બાળ ફૂટબોલ ખેલાડીઓની એક એવી લીગ છે જે તેમની ઝડપ અને પ્રતિભા માટે તેમને પ્રેરિત પણ કરે છે અને તેમની ઓળખ પણ બનાવે છે. તેની શરૂઆત નાગાલેન્ડના વધુમાં વધુ બાળકોને ફૂટબોલ સાથે જોડવા માટે થઈ હતી. 5 થી 12 વર્ષ સુધીના છોકરા અને છોકરીઓ તેમાં ભાગ લઈ શકે છે. આ લીગ હવે પોતાના 3 વર્ષ પૂરા કરી ચૂકી છે. આ લીગનો બાળકોના મન પર ખૂબ સારો પ્રભાવ પડ્યો છે. સાથીઓ, નાગાલેન્ડમાં એક બીજો પણ સારો પ્રયાસ થઈ રહ્યો છે. તેનું નામ છે નાગાલેન્ડ વુમેન ફૂટસલ લીગ. બની શકે કે તમારા માટે આ ફૂટસલ એક નવું નામ હશે. હું તમને કહીશ કે ફૂટસલને ઇન્ડોર ફૂટબોલ પણ કહે છે. તેમાં એક ટીમમાં માત્ર 5 ખેલાડીઓ હોય છે. રમતનું મેદાન પણ ફૂટબોલના મેદાનથી બહુ નાનું હોય છે. આ કારણે ખેલાડીઓએ ઝડપથી નિર્ણય લેવા પડે છે. તેમને પોતાની ટેકનિક અને કૌશલ્યનો વધુ સારો ઉપયોગ કરવો પડે છે. નાગાલેન્ડની વિમેન ફૂટસલ લીગ આપણી દીકરીઓને પોતાની પ્રતિભા દેખાડવાનો સારો અવસર આપી રહી છે. હું આવી પહેલો માટે નાગાલેન્ડના લોકોની સરાહના કરું છું. આવા પ્રયાસો દેશના બીજા ભાગોને પણ પ્રેરણા આપે છે. સાથીઓ, આ

ટેકનોલોજીનો યુગ છે. દરેક દિવસે નવું સંશોધન થઈ રહ્યું છે, નવા નવા એઆઈ ઇનોવેશન સામે આવી રહ્યા છે. આ સમયમાં એક પ્રશ્ન ખૂબ જ મહત્વપૂર્ણ છે, લોકોની સર્જન શક્તિ કેવી રીતે બચાવેલી રાખવી? નવી ટેકનોલોજીની સાથે આગળ વધતા આપણે આપણા મૂળ સાથે કેવી રીતે જોડાયેલા રહીએ છીએ? આ પ્રશ્નોનું સમાધાન શોધ્યું છે નાલંદા વિશ્વવિદ્યાલયે. હજારો વર્ષ જૂનું આપણું નાલંદા વિશ્વવિદ્યાલય હવે નવા અવતારના રૂપમાં ભારતનું ભાગ્ય ઘડી રહ્યું છે. 2 વર્ષ પહેલા મને નાલંદા વિશ્વવિદ્યાલયના નવા પરિસરના લોકાર્પણનો અવસર મળ્યો હતો. નાલંદા વિશ્વવિદ્યાલયે શાસ્ત્રાર્થની આપણી પ્રાચીન પરંપરાને ફરીથી જીવંત કરી છે. શાસ્ત્રાર્થ માત્ર પોતાની વાત રાખવાનું માધ્યમ જ નથી, તે વાદ સંવાદ અને મંથનની એક અનુશાસિત પ્રક્રિયા છે. તેમાં તર્કની સાથે તથ્યની સાથે પોતાની વાત કહેવી ખૂબ જ આવશ્યક હોય છે, અને તેમાં તમારી નિપુણતા હોવી જોઈએ. બીજાના વિચારોને ધૈર્ય સાથે સાંભળવા અને સમજવાની શિખામણ પણ આ શાસ્ત્રાર્થની પ્રક્રિયામાંથી મળે છે. મને આનંદ છે કે નાલંદા વિશ્વવિદ્યાલયે તેને પોતાના દીક્ષાંત સમારોહનો હિસ્સો બનાવ્યો. તેમાં ભાગ લેનારા લગભગ અડધા વિદ્યાર્થીઓ અન્ય દેશોમાંથી આવ્યા હતા. એક પ્રાચીન પરંપરાને આજના સમય સાથે જોડવાનો આ પ્રયાસ ખૂબ જ પ્રશંસનીય છે. આ માટે હું નાલંદા વિશ્વવિદ્યાલયને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હું દેશના બીજા વિશ્વવિદ્યાલયોને પણ અનુરોધ કરીશ કે તેઓ આવી પહેલ પર વિચાર કરે. સાથીઓ, મૂળથી જોડાયેલા રહીને યુવાનોને નવી ટેકનોલોજી માટે તૈયાર કરવાનો એક બીજો પણ સારો પ્રયાસ થઈ રહ્યો છે. દિલ્હી સ્થિત સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા સાયન્સમાં બીટેક પ્રોગ્રામ શરૂ કરવા જઈ રહી છે. આ આધુનિક ટેકનોલોજીને ભારતના પારંપરિક જ્ઞાન સાથે જોડવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. તેમાં ભારતીય ભાષાઓ માટે નવા એઆઈ ટૂલ તૈયાર કરવામાં મદદ મળશે. આપણા પ્રાચીન ગ્રંથો અને પાંડુલિપિઓને ડિજિટલ રૂપમાં સંરક્ષિત કરવાના કામને પણ નવી ગતિ મળશે. હું સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટીને આ પ્રયાસ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. સાથીઓ, આજે ભારતીય સંસ્કૃતિ દુનિયાના અલગ અલગ હિસ્સાઓ સુધી પહોંચી રહી છે. આપણા ગીત, સંગીત અને આધ્યાત્મને દુનિયાભરના લોકો જાણી રહ્યા છે અને અપનાવી રહ્યા છે. ભારતથી હજારો કિલોમીટર દૂર કેરેબિયન સાગરમાં ડોમિનિકલ રિપબ્લિક નામનો એક દેશ છે. ત્યાં ભારતીયોની સંખ્યા લગભગ 100 છે, કદાચ તેનાથી પણ ઓછી હશે. તેમ છતાં ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મ સાથે જોડાયેલો એક બહુ સારો પ્રયાસ ત્યાં થઈ રહ્યો છે. ત્યાં સ્પેનિશ બોલનારા કેટલાક લોકોએ એક ટીમ બનાવી છે. આ ટીમનું નામ છે બ્રહ્મકમળ ડોમિનિકાના. ટીમના સભ્યો મળીને વૈદિક સાહિત્યનું અધ્યયન કરે છે. તેઓ વૈદિક મંત્રોનું ઉચ્ચારણ પણ શીખી રહ્યા છે. તેમને તેનું કોઈ વિધિવત પ્રશિક્ષણ મળ્યું નથી, પરંતુ તેમણે ઓડિયો રેકોર્ડિંગ સાંભળીને વૈદિક મંત્રોનું સાચું ઉચ્ચારણ શીખ્યું છે. આજે તેઓ અનેક મંત્રોનો બહુ સારી રીતે જાપ કરી લે છે. તેમાં પુરુષ સૂક્તમ, શ્રી સૂક્તમ, શ્રી રુદ્રમ, દુર્ગા સૂક્તમ અને દેવી મહાત્મયમ સમાવિષ્ટ છે. ભારતથી આટલા દૂર રહીને આપણી પરંપરાઓને શીખવવાનો તેમનો પ્રયાસ ઘણો પ્રેરક છે. હું બ્રહ્મકમળ ડોમિનિકાના ત્યાંના બધા સભ્યોને આ પ્રયાસો માટે શુભકામનાઓ આપું છું. હું એવા બધા લોકોની હૃદયથી પ્રશંસા કરું છું જે ભારતીય સંસ્કૃતિને દુનિયાભરમાં લોકપ્રિય બનાવવા માટે નિરંતર પ્રયાસો કરી રહ્યા છે. મારા પ્રિય દેશવાસીઓ, મેઘાલયની ઓળખ વાદળોથી છે, સુંદર દ્રશ્યોથી છે. જે મેઘાલય જાય છે તેને તેના લોકોની આત્મીયતા પણ લાંબા સમય સુધી યાદ રહે છે. પરંતુ મેઘાલયની એક બીજી વિશેષતા છે
જેની આજે મન કી બાતમાં

તમારી સાથે હું ચર્ચા કરવા માંગુ છું. મેઘાલયના રૂટ બ્રિજ, રસ્તાવાળો રૂટ નહીં, મૂળવાળો રૂટ. આ રૂટ બ્રિજોની વાત ઘણી રોચક છે. આ બ્રિજ કેટલાક દિવસો અથવા કેટલાક વર્ષોમાં નથી બનતા, તેને તૈયાર થવામાં અનેક દશક લાગે છે. રબરના ઝાડના મૂળને ધીરે ધીરે દિશા આપવામાં આવે છે. આ મૂળને જળધારાઓની પાર લઈ જવામાં આવે છે. સમયની સાથે આ મૂળ એક મજબૂત સેતુનું રૂપ લઈ લે છે. આ પુલની એક બીજી વિશેષતા છે, તે જીવિત બ્રિજ છે. સમય વીતવાની સાથે તે વધુ મજબૂત થઈ જાય છે. તેમાં મેઘાલયના લોકોની સર્જનશીલતા દેખાય છે. તેની પાછળ વર્ષોનું ધૈર્ય અને પ્રકૃતિ પ્રત્યે ગાઢ સન્માન છે. આ સેતુ બતાવે છે કે મનુષ્ય પ્રકૃતિની સાથે મળીને કેટલી અદ્ભુત ચીજો બનાવી શકે છે. તે આપણા દેશનો, આ ધરતીનો વારસો છે. હવે ભારતે મેઘાલયના રૂટ બ્રિજોને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ નેટવર્કમાં સમાવિષ્ટ કરવા માટે આવેદન કર્યું છે. સાથીઓ, હવામાન પરિવર્તનના કારણે આ રૂટ બ્રિજોની સામે અનેક પડકારો પણ આવે છે. આવા સમયમાં મેઘાલયના લોકોએ આ પ્રાકૃતિક વારસાના સંરક્ષણની જવાબદારી પણ કુશળતાપૂર્વક ઉપાડી છે. પહેલા તો એ જાણવું પણ સરળ નહોતું કે આવા સેતુઓની સંખ્યા કેટલી છે. સ્થાનિક લોકોએ પોતે તેની ગણતરી શરૂ કરી. તે પછી સમુદાયોએ આ પુલની દેખભાળની જવાબદારી પણ સંભાળી. આજે સ્થાનિક લોકો 120થી વધુ રૂટ બ્રિજોની દેખરેખ કરી રહ્યા છે. કેટલીક ટીમો દર વર્ષે આ પુલોની સ્થિતિની તપાસ કરે છે. કેટલાક લોકોએ આસપાસના ક્ષેત્રને મજબૂત કરવા માટે નર્સરી પણ તૈયાર કરી છે. આ રીતના તેના સંરક્ષણ માટે એક પૂરી ઇકોસિસ્ટમ તૈયાર થઈ ગઈ છે. તમે જોયું હશે, આ વર્ષે હેલીવારજીને પદ્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે પોતાના જીવનમાં 50થી વધુ વર્ષ આ રૂટ બ્રિજોની દેખભાળમાં લગાવ્યા છે. તેમનું સમર્પણ આપણા બધા માટે પ્રેરણાદાયક છે. સાથીઓ, તમે ક્યારે આ રૂટ બ્રિજોની યાત્રા કરી હોય તો તેમની તસવીરો સોશિયલ મીડિયા પર જરૂર મૂકજો. તમારી તસવીરો બીજા લોકોને પણ મેઘાલયના આ અનોખા વારસા વિશે જાણવા માટે પ્રેરિત કરશે. મારા પ્રિય દેશવાસીઓ, આપણે બધા ઈચ્છીએ છીએ કે આપણું ગામડું ચોખ્ખું ચણાક હોય, આપણું શહેર સુંદર દેખાય. પરંતુ ભાગ્યે જ થંભીને એ વિચાર કરવામાં આવે છે કે આપણી આસપાસ જે કચરો જમા થાય છે તેને કોણ સાફ કરે છે? મોટાભાગના લોકો તો એમ માનીને ચાલે છે કે તે કોઈ બીજાની જવાબદારી છે અને તે જ સાફ કરશે. પરંતુ આપણી વચ્ચે અનેક લોકો એવા પણ હોય છે જે પોતાના વિચારથી આપણને ઘણા પ્રેરિત કરે છે. મને મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના બ્યાવરાની કેટલીક બહેનો વિશે જાણવાનો અવસર મળ્યો. તેમણે પોતાની આસપાસ ફેલાયેલા પ્લાસ્ટિકના કચરાને હટાવવાનો સંકલ્પ લીધો. એવું ન વિચાર્યું કે કોઈ આવીને પરિવર્તન કરશે. તેમણે પોતે આખા શહેરમાંથી પ્લાસ્ટિકનો કચરો અને ખાલી બોટલો એકત્ર કરવાનું શરૂ કર્યું. ધીરે ધીરે આ પ્રયાસ આગળ વધતો ગયો અને પછી તે પ્લાસ્ટિકને ઇકો બ્રિક્સમાં રૂપાંતરિત કરવામાં આવવા લાગ્યું. આજે તે ઇકો બ્રિક્સનો ઉપયોગ સાર્વજનિક સ્થાનોને સુંદર બનાવવામાં કરવામાં આવી રહ્યો છે. રાજગઢમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં સેંકડો કિલો પ્લાસ્ટિકને પુનઃચક્રિત રીસાયકલ કરીને તેનો વધુ સારો ઉપયોગ કરવામાં આવ્યો છે. અર્થાત, જે પ્લાસ્ટિક અગાઉ શહેરમાં પ્રદૂષણ ફેલાવતું હતું, આજે તે એ બહેનોના પ્રયાસથી શહેરમાં સુંદરતા વધારવામાં યોગદાન આપી રહ્યું છે. હું બ્યાવરાની બધી બહેનો અને અભિયાન સાથે જોડાયેલા સાથીઓને અભિનંદન આપું છું. મારા પ્રિય દેશવાસીઓ, મને અનેક લોકોએ પત્ર લખીને ખાસ વિષય પર વાત કરવાનું સૂચન મોકલ્યું છે. આ વિષય ગણેશ ઉત્સવ સાથે જોડાયેલો છે. આમ તો ગણેશ ઉત્સવમાં હજુ ઘણો સમય બાકી છે, પરંતુ લોકોએ એવો અનુરોધ કર્યો છે કે આ વિષય પર અત્યારે જ આ વાત થવી જોઈએ. યથાર્થમાં ગણેશજીની મૂર્તિઓ બનાવવાનું કામ ઘણા સમય પહેલા શરૂ થઈ જાય છે.
મૂર્તિ બનાવનારાઓ.

0: મૂર્તિના વેપાર સાથે જોડાયેલા લોકો અત્યારથી સક્રિય થઈ જાય છે. આથી મારો આપ સૌને એક અનુરોધ છે, તમે પ્રયાસ કરો કે તમારા ઘર, સોસાયટી અથવા આસપાસની જગ્યાઓ પર ગણપતિ બાપાની જે મૂર્તિ સ્થાપિત થાય તે આપણા દેશની માટીમાંથી બનાવેલી હોય, તે આપણા પોતાના કુંભાર અને સ્થાનિક કલાકારોના હાથે તૈયાર થયેલી હોય. જે લોકો ગણેશજીની મૂર્તિઓ બનાવે છે તેમને પણ મારો આગ્રહ છે કે તેઓ માટીની મૂર્તિઓને પ્રાથમિકતા આપે, અને જે લોકો મૂર્તિઓ ખરીદે છે તેઓ પણ એ જરૂર જુએ કે ગણપતિ બાપાની મૂર્તિ શેનાથી બનેલી છે અને કયા દેશમાં તૈયાર થઈ છે. પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનાવેલી મૂર્તિઓ બિલકુલ ન ખરીદશો. સાથીઓ, માટીની મૂર્તિઓ પૂજા પછી સહજ રૂપમાં પાણીમાં વિલીન થઈ જાય છે. તેનાથી આપણી નદીઓ, તળાવો અને પર્યાવરણની રક્ષા થાય છે, આપણી આસ્થા પણ જળવાઈ રહે છે અને પ્રકૃતિ પ્રત્યે આપણું દાયિત્વ પણ પૂરું થાય છે. જ્યારે આપણે સ્થાનિક કારીગરો પાસેથી મૂર્તિ ખરીદીએ છીએ તો આપણે વોકલ ફોર લોકલના સંકલ્પને મજબૂત કરીએ છીએ. મને વિશ્વાસ છે કે આ વખતે ગણેશ ઉત્સવમાં અને આવા દરેક ઉત્સવમાં આપણે આવી બધી બાબતો પર જરૂર ગંભીરતાથી વિચારીશું અને દેશહિતમાં પગલાં લઈશું. સાથીઓ, આપણા દેશની સૌથી મોટી શક્તિ આપણા દેશના લોકો છે. દેશના અલગ અલગ હિસ્સાઓમાં થઈ રહેલા નાના મોટા પ્રયાસો આપણને ઘણું બધું શીખવાડે છે. આ પ્રયાસો બતાવે છે કે જ્યારે મનમાં સંકલ્પ હોય અને સમાજનો સાથ મળે તો કોઈ પણ મોટું પરિવર્તન લાવી શકે છે. તમે તમારી આસપાસ થઈ રહેલા આવા પ્રયાસો વિશે મને જરૂર લખતા રહેજો, પોતાના વિચાર અને પોતાના સૂચનો મોકલતા રહેજો. બની શકે કે તમારી આસપાસની કોઈ નાની એવી પહેલ પૂરા દેશ માટે પ્રેરણા બની જાય. આગામી મહિને આપણે ફરી મળીશું, દેશવાસીઓના કેટલાક નવા પ્રયાસોની ચર્ચા કરીશું. ત્યાં સુધી તમે તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો. અને હા, જળ સંચય તો કરવાનું છે. વરસાદના પાણીનું એક એક ટીપું આપણે બચાવવાનું છે. કેચ ધ રેઇન, આ અભિયાન જરા પણ ઢીલું નથી પડવા દેવાનું. તો મારો આગ્રહ છે કે વરસાદનું ટીપે ટીપું પાણી આપણે મળીને બચાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.
1: મન કી બાત. માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે આકાશવાણીના માધ્યમ દ્વારા ભારતની જનતા સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા. આ કાર્યક્રમની 135મી કડી હતી, જેનો ગુજરાતી ભાવાનુવાદ હમણાં જ આપ સાંભળી રહ્યા હતા, જેનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આ સાથે જ આપને જણાવવાનું કે આ ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ આજે રાત્રે 8 કલાકે આપ સાંભળી શકશો. શ્રોતા મિત્રો, બરાબર 12 વાગે આપ સાંભળશો અત્યાર સુધીના મુખ્ય સમાચાર.
2: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતની 135મી કડીમાં પોતાના વિચારો વ્યક્ત કર્યા. તેમણે મન કી બાત કાર્યક્રમમાં અમદાવાદમાં યોજાયેલી વિશ્વ યોગાસન સ્પર્ધામાં ભારતે 114 ચંદ્રક જીત્યા, જેમાં 102 સુવર્ણ ચંદ્રકનો સમાવેશ થાય છે તે પ્રધાનમંત્રીએ ગર્વની વાત ગણાવી. શ્રી મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે દેશભરમાં લાખો લોકોએ વિવિધ સ્થળોએ યોગ કાર્યક્રમોમાં ભાગ લીધો તેમ જણાવ્યું. શ્રી મોદીએ કહ્યું કે શક્ય હોય ત્યાં સુધી થોડો સમય માટે સોનું ખરીદવાનું ટાળો અને લોકોને વિદેશમાં રજાઓ કાઢવાનું ટાળવાનું કહ્યું હતું. તેમની અપીલ વિશે પણ તેમણે વાત કરી હતી. તેમણે મન કી બાત કાર્યક્રમમાં આ વિશે ઉલ્લેખ કરતા કહ્યું કે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ 2 લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો પૂરો પાડે છે. પ્રધાનમંત્રીએ જીવન જ્યોતિ વીમા યોજના વિશે જણાવતા કહ્યું કે દુઃખદ મૃત્યુના કિસ્સામાં વ્યક્તિના પરિવારને 2 લાખ રૂપિયાનું વીમા કવચ પૂરું પાડે છે. તેમણે મન કી બાત કાર્યક્રમમાં વધુમાં કહ્યું કે આપણે ભારતીય સાથે મળીને આ વૈશ્વિક કટોકટી સામે લડી રહ્યા છીએ અને વિશ્વાસ છે કે જનભાગીદારીની આ શક્તિ આપણને મજબૂત અને સફળ બનાવશે. તેમણે કહ્યું કે નાલંદા યુનિવર્સિટીએ પ્રાચીન પરંપરાને આધુનિક સમય સાથે જોડવાનો પ્રયાસ પ્રશંસનીય છે. શ્રી મોદીએ અપીલ કરી કે તમારા ઘર

સોસાયટી અથવા આસપાસના વિસ્તારોમાં સ્થાપિત ગણપતિ બાપાની મૂર્તિ આપણા દેશમાંથી મેળવેલી માટીમાંથી બનેલી હોય, જ્યાં આપણા સ્થાનિક કલાકારો દ્વારા બનાવવામાં આવી હોય. આપણે સ્થાનિક કારીગરો પાસેથી મૂર્તિઓ ખરીદીએ છીએ ત્યારે આપણે લોકલ ફોર વોકલના બનાવવાના આપણા સંકલ્પને મજબૂત બનાવીએ છીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી પીવી નરસિંહ રાવને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. છત્તીસગઢમાં વહેલી સવારે ચાલવા નીકળેલા ત્રણ લોકોનું અકસ્માતમાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. પશ્ચિમ બંગાળમાં જાદવપુર યુનિવર્સિટીની એક નિષ્ણાત ટીમ આજે ફરી કોલકાતાના તારાતલામાં ઇમારત ધરાશયી થયેલા અકસ્માત સ્થળની મુલાકાત લેશે. અમદાવાદની ઐતિહાસિક અને જગવિખ્યાત અષાઢી બીજને દિવસે યોજાનારી રથયાત્રાના રૂટ પર સુરક્ષા વ્યવસ્થાને સઘન બનાવી દેવાઈ છે. આગામી 7 દિવસ દરમિયાન ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના. ગઈકાલે કેટલાક જિલ્લામાં વરસાદના અહેવાલ. પુરૂષોની T20 શ્રેણીની મેચમાં આજે ભારત યજમાન આયર્લેન્ડ સામે ટકરાશે. આ મેચ ભારત સમય મુજબ સાંજે 6 વાગે શરૂ થશે. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. પ્રસ્તુત છે કેટલાક ગુજરાતી ગીતો, જેમાં સૌ પ્રથમ ગીત ગમાડીશું જેને સ્વર આપ્યો છે આશા ભોંસલે અને ગીત સંગીત છે અવિનાશ વ્યાસનું.

0: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કેટલાક ગુજરાતી ગીતો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. પ્રસ્તુત છે મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર. પરંતુ તે પહેલા લઈશું એક વિજ્ઞાપન વિરામ.
1: સાંભળો સાંભળો સાંભળો ગામવાસીઓ, કેવાયસી અપડેટના મેસેજને અવગણશો નહીં. તરત કેવાયસી અપડેટ કરાવી લો. જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજીસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે બેન્કિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો. અને જો કોઈ બદલાવ હોય તો ઓળખાણ અને સરનામાનું સૌથી નવું પ્રમાણ બતાવો. ખાતું સક્રિય રાખીને બેન્કિંગ સેવાઓનો લાભ ઉઠાવો. તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
2: આરબીઆઈ કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.

આકાશવાણી રાજકોટ પ્રસ્તુત છે મહિલા સંતોના જીવન કવન પર આધારિત વિશેષ શ્રેણી નારી સંતોની શબદ સાધના. લેખન અને રજૂઆત ડોક્ટર નિરંજન રાજ્યગુરુ. સંગીત નિયોજન ડોક્ટર ભરત પટેલ. નિર્માણ સહાય કાનન છાયા. નિર્માણ અટલ શર્મા.

ગુરુજી આજ સુધી મેં જેને હંસ માયના અને એનો સંગ કે સત્સંગ કર્યો એ તો માયાના આવરણમાં બંધાઈને બગલા જેવા નીકળ્યા અને મોઢામાં માછલી પકડવા લાગ્યા. સાચા હંસ તો ઉડી ગયા અને એની પાંખના પીંછાના અવાજ સાંભળી રહી છું. મારા સ્વામી, મારો પ્રિયતમ એ તો પરદેશ ચાલ્યો ગયો છે. હવે રાહ જોતા હું થાકી છું અને પણ મારી આંખ ફરકે છે. જરૂર આવશે, જરૂર આવશે, એટલે તો હું એના માટે ફૂલોના ગજરા અને હાર ગૂંથું છું. વારંવાર મારા ગિરધારી ગોપાલના ગુણ ગાતી રહેવાની છું. હવે મારો બીજો કોઈ સ્વામી કે પતિ બની શકે એમ નથી. મીરાબાઈ એટલે જ કહે છે કે સાયા મેં તો પકડી આંબળિયાની ડાળી જંગલ બીચ મેં રેખડી.

મીરાબાઈના, બાલ લીલાના પદો હોય, કૃષ્ણ લીલાના પદો હોય, રાધા કૃષ્ણ સાથેના પ્રેમ સંબંધના પદો હોય, એની વિરહ વેદનાની વાતો હોય અને એને જગાડતા પ્રભાતિયા હોય, જાગો

ના નરસિંહ મહેતા જાગો ને જશોદાના જાયા વાણલારે વાયા એમ ગાતા હોય એવી જ રીતે મીરાબાઈ પણ બાલકૃષ્ણને જગાવતા આવા પ્રભાતી પદોની પણ રચના કરે છે. ભગવાન કૃષ્ણ એક એવું પાત્ર છે કે ભારત વર્ષના તમામ કવિઓ, ભારત વર્ષની તમામ ભાષાઓ અને તમામ ભાષાઓના કવિઓને માટેનું એકમાત્ર જો પાત્ર હોય તો એ ભગવાન કૃષ્ણ છે. અને પ્રેમ લક્ષણા ભક્તિના અનેક પદો આપણને સાંભળવા મળતા હોય અને એમાં નરસિંહ અને મીરા આ બે સંત કવિઓ, એટલે કે એક સંત કવિ નરસિંહ આદ્ય કવિ અને મીરાબાઈ સંત કવયત્રી, એમણે જે રીતે ભગવાન ગોવિંદાના ગુણ ગાયા છે, અનેક રીતે આપણે ભગવાન કૃષ્ણની વિવિધ, પછી બાળ લીલા હોય, રાસ લીલા હોય, બંસરી લીલા હોય, આવી અનેક લીલાઓ અને એમાં આ બાળ કૃષ્ણને જગાડતું પ્રભાતિયું છે જાગો ને અલબેલા.

0: महिला संतों ना जीवन कवन पर आधारित विशेष श्रेणी नारी संतोनी शब्द साधना, लेखन अने रजूआत डॉक्टर निरंजन राज्यगुरु, संगीत नियोजन डॉक्टर भरत पटेल, निर्माण सहाय कानन छाया, निर्माण अटल शर्मा। आ हती आकाशवाणी राजकोट नी प्रस्तुति।
1: શ્રોતા મિત્રો, સંત કવયત્રી મીરાબાઈના જીવન કવન અને તેમના ગુણોની ગંગોત્રીનો આસ્વાદ આપ સૌને જરૂરથી ગમ્યો હશે. મિત્રો, જે રીતે જીવનના ઝંઝાવાત તાપને શાસ્ત્રો અને સાધુ સંતોની વાણી ઠંડક આપે છે, સાતા આપે છે, એ જ રીતે વાતાવરણની ગરમી અને તાપને પાણી ઠંડક આપે છે. અને એવું પણ કહેવાય છે કે પાણી અને વાણી ખૂબ જ કિંમતી છે અને તે વાપરવામાં ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. બ્રહ્માંડ એટલે વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી અને આકાશ આ પાંચ મહાભૂતો છે. તેમાં કુદરતી સંપત્તિ પાણી ખૂબ જ અમૂલ્ય છે. વર્ષા ઋતુમાં આખા વિશ્વમાં વરસાદ રૂપે વરસીને ત્યારબાદ સૂર્યના પ્રકાશથી આ પાણીનું બાષ્પીભવન થાય છે. કુદરત જે આપે છે તે પાછું મેળવી પણ લે છે, અને આમ અગ્નિરૂપે મેળવેલ પાણીના વાદળો થાય છે જે વાયુ દ્વારા ઠંડા થાય છે અને પાછા પૃથ્વી પર ઢગલાબંધ વરસે છે. આમ પાણીનું અગ્નિ દ્વારા શોષણ, પછી વાયુ દ્વારા ઠંડા થવાનું, આકાશમાંથી પૃથ્વી પર વરસવાનું કાર્ય એ ખરેખર બ્રહ્માંડની કુદરતી રચના છે. તેના પરિણામ સ્વરૂપ આ પાણી એક અણમોલ ભેટ સ્વરૂપે આપણને સૌને મળે છે. વિશ્વની ધરતી ઉપર ત્રણ ભાગ દરિયો છે અને આ પાણી ખારું છે. જો વરસીને કુદરત પાણી ન આપત તો તે પાણી કેટલું ઉપયોગી થાત. મીઠું પાણી એ કુદરતની ભેટ જ ગણવી પડે તેમ છે. કોઈ જગ્યાએ વધારે અને કોઈ જગ્યાએ ઓછું પાણી વરસે છે તેનો સંબંધ પર્યાવરણ સાથે જોડાયેલો છે. કુદરતે પાણી વરસવા માટે કોઈ ભેદભાવ રાખ્યો નથી. વર્ષા ઋતુ આવે ત્યારે પાણી વરસે છે. સુક્કો ભઠ્ઠ પ્રદેશ ઘડીના છઠ્ઠા ભાગમાં પાણી પાણી થઈ જાય છે, હરિયાળી ક્રાંતિ થાય છે અને સર્વત્ર પૃથ્વી જાણે લીલી ચાદર ઓઢી લીધી હોય તેવું અનુભવાય છે. અને હા, ક્યારેક વધારે વરસીને લીલો દુકાળ પણ સર્જાય છે. નગરો શહેરને ઘણી મુશ્કેલીમાં મૂકી દે છે, સૌને તરબોળ કરી નાખે છે અને ક્યારેક વિનાશ પણ વેરે છે. જીવનમાં જળ જીવન બળ છે, ધરતીનું અમૃત ગણાય છે. પાણી જીવનને તારે છે તો નાશ પણ કરે છે. શરીર નિર્માણમાં પાંચ મહાભૂતોનું મહત્વ છે. પાણી એટલે ચોથું પંચ મહાભૂત. બ્રહ્માંડમાં આકાશના પાણીને દિવ્ય કહેવાય છે. વેદ અને ઉપનિષદ પણ કહે છે કે સૃષ્ટિ ક્રિયામાં આત્મા વડે આકાશ, આકાશથી વાયુ, વાયુથી અગ્નિ, અગ્નિથી જળ અને જળથી પૃથ્વી પેદા થઈ છે. અને શ્રોતા મિત્રો, પાણી આપનાર વાદળોનું સ્થાન ઉપર છે અને લેનાર સમુદ્રનું સ્થાન નીચે છે. એ જ રીતે બ્રહ્માંડમાં રહેતા માનવોને પાણી આધ્યાત્મિક સંદેશ પણ આપે છે. પાણીનો સ્વભાવ મીઠો, મધુર, કોમળ, નમ્ર, શીતળતાનો છે, જે ઠંડક આપે છે અને પીવાથી જીવને શાતા આપે છે. આ જ પ્રમાણે આપણે સંસારના બધા જ ગુણો અપનાવીએ તો સફળતા ચોક્કસ મળશે. પાણીનો ઘડો, ડોલ, લોટ

તો ગ્લાસ ગમે તે વાસણમાં ભરો, પાણી તે વાસણના આકારને સ્વીકારી લે છે, તેમાં ગોઠવાઈ જાય છે. એ જ રીતે જ્ઞાનીઓ કહે છે કે જીવનમાં સુખી થવું હોય તો અભિપ્રાય દલીલ જ્ઞાનનું પ્રદર્શન કર્યા વગર વડીલો, જ્ઞાની, ગુરુ, માતા પિતા કે અન્ય પૂજનીયની વાત કોઈ પણ દલીલ વગર જરૂર અપનાવવી જોઈએ. અને કહેવાય છે કે વહેતું પાણી નિર્મળ રહે, વહેણ પરોપકાર અર્થે આગળ વહે છે, ક્ષુદ્ર નદી મહાસાગરમાં મળી વિશાળ બને છે. એ જ રીતે જો કુટુંબ, જ્ઞાતિ, પાડોશી, સમાજ માટે તન, મન, ધન અને શક્ય હોય તેના વડે ઉપયોગી થવાય તો જીવન નિર્મળ અને પવિત્ર બનશે. અને શ્રોતા મિત્રો, આપણા અનેક ગ્રંથોમાં પણ પાણીનું મહત્વ સમજાવાયું છે. અને અંતમાં એટલું જ કહેવાનું કે પાણી જીવનમાં એક અગત્યનું સ્થાન ધરાવે છે. પાણી વગર જીવન નથી. કુદરત જો રોટી, કપડાં, મકાન, ધન, દોલત, સુખમય, આરામદાયક જીવન બક્ષે, પણ જો અમૂલ્ય પાણી જેવી વસ્તુ ન હોય તો જીવનની કલ્પના કરવી અસંભવ છે. શરીરમાં જીવ છે તો ચેતના છે, તેમ પાણી ચોમેર છે તેથી જ સૌનું જીવન ધબકે છે. દરેક જગ્યાએ પાણી છે, ફક્ત પાણીની અછત માનવ સર્જિત છે. માનવ તેનો દુરુપયોગ કરે છે, સ્વાર્થ માટે તેને વેડફે છે. તેથી એટલું જ સમજવાનું કે પાણીને ફૂટી છે વાણી, વાપરો મને જાણી જાણી. શ્રોતા મિત્રો, પાણી વિશેની આ વાણી આપણે સૌ જીવનમાં ઉતારીએ અને પાણીને કિંમતી સમજીને તેનો ઉપયોગ કરીએ. શ્રોતા મિત્રો, હવે સમય થયો છે આપ સૌની પસંદગીનું એક ગીત સાંભળવાનો. તો આપણે સૌ સાથે મળીને સાંભળી લઈએ આ સરસ મજાનું ગીત.

વાહ, ગીત સાંભળવાની ખરેખર ખૂબ મજા આવી. અને શ્રોતા મિત્રો, હવે કાર્યક્રમ પૂરો કરવાનો સમય થઈ ગયો છે. આજનો કાર્યક્રમ આપ સૌને કેવો લાગ્યો તે આપ અમોને ઇમેઇલ અને પત્રો દ્વારા જરૂરથી જણાવજો. ફરી મળીશું એક નવા કાર્યક્રમ માટે. અત્યારે રજા આપશો આપની રેડિયો સખી ભાવના દોશીને. નમસ્કાર.

આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર. શ્રોતા મિત્રો, થોડી ક્ષણોમાં હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર.

આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. પ્રસ્તુત છે સુગમ સંગીત. સૌપ્રથમ સુગમ સંગીત સાંભળશું બંસરી યોગેન્દ્રના સ્વરમાં અને રચયિતા છે જયંત પલાળ.

શ્રોતા મિત્રો, આપ માણી રહ્યા હતા સુગમ સંગીત પ્રસારણ. આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. પ્રસ્તુત છે અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

0: આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે ભારત સમુદ્રથી આકાશ સુધી વધુને વધુ સુરક્ષિત અને આત્મનિર્ભર બની રહ્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે પશ્ચિમ એશિયાની સ્થિતિ વચ્ચે ઇંધણ મચાવવા વિદેશ યાત્રા ન કરવા જેવી અપીલોને સ્વીકારી દેશના નાગરિકો જનભાગીદારીને અનુસર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સેશેલ્સના રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મેની વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો. ઓપરેશન એમસ્ટાર્ટ હેઠળ મોકલવામાં આવેલી ભારતીય સહાય ભૂકંપગ્રસ્ત વેનેઝુએલા પહોંચી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના ગાંધીનગરમાં પીએમ ઈ બસનું લોકાર્પણ કરશે. અને પુરૂષ ક્રિકેટમાં આજે ભારત અને આયર્લેન્ડ વચ્ચે T20નો અંતિમ મુકાબલો, જ્યારે મહિલા ક્રિકેટમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે ભારત સમુદ્રથી આકાશ સુધી વધુને વધુ સુરક્ષિત અને આત્મનિર્ભર બની રહ્યું છે. પ્રધાનમંત્રીએ વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું કે જૂન મહિનામાં મેડ ઇન ઇન્ડિયા C-295 વિમાને તેની પ્રથમ ઉડાન પૂર્ણ કરતા ભારતે ઉડ્ડયન ક્ષેત્રમાં મોટી સફળતા મેળવી છે. આકાશવાણી પરના તેમના મન કી બાત કાર્યક્રમમાં રાષ્ટ્રને સંબોધતા પ્રધાનમંત્રીએ શેર કર્યું કે ભારતમાં આવા 40 વિમાનોનું ઉત્પાદન થઈ રહ્યું છે.
1: जून के महीने में ही एविएशन सेक्टर में भी देश ने एक बड़ी सफलता पाई. C-295 यह विमान मेड इन इंडिया.

0: और C-295 विमान ने अपनी पहली उड़ान पूरी की है और ऐसे 40 विमान भारत में ही बनाए जा रहे हैं। इससे एमएसएमई और एरोस्पेस सेक्टर को नई शक्ति मिल रही है। आज समुद्र से लेकर आकाश तक हमारा भारत अधिक सुरक्षित और आत्मनिर्भर बन रहा है।
1: શ્રી મોદીએ તાજેતરમાં કોલકાતામાં એક કાર્યક્રમમાં આઈએનએસ દુનાગીરી, આઈએનએસ સંશોધક અને આઈએનએસ અગ્રેયને ભારતીય નૌકાદળના કાફલામાં સામેલ કરવામાં આવ્યા હતા તેની વાત કરી હતી. પ્રધાનમંત્રીએ આનંદ વ્યક્ત કરતાં કહ્યું કે જહાજોની ડિઝાઇનથી લઈને ઉત્પાદન સુધી બધું જ સ્વદેશી છે. પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર અમદાવાદમાં યોજાયેલી વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં ભારતની સફળતાને વર્ણવી હતી.
0: विश्व योगासन चैंपियनशिप की भी बड़ी चर्चा हुई. इसमें भारत ने कुल 114 पदक जीते, इनमें 102 गोल्ड मेडल भी शामिल है. भारत इस चैंपियनशिप की पदक तालिका में पहले स्थान पर रहा.
1: પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયામાં પ્રવર્તમાન યુદ્ધ જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દેશવાસીઓને કેટલાક મુદ્દાઓ પર આગ્રહ કર્યા પછી આ જનભાગીદારી ફરીથી જોવા મળી.
0: મુજે ઇસ બાત કી ખુશી હૈ ઇસ ગ્લોબલ ક્રાઇસિસ કા હમ ભારતીય મિલકર મુકાબલા કર રહે હૈ. મુજે વિશ્વાસ હૈ જનભાગીદારી કી યહી શક્તિ હમે મજબૂતી દેગી, હમે સફળ બનાયેગી.
1: પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાના મહત્વ વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે આ યોજના વ્યક્તિના પરિવારને તેમના દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુના કિસ્સામાં 2 લાખ રૂપિયાનું વીમા કવચ પૂરું પાડે છે. મન કી બાતના આ એપિસોડમાં પ્રધાનમંત્રી મોદીએ લોકોને અંધશ્રદ્ધામાં વિશ્વાસ ન રાખવા સલાહ આપી. શ્રી મોદીએ હરગીલા પક્ષીને બચાવવા માટે જીવવિજ્ઞાની પૂર્ણિમા દેવી બર્મને લોકોના મનમાં ઊંડે સુધી જડેલી ગેરમાન્યતાઓને બદલવાનો સંકલ્પનો ઉલ્લેખ કરીને તેમના કાર્યને બિરદાવ્યું હતું.
0: हरगीला एक दुर्लभ पक्षी है. ये प्रकृति को स्वच्छ रखने में अहम भूमिका निभाता है, लेकिन असम के कुछ इलाकों में लंबे समय तक इसे अशुभ माना जाता था. फिर एक बड़ा बदलाव शुरू हुआ. हजारों ग्रामीण महिलाएं हरगीला को बचाने के लिए आगे आई. आज उन्हें हरगीला आर्मी के नाम से जाना जाता है. इन महिलाओं ने समाज के साथ संघर्ष भी किया, समाज को समझाने के लिए दिन रात काम किया और अंधविश्वास को पीछे छोड़ करके रहे.
1: પ્રધાનમંત્રીએ પ્રાકૃતિક ખેતી, જળસંચય અને નાગાલેન્ડની રમતગમતને કઈ રીતે પ્રોત્સાહિત કરવામાં આવી રહી તેના વિશે પણ મન કી બાત કાર્યક્રમમાં વાત કરી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/du અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સેશેલ્સના રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મની વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો દ્વીપ સમૂહની રાજધાની વિક્ટોરિયામાં થઈ હતી. બંને નેતાઓ દ્વિપક્ષીય સહયોગના સંપૂર્ણ સ્પેક્ટ્રમની સમીક્ષા કરશે અને પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કરશે. અગાઉ તેમને સ્ટેટ હાઉસ ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું, જેમાં રાષ્ટ્રપતિ હર્મની પણ ઉપસ્થિત હતા. પ્રધાનમંત્રી મોદી સેશેલ્સની રાષ્ટ્રીય સભાને સંબોધિત કરશે અને ભારતીય ડાયસ્પોરા સાથે સંવાદ સાધશે. બાદમાં તેઓ સેશેલ્સના રાષ્ટ્રીય દિવસના સુવર્ણ જયંતિના સમારોહમાં અતિથિ વિશેષ તરીકે હાજરી આપશે. ભારતીય નૌકાદળના 2 જહાજો સાથે ભારતીય સંરક્ષણ દળોની ટુકડી પણ ઉજવણીમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી સેશેલ્સની 3 દિવસની રાજ્ય મુલાકાતે છે. આ મુલાકાત ભારત અને સેશેલ્સ વચ્ચેની મજબૂત અને સ્થાયી મિત્રતાને પુનઃપુષ્ટ કરે છે અને તમામ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને વધારવા માટે બંને રાષ્ટ્રોની સહિયારી પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. ઓપરેશન એમસ્ટાર્ડ હેઠળ મોકલવામાં આવેલી ભારતીય સહાય વેનેઝુએલા પહોંચી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ફિલ્ડ હોસ્પિટલ યુનિટ, રાહત પુરવઠો, દવાઓ અને તબીબી સાધનો દેશમાં ભૂકંપ પછીના રાહત પ્રયાસોને મજબૂત બનાવશે. વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપના પ્રતિભાવમાં ભારતે શુક્રવારે ઓપરેશન એમ સ્ટાર્ટ શરૂ કર્યું હતું. વિનાશક સ્થિતિને પહોંચી વળવા માટેની સહાયના ભાગરૂપે ભારતે વાયુસેનાના B-2 C-17 ગ્લોબમાસ્ટર વિમાન માનવતાવાદી રાહત પુરવઠો અને રાહત અને બચાવ પ્રયાસોમાં મદદ કરવા માટે 41 સભ્યોની બચાવ ટીમને લઈને વેનેઝુએલા

માટે રવાના થયા હતા. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ રાજ્યના પ્રવાસના ત્રીજા દિવસે આજે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સત્તાવાર યાદી મુજબ શ્રી શાહ બપોરે અમદાવાદના ચાંદલોડીયામાં શ્રી વિશ્વકર્મા મંદિર પરિસરમાં સાબરમતી વિધાનસભાના તમામ બુથ અધ્યક્ષ અને શક્તિ કેન્દ્રના પ્રભારીઓની ચિંતન શિબિરમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ શ્રી શાહ ગાંધીનગરમાં સેન્ટ્રલ સેક્ટર 70માં ટાઉનહોલ ખાતે પીએમ ફેમિલી કેર ટેકર પાયલટ પ્રોજેક્ટનો શુભારંભ કરાવશે. આ કાર્યક્રમ દરમિયાન શ્રી શાહ ગાંધીનગર શહેરી વિસ્તાર માટે પીએમ ઈ બસનું લોકાર્પણ કરશે. મહાનગરપાલિકા દ્વારા 100 બસ દોડાવવાનું આયોજન છે. તેના પ્રથમ તબક્કા હેઠળ 40 બસ દોડાવાશે. તમામ સુવિધાઓ સાથે આ આધુનિક બસ તૈયાર કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી પીવી નરસિંહ રાવને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા પર એક સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે શ્રી રાવે નિર્ણાયક સમયગાળા દરમિયાન ભારતની પ્રગતિમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. સોશિયલ મીડિયા પર એક સંદેશમાં શ્રી સિંહે તેમને એક સ્વપ્નદ્રષ્ટા નેતા અને પ્રખ્યાત રાજનેતા તરીકે વર્ણવ્યા. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે લાયસન્સિંગ પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે તબીબી ઉપકરણોના નિયમો 2017માં સુધારા પ્રસ્તાવિત કર્યા છે. તબીબી ઉપકરણોના નિયમો 2017 હેઠળ તબીબી ઉપકરણોને 4 જોખમ આધારિત શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. વર્ગ એ, વર્ગ બી, વર્ગ સી અને વર્ગ ડીમાં, જેમાં વર્ગ ડી સૌથી વધુ જોખમ ધરાવતા ઉપકરણોનો સમાવેશ થાય છે. પુરૂષ ક્રિકેટમાં ભારત આજે બેલફાસ્ટમાં 2 મેચની શ્રેણીના બીજા અને અંતિમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં યજમાન આયર્લેન્ડ સામે ટકરાશે. આ મેચ સાંજે 6 વાગે રમાશે. શુક્રવારે પહેલી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારત સામે 34 રનથી વિજય મેળવ્યા બાદ આયર્લેન્ડ શ્રેણીમાં 1-0થી આગળ છે. ભારત શ્રેણી બરાબરી કરવાનું લક્ષ્ય રાખશે, જ્યારે આયર્લેન્ડ ઘરની ધરતી પર ક્લીન સ્વીપ કરવાનો પ્રયાસ કરશે. આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ગ્રુપ એની છેલ્લી મેચમાં ભારત આજે ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં મહિલા ટીમ હાલમાં ગ્રુપ એમાં બીજા સ્થાને છે. ટીમે 4માંથી 3 મેચ જીતી છે, જ્યારે ઓસ્ટ્રેલિયા 4 મેચમાં 4 જીત સાથે ટેબલમાં ટોચ પર છે. ભારત સેમીફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરવા માટે અજય ઓસ્ટ્રેલિયા પર વિજય મેળવવાનું લક્ષ્ય રાખશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કહ્યું કે ભારત સમુદ્રથી આકાશ સુધી વધુને વધુ સુરક્ષિત અને આત્મનિર્ભર બની રહ્યું. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે પશ્ચિમ એશિયાની સ્થિતિ વચ્ચે ઇંધણ બચાવવા, વિદેશ યાત્રા ન કરવા જેવી અપીલોને સ્વીકારી દેશના નાગરિકો જનભાગીદારીને અનુસર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સેશેલ્સના રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મની વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો. ઓપરેશન એમસ્ટાર્ડ હેઠળ મોકલવામાં આવેલી ભારતીય સહાય ભૂકંપગ્રસ્ત વેનેઝુએલા પહોંચી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના ગાંધીનગરમાં પીએમ ઈ બસનું લોકાર્પણ કરશે. અને પુરૂષ ક્રિકેટમાં આજે ભારત અને આયર્લેન્ડ વચ્ચે T20નો અંતિમ મુકાબલો, જ્યારે મહિલા ક્રિકેટમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયચા વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત સમુદ્રથી લઈ આકાશ સુધી સતત વધુ સુરક્ષિત અને આત્મનિર્ભર બની રહ્યું છે. આકાશવાણી પરથી પ્રસારિત થયેલા મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચાર રજૂ કરતા શ્રી મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે આ વખતે 2500થી વધુ જગ્યા ઉપર યોગ દિવસ ઉજવાયો. ભારતમાં પણ કરોડો લોકો આ ઉજવણીમાં જોડાયા હતા. શ્રી મોદીએ તાજેતરમાં અમદાવાદમાં યોજાયેલી વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં વિજેતા થનારા તમામ ખેલાડીઓને પણ શુભેચ્છાઓ પાઠવી હતી.
1: વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપ કી ભી બડી ચર્ચા હુઈ. ઇસમેં ભારતને કુલ 114 પદક જીતે, ઇનમેં 102 ગોલ્ડ મેડલ ભી શામિલ હૈ. ભારત ઇસ ચેમ્પિયનશીપ કી પદક તાલિકામાં પહેલે સ્થાન પર રહા.
0: શ્રી મોદીએ રાષ્ટ્ર નિર્માણમાં લોકોની ભાગીદારીને ભારત માટે આનંદની વાત ગણાવતા કહ્યું, પશ્ચિમ એશિયામાં યુદ્ધ જેવી સ્થિતિને જોતા તેમની અપીલ પર દેશવાસીઓએ એકતાનો પરિચય આપ્યો છે. શ્રી મોદીએ તેમની અપીલનું સમર્થન કરવા અને દરેક પ્રકારે સક્રિય સહકાર બદલ દેશવાસીઓનો આભાર વ્યક્ત કર્યો.
1: પશ્ચિમ એશિયા મેં બની યુદ્ધ કી સ્થિતિઓ કો દેખતે હુએ મેને દેશવાસીઓ સે કહા થા કુછ સમય કે લિયે સોના ખરીદને સે બચે. લોગો સે કહા થા કે વિદેશ મેં છુટ્ટિયાં મનાને સે બચે. લોગો સે કાર પુલિંગ કો ભી બઢાવા દેને કી અપીલ કી થી. કિસાનો સે કેમિકલ મુક્ત ખેતી કે લિયે, ખેત બચાને કે લિયે ઓર પ્રાકૃતિક ખાદ કા જ્યાદા સે જ્યાદા ઇસ્તેમાલ કા આગ્રહ કિયા થા. મેરી અપીલ કા ઉન્હોને ન સિર્ફ સમર્થન કિયા બલ્કિ હર તરફ સે ઉસમેં અપના સહયોગ કર રહે હૈ.
0: આ ઉપરાંત શ્રી મોદીએ જળ સંરક્ષણ અંગે લોકોને વરસાદના પાણીના એક એક ટીપાને બચાવવા પર પણ ભાર આપ્યો. વાવ થરાદ જિલ્લાના લીલાધર ગામમાં લોકોએ પ્રધાનમંત્રીના મન કી બાત કાર્યક્રમની 135

20મી કડીનું પ્રસારણ ટેલિવિઝન પર નિહાળ્યું. આ અંગે પ્રતિક્રિયા આપતા સ્થાનિક ગોવિંદભાઈએ કહ્યું હતું કે આ કાર્યક્રમ સમાજહિતના કાર્યોમાં જોડાવા પ્રેરિત કરે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી રાજ્યવ્યાપી પલ્સ પોલિયો અભિયાનનો પ્રારંભ કરાવ્યો. આ મહાઅભિયાન અંતર્ગત રાજ્યના 0 થી 5 વર્ષના 83,49,000થી વધુ ભૂલકાઓને પોલિયો વિરોધી રસીના ટીપા પીવડાવી તેમને સુરક્ષિત કરાશે. હવે આવતીકાલથી 2 દિવસ આરોગ્યકર્મીઓ ઘરે ઘરે ફરીને

0: વિરોધી રસીના ટીપા પીવડાવી તેમને સુરક્ષિત કરાશે. હવે આવતીકાલથી 2 દિવસ આરોગ્ય કર્મીઓ ઘરે ઘરે ફરીને એક પણ બાળક વંચિત ન રહી જાય તેની તકેદારી રાખશે. આ અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેડિયાએ વધુ માહિતી આપી.
1: 27મી જૂને સમગ્ર ગુજરાતમાં પોલિયો નાબૂદી માટેના જે અભિયાનમાં રસી જે 2 ટીપા આપવામાં આવે છે એનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અહીંયા 10 દીકરા દીકરીઓને પોલિયાના ટીપા પીવડાવીને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આજે શુભારંભ કરાવ્યો. પૂરા ગુજરાતની અંદર આજે બુથ લેવલ પર અને 2 દિવસમાં ઘરે ઘરે જઈને તમામ બાળકોને આ પોલિયો રસી પીવડાવવામાં આવશે.
0: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ રાજ્યના પ્રવાસના 3જા દિવસે આજે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સત્તાવાર યાદી મુજબ શ્રી શાહ બપોરે અમદાવાદના ચાંદલોડિયામાં શ્રી વિશ્વકર્મા મંદિર પરિસરમાં સાબરમતી વિધાનસભાના તમામ બુથ અધ્યક્ષ અને શક્તિ કેન્દ્રના પ્રભારીઓની ચિંતન શિબિરમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ તેઓ ગાંધીનગરમાં સેન્ટ્રલ સેક્ટર 17માં ટાઉનહોલ ખાતે પીએમ ફેમિલી કેર ટ્રેકર પાયલટ પ્રોજેક્ટનો શુભારંભ કરાવશે. આ કાર્યક્રમ દરમિયાન શ્રી શાહ ગાંધીનગર શહેરી વિસ્તાર માટે પીએમ ઇલેક્ટ્રિક બસનું પણ લોકાર્પણ કરશે. મહાનગરપાલિકા દ્વારા 100 બસ દોડાવવાનું આયોજન છે. તેના પ્રથમ તબક્કા હેઠળ 40 બસ દોડાવાશે. અમદાવાદ, કલોલ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં દોડનારી આ બસમાં દિવ્યાંગજનો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ ગુજરાતમાં ભારત ટેક્સી સેવાના શુભારંભ અંગેની સમાચાર સમીક્ષા સાંભળશો. લેખન અને રજૂઆત પ્રવેશ અડિયેચા.
0: વર્ષ 2021માં દેશમાં સૌ પ્રથમ વખત સહકાર મંત્રાલયની સ્થાપના થઈ ત્યારથી ગુજરાત સહિત દેશભરમાં આ મંત્રાલયને વિવિધ પહેલ હેઠળ દેશના સહકાર ક્ષેત્રને નવી ઓળખ અને નવી દિશા મળી છે. ગુજરાતે પણ સહકાર મંત્રાલયના માર્ગદર્શન હેઠળ અનેક સિદ્ધિઓ હાંસલ કરી ત્યારે હવે ગુજરાત ભારત ટેક્સી સેવાના પ્રારંભથી ઇતિહાસ રચવા તરફ આગળ વધી રહ્યું છે. ગઈકાલે 27 જૂને દેશના પહેલા કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગરથી દેશની સર્વપ્રથમ ટેક્સી સેવા ભારત ટેક્સીનો રાજ્યમાં વિધિવત પ્રારંભ કરાવ્યો. આ સાથે હવે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, દ્વારકા, સોમનાથ, મહેસાણા, આણંદ, નડિયાદ, વલસાડ, અમરેલી, જૂનાગઢ, જામનગર અને ભાવનગર એમ કુલ 14 પ્રમુખ શહેરોમાં લોકોને હવે ભારત ટેક્સી સેવાનો લાભ મળશે. મહાત્મા મંદિર ખાતે ભારત ટેક્સી સેવાના શુભારંભ પ્રસંગે સંબોધન કરતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું હતું કે ભારત ટેક્સીના માધ્યમથી રાજ્ય સહિત દેશના પરિવહન અને મોબિલિટી ગતિશીલતા ક્ષેત્રે ઐતિહાસિક ક્રાંતિની શરૂઆત થઈ છે. આ પહેલથી ટેક્સી ચાલકો ડ્રાઈવર નહીં પરંતુ સારથી અને માલિક બન્યા છે.
3: ભારત ટેક્સી ઉસકે મધ્ય મેં ઇસકા મધ્ય વિચાર ક્યા હૈ ક્યું ભારત ટેક્સી બની. ભારત ટેક્સી બનને કા સબસે પહેલા કારણ હૈ કિ હમારે સાર્થીઓ કા ઓર હમારે ગ્રાહકો કા કિસી કા ભી શોષણ ન હો એ સબસે પહેલા કારણ. દૂસરા સાર્થી કા સન્માન હો. વો એપ પર રજિસ્ટ્રેશન કે લિયે મોહતાજ નહીં હૈ. આજ મેં ગર્વ સે કહેતા હું ભારત ટેક્સી કે સાથ જુડે હુએ 7 લાખ સાર્થી ભારત ટેક્સી કે માલિક હૈ, શેર હોલ્ડર. જબ આપ શેર હોલ્ડર બનતે હો તે કંપની અપની આપકી બન જાતી હૈ, કોઓપરેટિવ સંસ્થા અપની આપકી બન જાતી ઓર ઇસી કે કારણ સન્માન ભી મિલા, સુરક્ષા ભી મિલી ઓર સમૃદ્ધિ ભી મિલને વાલી હૈ. એ તીનો ચીજો કો સમાહિત કરને કે લિયે ભારત ટેક્સી કા વિચાર લાયા ગયા.
0: શ્રી શાહે વધુમાં કહ્યું હતું કે ભારત ટેક્સી ન તો થાકશે અને ન તો મેદાન છોડીને ભાગશે. સહકારની ભાવના અને સેવાના સંકલ્પ સાથે આ સંસ્થા અડગ ઉભી રહેશે તેવો વિશ્વાસ પણ શ્રી શાહે વ્યક્ત કર્યો હતો.
3: कुछ लोगों के फोन आए, कुछ अखबार में छप गया कि भारत टैक्सी के दाम ज्यादा है। मैं देश भर के ग्राहक

0: आपको कहना चाहता हूं कि जहां जहां भारत टैक्सी जा रही है, स्पर्धक कंपनियां नुकसान कर अपने दाम को थोड़ा कम कर दे रही। मगर कब तक कम करेगी भाई? एक साल, दो साल बाद में उनको भी पूछने वाले आएंगे। ना भारत टैक्सी थकेगी, ना भारत टैक्सी भागेगी। हम मैदान में रहकर सेवा के और सहकार के माध्यम से सबके साथ स्पर्धा करेंगे। हमारी स्पर्धा में किसी का नुकसान कराने का उद्देश्य नहीं।
1: केंद्रीय सहकार मंत्रीए जाहिर मंच परथी जाहेरात करता कह्युं हतुं के आगामी बे वर्षमां भारत टैक्सी नागपुर, पुणे, मुंबई, लखनऊ, चंडीगढ़, जयपुर अने कोलकाता जेवा देशना 500 थी वधु नाना मोटा शहेरोमां पोतानुं विस्तरण करशे। भारत टैक्सी मात्र भाड़ा पूरती मर्यादित नथी तेम जणावता श्री शाहे वधुमां कह्युं हतुं के आवनारा दिवसोमां आ सहकारी संस्था तेना सभ्यो सारथीओने राहत दरे धिराण अपावामां मदद करशे, तेमना परिवारो माटे वीमानी चिंता करशे, તેમના ધંધાના વિસ્તરણના મોડેલને પણ આર્થિક ટેકો આપશે। આ ઉપરાંત કેન્દ્રીય સહકાર મંત્રીએ ભારત ટેક્સીના રાજ્યના તમામ સારથી ભાઈ બહેનોને ઉજ્જવળ ભવિષ્ય અને સમૃદ્ધિની શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે શ્રમ એવ જયતે વિચાર એ ભારત ટેક્સીના મૂળમાં રહેલો છે। તેમણે કહ્યું હતું કે વ્યથાને વ્યવસ્થામાં બદલવાના વિચાર સાથે શરૂ થયેલી સેવા ભારત ટેક્સીના ડ્રાઈવર હવે સારથી તરીકે ઓળખાશે અને આ શબ્દ આત્મનિર્ભરતા, આદર અને આત્મસન્માનનું પ્રતીક બનશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો। હવે સારથીઓ માટેના મુખ્ય લાભની વાત કરીએ તો 0% કમિશન, 100% કમાણી સાથે સારથી પોતે જ માલિક બનશે। વીમો, એનપીએસ, ધિરાણ તેમજ અન્ય આર્થિક સહાય સહિતની સામાજિક સુરક્ષા તેમને પૂરી પાડવામાં આવશે, જ્યારે મહિલા ચાલકોને વિશેષ પ્રોત્સાહન અને સમાન તક પણ અપાશે। ભારત ટેક્સીના ગ્રાહકો માટેના મુખ્ય લાભ પર નજર કરીએ તો તેમને સરળ અને પારદર્શક કિંમત મળી રહેશે। રાજ્ય પોલીસ દ્વારા સમયસર અને તાત્કાલિક મદદની વિશેષ સુવિધા થકી સુરક્ષિત સવારીનો પણ લાભ મળશે। ભારત ટેક્સી સેવા સંપૂર્ણ સ્વદેશી પ્લેટફોર્મ છે, જે વિશ્વસનીય મુસાફરીનો અનુભવ કરાવશે। આ ઉપરાંત મુસાફરોને બાઇક, ઓટો રિક્ષા અને કેબ સહિત વિવિધ પરિવહનનો વિકલ્પ પણ આપશે।
2: હમણાં જ આપ ગુજરાતમાં ભારત ટેક્સી સેવાના શુભારંભ અંગેની સમાચાર સમીક્ષા સાંભળી રહ્યા હતા। લેખન અને રજૂઆત પ્રવેશ અડિયેચા, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું।
3: આકાશવાણીનું આ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે। પ્રસ્તુત છે સંઘગાન શિક્ષણ અંતર્ગત એક કન્નડ ભાષામાં ગીત, જેની શબ્દરચના લખી છે બી આર ગીતાએ।

0: तो बच्चों, अब इस पूरे गाने की धुन आपको याद होगी, है ना? अब घर पे जाके खूब प्रैक्टिस करना, तो आप सब लोगों को ये गाना बहुत अच्छी तरह से याद हो जाएगी, करेंगे ना? अच्छा बच्चों, तो नमस्कार।
1: आकाशवाणी નું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. પ્રસ્તુત છે એક સંદેશ.
2: ઓલ ઇન્ડિયા રેડિયોની ચેનલોને મોબાઈલ પર જીવંત સાંભળવા માટેની મોબાઈલ એપ્લિકેશન વિશેની એક જાહેરાત સાંભળશો. ઓલ ઇન્ડિયા રેડિયોની વેબસાઇટ allindiaradio.gov.in પરથી હવે આપ ઓલ ઇન્ડિયા રેડિયોની 8 ચેનલ્સનું જીવંત પ્રસારણ સાંભળી શકો છો. આ ચેનલો છે AIRની FM ગોલ્ડ અને FM રેઇનબો, દિલ્હી, વિવિધ ભારતી, AIR ઉર્દુ, AIR ગુજરાતી, AIR મરાઠી, AIR પંજાબી અને AIR મલયાલમ. ઓલ ઇન્ડિયા રેડિયોએ આ ચેનલ્સનું પ્રસારણ જીવંત સાંભળવા માટે મોબાઈલ એપ્સ બનાવી છે. એન્ડ્રોઇડ અને આઈફોન મોબાઈલ ધારકો ઓલ ઇન્ડિયા રેડિયો લાઈવ નામની આ એપ્સ વિશ્વમાં ગમે ત્યાં મફતમાં મેળવી શકે છે. AIRની વેબસાઇટ ઉપર આ લિંક મુકેલ છે. જાહેરાત પૂરી થઈ.

0: अमरीका ने लगातार दूसरे दिन ईरान के कई सैन्य ठिकानों पर हवाई हमले किए हैं। ये कार्रवाई शुक्रवार को होर्मूज जलडब्रू मध्य में एक तेल टैंकर पर हुए ड्रोन हमले के जवाब में की गई। महिला टी20 क्रिकेट विश्व कप में लंदन के लॉर्ड्स में भारत आज अपने ग्रुप के मुकाबले में ऑस्ट्रेलिया के साथ खेलेगा। मैच भारतीय समय के अनुसार शाम 7 बजे से खेला जाएगा। उधर भारत और इंग्लैंड के बीच दो टी20 क्रिकेट मैचों की श्रृंखला का दूसरा और अंतिम मैच आज बेलफास्ट में खेला जाएगा। मैच भारतीय समय के अनुसार शाम 6 बजे से शुरू होगा। शुक्रवार को पहले मैच में भारत को आयरलैंड से 34 रन से हार का सामना करना पड़ा था। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર। અત્યારે સાંજના 5:05 થઈ છે। હવે જોઈએ અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમો વિશે માહિતી। બરાબર 5:10 સાંભળીશું હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ગુલમહોર। 5:45 લોકસંગીતનો કાર્યક્રમ રજૂ થશે। 6:30 પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન। આઈસીસી વિમેન્સ 2020 ક્રિકેટ વર્લ્ડ કપની લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ લંડન ખાતે ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનાર આજની મેચનું જીવંત પ્રસારણ આપ સાંભળી શકશો 7:00 7:10 પ્રાદેશિક સમાચાર રજૂ થશે। 7:20 ફરી પાછા જીવંત પ્રસારણ સાથે આપ જોડાઈ શકશો। 7:50 સાંભળશો ગુજરાતીમાં સમાચાર। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે આકાશવાણીના માધ્યમ દ્વારા ભારતની જનતા સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા। આ કાર્યક્રમની 135મી કડી હતી, જેનો ગુજરાતી ભાવાનુવાદ આપ સાંભળી શકશો બરાબર રાત્રે 8:00 8:30 2020 મેચનું જીવંત પ્રસારણ આપ સાંભળી શકશો, જે રમતા અંત સુધી ચાલુ રહેશે। આ હતા અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમો। હવે જોઈએ ખોવાયેલ વ્યક્તિ અંગેની જાહેરાત। પોલીસ અધિક્ષકશ્રીની કચેરી પશ્ચિમ કચ્છ ભુજ ખાતેથી મળેલ માહિતી અનુસાર ભાવના હરિભાઈ જોગી ઉંમર વર્ષ 18 યક્ષ મંદિરની સામે જોગીવાસ નવાપાસ માધાપર ભુજથી તારીખ 6 જૂનના રોજ ગુમ થયેલ છે। તેઓ ગુજરાતી અને કચ્છી ભાષા જાણે છે। પ્રાચીબેન મોહનભાઈ ચમનલાલ ઓઝા ઉંમર વર્ષ 21 વૃંદાવન સોસાયટી નવાવાસ માધાપર ભુજ ખાતેથી તારીખ 13 જૂનના રોજ ક્યાંક ચાલી ગયેલ છે। આ બંને વ્યક્તિઓની જો કોઈને માહિતી મળે તો માધાપર પોલીસ સ્ટેશન તથા ભુજ કંટ્રોલ રૂમ ફોન નંબર 0 28 32 25 35 93માં જાણ કરવા વિનંતી છે। ભાવનગર પોલીસ અધિક્ષકની કચેરીના જણાવ્યા અનુસાર ધ્રુવીબેન મનોજપુરી ભીખુપુરી ગોસ્વામી રામ મંત્ર મંદિરની સામે આઝાદનગર મફતનગર ભાવનગર ખાતેથી 4 જૂનના રોજ ક્યાંક ચાલી ગયેલ છે। ગુમ થનારનો બાંધો મધ્યમ, વાને ઘઉંવર્ણ, વાળ કાળા, આંખો કાળી, મોઢું લંબગોળ અને શરીરે ભૂલા કલરનો ડ્રેસ પહેરેલ છે। ઊંચાઈ 4 ફૂટ છે। આ વ્યક્તિ અંગે કોઈને જો માહિતી મળે તો જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ ભાવનગર ફોન નંબર 0 278 25 20 350 તથા 25 20 550 ઉપર તથા ઘોઘા રોડ પોલીસ સ્ટેશન ફોન નંબર 0 278 25 72 344 ઉપર જાણ કરવા વિનંતી છે। તપાસ કરનાર અધિકારી શ્રી એએન દેસાઈનો પોલીસ ઇન્સ્પેક્ટર મોબાઈલ નંબર છે 9825231102 98252 31102। ખોવાયેલ વ્યક્તિઓ અંગેની જાહેરાત પૂરી થઈ। આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી। હવે સાંભળીશું ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર। કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલા સાંભળી લઈએ આ સંદેશ।
2: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
3: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
2: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે, અને

હવે સાંભળીએ મુદત પેલું ગીત. ફરી એક વખત આશા ભોસલેનો સ્વર, સાથે છે મોહમ્મદ અઝીઝ. સંગીત છે બાપ્પી લહેરીનું.

0: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: ગુલમોર કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.

આવી રહ્યું છે બાઝીગર ફિલ્મનું ગીત અલકા યાજ્ઞિક તથા વિનોદ રાઠોડના યુગસ્વરમાં. સંગીત અનુ મલિક.

0: આ હતું તેઝાબ ફિલ્મનું ગીત અમિત કુમારના સ્વરમાં.
1: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
2: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: ગુલમોર કાર્યક્રમમાં હવે સાંભળીએ ખિલાડી ફિલ્મમાં અભિજીતનો સ્વર. સંગીત છે જતીન લલિતનું.

0: આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.
1: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
0: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી હવે પ્રસ્તુત છે લોકસંગીતનો કાર્યક્રમ. સૌપ્રથમ સાંભળીએ પ્રાચીન ભજન. કલાકાર છે રાજેશ સિંહ પરમાર.

0: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર. મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: હવે સાંભળીએ હમીરદાન ગઢવીના સર્વ સ્વરમાં એક લોકગીત.

0: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: આપ સાંભળી રહ્યા હતા લોકસંગીતનો કાર્યક્રમ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં સાંભળીશું સિંધીમાં સમાચાર.

0: આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.
1: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
2: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજ્યો?
1: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત. મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: શ્રોતા મિત્રો, હવે થોડા આજે પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમો વિશે ફરી એક વખત જાણી લઈએ. થોડી વાર પછી એટલે કે 6:30 સાંભળીશું પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન. આઈસીસી વિમેન્સ 2020 ક્રિકેટ વર્લ્ડ કપની ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનાર લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ લંડન ખાતેની આજની મેચનું જીવંત પ્રસારણ આપ સાંભળી શકશો 7:00. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે આકાશવાણીના માધ્યમ દ્વારા ભારતની જનતા સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા. આ કાર્યક્રમની 135મી કડી હતી, જેનો ગુજરાતી ભાવાનુવાદ આપ સાંભળી શકશો 8:00.
3: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી હવે જોઈએ આજના હવામાન સમાચાર. હવામાન ખાતાની તરફથી માહિતી મુજબ અમદાવાદ શહેરનું અત્યાર સુધીનું મહત્તમ તાપમાન 40.6 નોંધાયું, જે સામાન્ય કરતાં 3.8 વધુ છે, તથા અમદાવાદ શહેરનું ન્યૂનતમ તાપમાન 29.5 નોંધાયું, જે સામાન્ય કરતાં 2.3 વધુ છે. મહત્તમ તાપમાન અમદાવાદ શહેરનું 41 રહેવાની સંભાવના છે. અમદાવાદ શહેરનું આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેવાની શક્યતા છે. હવામાન સમાચાર પૂરા થયા.

0: કોઈ પણ ઋતુમાં માત્ર ખોરાક અને ફળોથી જ બીમારીઓને દૂર રાખવાના ઉપાયો જાણવા આતુર મિત્રોને નમસ્કાર.
1: મિત્રો, ચોમાસું એટલે આમ પણ પાચન શક્તિ ઘટવાનો સમયગાળો,
0: એટલે આવા સમયે માત્ર ફળોથી જ કઈ રીતે બીમારી મટાડી શકાય તેની વધુ વાત આજે ડોક્ટર ઋષિકેશ ઉપાધ્યાયે કરી છે. સાંભળો અને લખી રાખો. નમસ્કાર ઋષિકેશભાઈ.
2: નમસ્કાર.
1: નમસ્કાર ઋષિકેશભાઈ.
2: નમસ્કાર ભરતભાઈ, કેમ છો?
0: બસ, અમે બધા એકદમ મજામાં છે અને મારા શ્રોતાઓ પણ ખૂબ મજામાં છે, કારણ કે આપણે ગયા એપિસોડમાં જે કેરીની વાત કરી હતી ને, અને કેરીની સીઝનમાં કેરીની વાત થાય ને, એ આપણને ખરેખર ખૂબ આનંદ આવે અને શ્રોતાઓને પણ ખૂબ મજા આવી કે કેરીના ઘણા બધા ફાયદા વિશે જાણકારી મળી, અને ખાસ તમારા કયા રોગમાં તમે કયા ફળોનો ઉપયોગ કરો છો એની ચર્ચા આપણે અધૂરી હતી, આપણે ફરી આજે કાર્યક્રમમાં શરૂ કરીએ છીએ. તો આજે આપણે હવે કયા ફળની વાત લઈશું?
2: હવે આજે દાડમ, દ્રાક્ષ, ચીકુ, સફરજન, પપૈયા, અનાનસ, બધા જ ફળો જે ફળ તરીકે આપણે ખાઈએ છીએ,
1: જેટલો સમય જ્યાં જ્યાં પરમિટ કરે એના પ્રમાણે લેતા જઈએ.
2: બરાબર, બિલકુલ.
1: શ્રોતા મિત્રો રસ પડશે ઘણો બધો,
2: અને એમને કામ પણ ખૂબ લાગશે.
1: હા, સાચી વાત છે. હવે દાડમ તો આમ છે ને, પેલા એકલ ભાવનગરની એ સાઈડે આપણે જાણીતા હતા ગુજરાત, હવે તો બનાસકાંઠા, પાટણ ને ત્યાં પણ દાડમની ખેતી ખૂબ છે. તો આ દાડમ છે એ ઔષધ તરીકે કઈ રીતે ઉપયોગી છે?
2: આચાર્ય સુશ્રુત એમણે દાડમની અગત્યતા દર્શાવતા ફળ વર્ગની અંદર સૌથી પ્રથમ દાડમનો ઉલ્લેખ કર્યો છે. બજારમાં અત્યારે ઘણી બધી વેરાયટીના દાડમ મળે છે, એ બધી હાઇબ્રિડ વેરાયટીઓ છે, પણ ખરેખર ખાવામાં દવામાં કામ લાગતી દાડમની જે પ્રજાતિ દેશી દાડમ એ સારામાં સારા.
1: બરાબર.
2: સંહિતા ગ્રંથોના પ્રમાણે જો દાડમનું એમણે જે વર્ણન કર્યું છે એમાં બે જ પ્રકાર કીધા છે. એક તો ખાધા પછી ગળ્યું લાગે અને ખાધે ખાટું લાગે.
1: ખાટું લાગે,
0: આ બે વખતે ખાટું અને ખાધા પછી ગળ્યું,
2: ના એવું નથી. ખાધે ખાટું લાગે એવું દાડમ અને ખાધે ગળ્યું લાગે એવું દાડમ,
0: અલગ અલગ
2: આવી બે જાત સંહિતા ગ્રંથોમાં કહેલી છે.
0: બરાબર.
2: આજકાલ સીડલેસ પછી હાઇબ્રિડ એ બધા દાડમ બજારમાં મળે છે.
1: દાડમ પણ આવે બી વિના,
2: બી વિનાના દાડમ પણ આવે કાઢે છે. તો એ બધા થી એટલો બધો ફાયદો અપેક્ષિત નથી.
1: બરાબર.
2: કે જેટલો દેશી દાડમથી ફાયદો આપણે અપેક્ષા રાખી શકીએ.
0: બરાબર.
2: હવે હમણાં બજારમાં કેવા કેવા દાડમો મળે છે, તો ગણેશ દાડમ, સોલાપુર લાલ, મૃદુલ, ભગવા સુપર, જાલોર સીડલેસ, રૂબી અને આરક્ત, આવા બધા દાડમ બજારમાં જોવા
0: મળે.
2: દાડમની પ્રજાતિઓ છે અલગ અલગ. બધા જ દાડમ જઠરાગ્નિ અને પાચન ક્ષમતાને સુધારશે.
1: બરાબર છે.
2: એના સુશ્રુત સંહિતાનો 46મું ચેપ્ટર અને શ્લોક નંબર 60 એમાં એને દીપનીય રૂચિકર એટલે જમવામાં
1: ભૂખ લાગે. બરાબર છે.
2: હા, જમવામાં રૂચિ ઉપજાવે. કે ક્યાંક આપણે ચવાણું બનાવ્યું છે એની અંદર દાડમના દાણા દેખાય એટલે તરત દાડમ સાથે ચવાણું લઈને ખાવાનું મન થાય.
0: તવામાં પણ આપણે દાડમ નાખીએ છીએ
2: એટલે એ રૂચિકર કહેવાય, કે જમવામાં રૂચિ બનાવે. હૃદય, હૃદય માટે સારું.
1: અચ્છા.
2: અને વર્ચ વિબંધકૃત એટલે મળને બાંધીને લાવનાર,

0: આટલા સંહિતા ગ્રંથોમાં એના ઇન્ડિકેશન કયા છે.
1: એટલે ઉપદેશ સાહેબ એવું હશે કે ઝાડા થાય તો કે છે દાડમ ખવડાવવામાં આવે છે.
0: બિલકુલ, તો ઝાડા થાય એ વખતે દાડમ ખવડાવીએ તો મોરને પછી બાંધીને લાવવાનું કામ કરશે. આધુનિક દ્રષ્ટિએ જોવા જઈએ તો એની અંદર વિટામિન બી કોમ્પ્લેક્સ, વિટામિન સી, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ જેવા ખનિજ તત્વો જોવા મળે છે.

0: વિટામિન સી, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ જેવા ખનિજ તત્વો જોવા મળે છે. દાડમમાં ખાસ એક ઘટક દ્રવ્ય છે પ્યુનિકાલ્જિન. પ્યુનિકાલ્જિન એની છાલમાં મુખ્યત્વે રહેલું છે. તો પ્યુનિકાલ્જિન એ પ્રુવન એન્ટીઓક્સિડન્ટ, એન્ટી ઇન્ફ્લામેટરી અને કાર્ડિયો પ્રોટેક્ટિવ છે.
1: એટલે દાડમના દાણા કરતા ખરેખર તો દાડમની
0: છાલ વધારે કામની છે. તો આની ઉપર જો વધારે માહિતી જોઈતી હોય તો પબમેડની જર્નલ નો રિસર્ચ આર્ટિકલ છે કે ફિઝિયોલોજિકલ એન્ડ ઇમ્યુન ફંક્શન ઓફ પ્યુનિકાલ્જિન એ આપણે જોઈ શકીએ.
2: બરાબર.
0: શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ દાડમ ઘટાડી આપશે. ઇન્ફ્લામેશન એટલે કે સોજાની પ્રક્રિયાને દાડમથી ઓછી કરી શકાય. આંતરડા અને પાચન શક્તિને સુધારશે. જેમ તમે કહ્યું કે જ્યારે કોઈને ડાયરિયા થઈ ગયા હોય
2: ત્યારે
0: દાડમ ખવડાવવામાં આવે તો એ સોજાની પ્રક્રિયા, જે ઇન્ટરનલ લાઇનિંગ એટલે આંતરડાની અંદર જો સોજા થયા છે, ઇન્ફેક્શનના કારણે સોજા આવે અને એનાથી લૂઝ મોશન એટલે
1: ઘણા મરડો થાય ત્યાં દાડમની છાલનું ચૂર્ણ લેવાનું કહે છે. કે રીતે?
0: એટલે દાડમનો જો પૂરેપૂરો ફાયદો લેવો હોય તો એનો વપરાશ કેવી રીતે કરવો એ થોડુંક સમજાવી દઉં. જે લોકોને કાયમ ચીકાશવાળો અને ઢીલો ન બંધાયેલો મળ થતો હોય, જેને જૂનો મરડો તમે કીધો, તો એને દાડમ સમારીને પોતે પહેલા દાણા ખાઈ જવા અને એની છાલને તડકે સૂકવી લેવી. છાલ સુકાઈ જાય પછી એ છાલનો પૂરેપૂરો ઝીણો ભૂકો કરી લેવાનો અને દાડમની છાલનો ભૂકો દિવસમાં બે વખત લેવાથી જૂના ન મટે એવા મરડાની સમસ્યા પણ સોલ્વ થઈ જશે.
2: બહુ સારું કહેવાય.
0: અને ઇન્ફ્લામેટરી બોવેલ ડિસીઝીસ, જેની અંદર આંતરડાની અંદર સોજા આવી ચૂક્યા છે,
1: જઠરમાં ઇવન સોજો આવે,
0: હા, એની માટે દાડમ એની છાલ એ બંને બહુ જ કામનું છે. એના ઉપરાંત મેં પહેલા કીધું કે કોલેસ્ટ્રોલ, તો દાડમની અંદર વસ્તુઓને કોરી કરવાનો ગુણ છે.
1: અચ્છા.
0: હા, એટલે એ કોલેસ્ટ્રોલ જે સ્નિગ્ધ શરીરમાં સ્નિગ્ધ તત્વ વધી ગયું છે તો એને દાડમની છાલ
1: જે આપણી રક્તની નળીઓમાં છે, આપણા લોહીની નળીઓમાં જામી જાય, એને દૂર કરી નાખે.
0: હા, એને દૂર કરી નાખે. આ રીતે એનું
2: મેં તો એવું પણ સાંભળ્યું છે ઉપાધ્યાય સાહેબ કે દાડમની છાલ હોય છે ને એને તવી ઉપર શેકી નાખે ને એનો પાવડર કરે ને બ્લેક કલરનો, એમાં કઈક મેથી પાવડર ને બે ત્રણ પ્રોસેસ કરી અને માથામાં પણ નાખે છે કે એનાથી વાળ કાળા થઈ શકે.
0: હા,
2: એ વાત સાચી.
0: હા, એ થઈ શકે કે જ્યારે કફની વૃદ્ધિને કારણે વાળને નુકસાન થયું હશે અથવા તો કોઈ ઇન્ફેક્શન થયું હોય એના કારણે વાળ ઘટતા જાય છે. ફંગલ ઇન્ફેક્શન હોય ત્યારે સ્કાલ્પમાં ચીકાશ આવી જાય.
1: અચ્છા.
0: તો એવી પરિસ્થિતિમાં તમે કહ્યું એ નુસખો કામ કરે.
2: સુકા થઈ જાય ને ઉપરથી પછી.
0: એનો સ્કાલ્પ ચીકાશવાળો થઈ જાય, એટલે જે
1: ખોપરીનો ભાગ
0: ચામડી માથાની એ ચીકાશવાળી હોય અને વાળ બરછટ થવા માંડે એવી પરિસ્થિતિમાં તમે કહ્યું એ કામ લાગે.
2: બરાબર છે.
1: એટલે ઉપયોગી આમ ગણો તો એ વાત સાચી છે કે સુશુદ્ધજીએ કહ્યું કે દાડમ એ પહેલું સારામાં સારું ફળ છે. એટલે આપણે કેરીની ચર્ચા ગયા વખતે કરી, મૂળ તો દાડમ છે એ કાયમ માટે અને બારે માસ હું એનું ખાઈ શકે એવું ફળ.
0: અને જયારે પણ દાડમ લાવો ત્યારે એને સમારીને દાણા ખાઈ અને છાલ ચોક્કસથી સૂકવી દેવી.
2: અચ્છા.
0: એટલે ઘરમાં કોઈને પણ કઈ તકલીફ હોય ત્યારે કામ લાગે.
2: કામ લાગે, એ સાચી વાત છે.
1: તો એની પછીનું ફળ હવે કયું?
0: હવે આપણે આગળ દ્રાક્ષ વિશે ચર્ચા કરીએ. હવે દ્રાક્ષને મેં દાડમ પછી લીધી એનું કારણ એવું છે કે ચરક સંહિતા અને અષ્ટાંગ હૃદય આ બંને ની અંદર ફળ તરીકે મૃદ્વિકા ફલાનામ શ્રેષ્ઠ.
1: અચ્છા. મૃદ્વિકા
0: એટલે દ્રાક્ષ.
1: અચ્છા.
0: અને દ્રાક્ષા ફલોત્તમ જ્ઞેયા, દ્રાક્ષને ફળોત્તમ કહેલી છે. તો અષ્ટાંગ હૃદયમાં અને ચરક સંહિતામાં
1: એટલે મૃદ્વિકા તો એને કારણે જેને કહીએ છીએ ને પોચી હોય એટલે.
0: હા, એ મૃદ્વિકા
1: મૃદુ એટલે
0: મૃદુ છે. તો દ્રાક્ષ વિશે જે કોઈ પણ ફાયદા હું કહીશ એને પાકી મીઠી કા

0: વાળી બીજ વાળી દ્રાક્ષ ના સમજવા.
1: બરાબર.
0: લીલી દ્રાક્ષ ના ગુણો કાળી દ્રાક્ષ કરતા ઓછા મળે.
1: ઓછા.
0: સીડલેસ દ્રાક્ષ અને હાઇબ્રિડ દ્રાક્ષ એ બંને નો વપરાશ બને એટલો ઓછો કરો.
1: ઓછો કરો.
0: કારણ કે જેની અંદર પોતે જ નવો છોડ ઉત્પન્ન કરવાની ક્ષમતા નથી સીડલેસ.
1: બરાબર.
0: એ માણસના શરીરમાં જઈને એટલો બધો ફાયદો નહીં કરે.
1: નહીં કરે. સાચી વાત છે.
0: એટલા માટે તો દ્રાક્ષ એ બૃહણ છે એટલે પૌષ્ટિક. વૃષ્ય વીર્યવર્ધક. સ્નિગ્ધ એટલે સૃષ્ટ વિણમૂત્ર. જેમ દાડમની ચર્ચા કરી એમાં મળને સૂકવીને લાવશે. જ્યારે દ્રાક્ષ છે એ સૃષ્ટ વિણમૂત્ર છે એટલે કે મળનો જ્યાં અટકાવ થયેલો છે એને સુધારશે.
1: સુધારશે.
0: અને ઠંડી છે. આમાં બીજા ઘણા બધા ફાયદા સંહિતા ગ્રંથોમાં લખેલા છે. સ્વર્ય અને સ્વર ભેદમાં વપરાય. સ્વર એટલે અવાજ. બરાબર. તો ખૂબ લાંબો સમય બોલવામાં આવે, મોટા અવાજે બોલ્યા હોઈએ, એના કારણે અવાજ બેસી ગયો હોય તો 3-4 કાળી દ્રાક્ષ ખિસ્સામાં રાખવી અને વારે ઘડીએ એને મૂળામાં મૂકીને ચૂસ્યા કરવી તો બેસેલો અવાજ સુધરી જશે.
1: સુધરી જાય.
2: સૂકીને કાળી દ્રાક્ષ.
0: કાળી સૂકી દ્રાક્ષ. પછી આસ્ય શુષ્કતા, કંઠ શુષ્કતા અને કાસ. કાસ એટલે ખાંસી. બધાએ અનુભવ્યું હશે કે ખાંસી થતા પહેલા ગળું અને મોઢું સુકાય છે.
1: બિલકુલ.
0: અને પછી ખાંસીની શરૂઆત થાય છે. તો આ પ્રકારની જ્યારે તકલીફ થતી જોવા મળે તો વારંવાર 4-5 દ્રાક્ષ ચાવી અને હુંફાળા પાણી સાથે ગળી જવી. તો આ જે આગળ ખાંસી વધવાની શક્યતાઓ છે એને તમે રોકી શકશો. અને ગળું મોઢું કોરું પડતું હોય ત્યારે તો દ્રાક્ષને અચૂક ખાવી. દ્રાક્ષની બીજી એક વિશેષતા કહું, એ ઠંડી અને ખાંસી મટાડનાર છે. જ્યારે પણ કોઈને ખાંસી થાય તો આપણને શું વિચાર આવે? આદુનો રસ, બધું ગરમ ગરમ
2: મરી, એવું બધું વિચાર આવે.
0: હા, પણ દર વખતે જરૂરી નથી કે આ ગરમ વસ્તુઓથી જ ખાંસી મટે.
2: અચ્છા.
0: જ્યારે પણ કોરી ખાંસી થઈ હોય ત્યારે ગરમ વસ્તુઓ ઉપચાર કરવાથી ખાંસીમાં વધારો બી થઈ શકે છે.
2: અચ્છા.
0: એટલે દ્રાક્ષ એ ઠંડી, પોષણ આપનારી અને ખાંસી મટાડનારી વસ્તુ છે.
2: ઓકે.
0: આસ્ય વૈરસ્ય એટલે કે મોઢામાં સ્વાદ બદલાઈ જવો. જ્યારે પણ કોઈને તાવ આવતો હોય એ વખતે કહેતા હોય કે મોઢું કડું થઈ ગયું છે,
2: બહુ કડું થઈ ગયું, કડું લાગે, ખાવાનો સ્વાદ ના આવે.
0: હા, તો આવી પરિસ્થિતિમાં દ્રાક્ષ ખાવાથી એ આસ્ય વૈરસ્ય કે મોઢાની કડવાશ જતી રહેશે. પછી શરીર પર થતા બળતરા અને લોહીમાં રહેલી ગરમી ના કારણે વિવિધ ચામડીના રોગો માં પણ દ્રાક્ષ થી ફાયદો થશે. વાયુની શરીરમાં અવળી ગતિથી ઘડીએ ઘડીએ ઓળકાર આયા કરે, વારંવાર ઈડકી આવે, પેટ ફૂલાઈ જાય, હવે સંજોગોમાં સંચળ વાળા પાણી સાથે કાળી દ્રાક્ષ પલાળી રાખવી, એને મસળી અને એનું જે કઈ શરબત બને છે એ પીવાથી આ રીતે ઉદાવર્ત મટી શકે.
1: આ ઘણા એટલે દ્રાક્ષની ગોળી બનાવે છે મુખવાસ તરીકે.
0: દ્રાક્ષવટી ને બધું આ રીતની જ ફોર્મ્યુલેશન છે કે જેનાથી તમારી પાચન શક્તિ સુધરે છે અને વાયુની ગતિને નિયંત્રિત રાખી શકે.
2: એટલે સંચળવાળું પાણી ને દ્રાક્ષ એટલે દ્રાક્ષવટી. દ્રાક્ષવટી.
0: હા. પછી શ્વાસના રોગમાં કામ લાગે. હવે શ્વાસનો રોગ કેવો છે કે બે પ્રકારે, એટલે કે ફેફસાની નબળાઈથી અને બીજો એનિમિયાને લીધે. તો એકનું કારણ ફેફસાની નબળાઈ છે, બીજું એનિમિયાને લીધે છે. એનિમિયા એટલે હિમોગ્લોબિન શરીરમાં ઘટી જવું.
1: બરાબર. લોહ તત્વની ઉણપ.
0: હા, જેમાં શરીર નબળું થાય, થાક લાગે અને શ્વાસ ચડે. તો આ બંને પ્રકારના શ્વાસની તકલીફમાં દ્રાક્ષ ફાયદો કરી આપશે.
1: એટલે આપણે જેને કહીએ છીએ પાંડુતા કહીએ, પાંડુરોગ.
0: હા, પાંડુતા. તો ફેફસાની નબળાઈથી જ્યારે શ્વાસ રોગ અથવા શ્વાસ ચડતો હોય એવા સમયે ફોડેલા હળદર મીઠાવાળા ચણા અને દ્રાક્ષ દરરોજ ખાવા. એનાથી ફેફસા ચોખ્ખા થશે અને શ્વાસની જે તકલીફ પડે છે એમાં ધીરે ધીરે રાહત મળશે અને ફેફસા મજબૂત પણ થાય. અને

0: એનિમિયામાં જ્યારે લોહીનું પ્રમાણ હિમોગ્લોબિન ઓછું થયું હોય ત્યારે થાક લાગી અને શ્વાસ ચડે છે. આવી પરિસ્થિતિમાં દ્રાક્ષનું નિત્ય સેવન કરવાથી લોહીમાં હિમોગ્લોબિનની ટકાવારી સુધરી અને શ્રમજન્ય શ્વાસ મટશે.
1: બરાબર.
0: બીજું, દ્રાક્ષ આંખો માટે પણ હિતકારી છે.
1: અચ્છા.
0: દ્રાક્ષ ખાવાથી લાંબા સમય સુધી આંખને સાજી રાખી શકીશું.
1: સરસ સરસ.
2: એટલે વિટામિન ઈ નું પ્રમાણ હશે એમાં?
0: હા, વિટામિન એ ઈ તેમાંથી મળી જાય. ઉંમર વધતાની સાથે મગજમાંના કોષો નબળા થતા જાય. આની અંદર પણ કાળી દ્રાક્ષ ખૂબ ફાયદો કરશે. કોષોનું જે ડીજનરેશન છે, કોષોને ડીજનરેશન થતા અટકાવશે.
2: એટલે કોષ છે મરી જતા અટકે ટૂંકમાં.
0: હા,
2: બરાબર. પણ આમ એક એવું કહેવાય છે ડોક્ટર ઋષિકેશભાઈ કે કાળી દ્રાક્ષ છે એ ડાયાબિટીસ વાળાને લેવામાં સાવચેત રહેવું પડે, સાચી વાત?
0: હા, કાળી દ્રાક્ષ ડાયાબિટીસ વાળાને સાવચેતી એટલા માટે લેવી કે એમાં ફ્રુક્ટોઝ હોય.
2: અચ્છા,
0: શર્કરાનું પ્રમાણ હોય. પણ જે ખાંડ દરરોજ આપણે ખાઈએ છીએ એના કરતા એ ઓછી નુકસાનકારક.
2: અચ્છા.
0: તો કાળી દ્રાક્ષ નું શરીરમાં સુગર લેવલ વધારવાની ક્ષમતા છે એ આપણે ખાઈએ છીએ એ ખાંડ કરતા તો ઓછું જ છે.
2: ઓછી છે. એટલે ખરેખર તો ખાંડ ન ખાવ ને દ્રાક્ષ ખાવ તો ચાલે.
0: હા, ખાંડ નહીં ખાઈને દ્રાક્ષ ખાશો તો વાંધો નથી.
2: વાંધો ન.
0: ગ્લાયસેમિક ઇન્ડેક્સ કહેવાય. તો દ્રાક્ષની અંદર ફાઈબર પણ હોય છે અને જોડે ફ્રુક્ટોઝ છે. એટલે આંતરડાની અંદરથી જે ફ્રુક્ટોઝનું એબ્ઝોર્પ્શન થવાનું છે, જે શોષણ થવાનું છે, એ ધીરે ધીરે થશે કારણ કે એમાં જોડે ફાઈબર પણ છે. એટલે જેટલું ખાંડથી ડાયાબિટીસ વાળાને નુકસાન છે એના કરતા નુકસાન ઓછું છે.
2: એટલે હું માનું છું કે દ્રાક્ષ તો આપણને બહુ ઉપયોગી ફળ છે જ, એમાં કોઈ સવાલ જ નથી.
1: પછી દ્રાક્ષ પછી બહુ જ પ્રચલિત છે નાના મોટા બધાના ઘરમાં. કેળા તો હોય જ. એટલે તમે સામાન્ય માણસની પાસે જોવો તો એમની પાસે કેળા હોય અને પૈસા વાળા પાસે પણ કેળા હોય.
2: પણ એમાં કેળામાં ગેરમાન્યતાઓ પછી એટલી જ છે, નાના છોકરા ના ખવડાવો, ભારે પડે ને આવું થાય.
1: એટલે જેને શરદીનો કોઠો હોય ને એમ કે ઈલાયચી થોડીક અંદર નાખીને પછી ખવડાવવાનું ને કોરું નહીં ખવડાવવાનું ને ખાધા પછી પાણી નહીં પીવાનું ને ઘણી બધી માન્યતા ગેરમાન્યતા છે. તો કેળા વિશે આપણે જાણીએ.
0: આ બધી માન્યતાઓનું આજે સોલ્યુશન આવી જશે. જેમ કીધું, કેળા ખાધા પછી પાણી પીવું નહીં કે પછી ઈલાયચી સાથે ખાવા. તો ઈલાયચી સાથે કેળા ખાવા ખૂબ સારા છે. તો કેળા પચવામાં ભારે જ છે, ચીકાશ વાળા. શરીરમાં કફને વધારશે, પિત્તનું શમન કરશે, બળ અને વીર્યને વધારશે. ગળ્યું અને તુરા રસ વાળું છે. શરૂઆતમાં ગળ્યું લાગે અને પાછળથી
2: તુરું લાગે.
0: એની અંદર મેગ્નેશિયમ અને પોટેશિયમ, વિટામિન સી, વિટામિન બી સિક્સ આટલી વસ્તુઓ કેળામાંથી મળશે.
1: કેળામાં વિટામિન સી પણ હોય?
0: હોય છે. અને આપણને બધાને ખબર છે કે કેળા ખાવાથી કેલ્શિયમ વધે છે. પણ કેળાની અંદર ખરેખર કેલ્શિયમનું પ્રમાણ ખૂબ ઓછું છે. પણ એ શું કરે છે કે કેલ્શિયમનું શોષણ શરીરમાં વધારી આપશે.
2: અચ્છા.
0: એટલે કેલ્શિયમ વધારવા વપરાય છે.
2: તો એનો અર્થ કે કેળા ખાધા પછી કેલ્શિયમ વાળી બીજી વસ્તુઓ ખાવી જરૂરી છે.
0: હા, એટલે જ આપણે ઘરમાં દૂધ કેળા ખાઈએ.
1: હા, હું એ જ પૂછી હતી કે દૂધ કેળા ખાવા સારા ને?
0: દૂધ કેળા ખાવા ખૂબ સારા. એટલે દૂધની અંદરથી કેલ્શિયમ મળશે અને કેળા એ કેલ્શિયમનું એબ્ઝોર્પ્શન વધારી આપશે. એટલે દૂધ કેળા એ રીતે હાડકા મજબૂત કરવા વાપરવા.
1: અને આપણી વર્ષો જૂની કહેવત છે કે બધું સારું હોય ને તો કે તો ઘી કેળા છે. એ ઘી કેળા પણ સારા જ ને ખાવામાં.
0: એનું પણ સમજાઈ દઉં. પાચન શક્તિ સુધારવા, ગેસ્ટ્રિક પેપ્ટિક અલ્સર એટલે
2: આંતરડાની અંદરના જે ચાંદા છે,
0: હા, આંતરડાની અંદરના ચાંદા, એને મટાડવા માટે, એસિડિટી મટાડવા માટે કેળાને ઘી સાથે ખાવા.
2: અચ્છા.
1: એટલે કહેવાતું હશે કે તારે તો જીવનમાં ઘી કેળા જ છે.
2: એટલે એસિડિટી ટૂંકમાં મટી જાય.
0: કેળાનો ઉપયોગ કરીને શરીરની ચરબી ઘટાડવી હોય તો કેળાને મધ સાથે ખાવાના.
1: બધા કે કેળા

0: ખાવાથી તો ચરબી વધે, શરીર વધે.
1: મધ એનો જે કફ કરવાનો ગુણ છે એને કાપશે.
2: અચ્છા,
1: તો કેળાને મધ સાથે ખાઈશું તો એનો કફ સાચી જગ્યાએ વપરાશે, જેમ કે સાંધાને મજબૂત કરશે. સાઇનોવિયલ ફ્લુઇડ, સાંધાની અંદરનો જે ચિકાસ છે એને સુધારવું હશે તો કેળાને મધ સાથે ખાઈશું. કેળાનો ઉપયોગ કરીને વજન વધારવું હોય તો શીરો અને કેળા, જે સત્યનારાયણની કથાનો પ્રસાદ.
2: અચ્છા, શીરો અને કેળા,
1: તો કેળા વાપરીને વજન વધારી શકાશે. ઓછા પ્રમાણમાં ખોરાક લઈ અને વધુ પોષણ જોઈતું હોય તો શીરો અને કેળા એ બેસ્ટ કોમ્બિનેશન છે.
2: અચ્છા,
1: એટલા માટે સત્યનારાયણની કથાનો પ્રમુખ પ્રસાદ કેળા અને શીરો,
2: કેળા અને શીરો છે, અને એ પણ સાથે જ આપવામાં આવે છે.
0: અને ભગવાનનો ફોટો પાછો કેળના પાન ઉપર જ હોય છે.
1: હા, તો કેળાથી ઓજ, રસ ધાતુ, શુક્ર ધાતુ સુધરે છે. એના કારણે સ્ત્રીઓમાં ક સમય વારે ઘડીએ માસિક આવતું હોય, જેને પોલીમેનોરિયા કહેવાય છે, અને વધુ પ્રમાણમાં આવતું માસિક, મેનોરેજિયા, સુધારવા માટે પણ કેળા વાપરી શકો છો. આની માટે પણ કેળાને ઘી સાથે ખાવા. રક્તની અંદર રહેલા પિત્તને સુધારીને બીમારીમાં લાભ આપશે.
2: એટલે લોહીમાં જે પિત્ત છે એને દૂર કરે,
1: દૂર કરે
2: કેળા. કેળામાં પણ એક સાથે ઘણા આયનની વાત કરે છે, લોહ તત્વ છે. એટલે લોહ તત્વ કઈ રીતે?
1: એ રીતે લોહ તત્વ અને કેલ્શિયમ આ બધું કેળા વધારી આપશે, એનું એબ્સોર્પ્શન સુધારી આપશે.
2: અચ્છા, એટલે મૂળ એની અંદર હોય કે ના હોય પણ એ શરીરમાં જ્યાં બીજો ખોરાક લીધો એમાંથી આવશે,
1: એમાંથી આવશે, એમાં એનું શોષણ સુધારી આપશે.
2: બરાબર છે.
0: બસ, તો હવે કેલ્શિયમની વાત કરી અને વિટામિન સી ની વાત કરી, તો ખરેખર ભરપૂર તો નારંગીમાં હોય છે વિટામિન સી. તો નારંગીની વાત કરીએ હવે.
1: લીંબુ,
0: લીંબુ અને નારંગી,
1: તો આ એક આખું સાઇટ્રસ ફ્રૂટ નું ગ્રુપ છે,
0: કુળ છે, એક કુળ કહેવાય.
1: તો એમાં લીંબુ આવી ગયું, બીજોરું, નારંગી, સંતરા અને મોસંબી.
0: અચ્છા,
1: આ બધું સાઇટ્રસ ફ્રૂટમાં આવશે. આ બધા ફળો વાતશામક, વિટામિન સી થી ભરપૂર,
0: ખાટા.
1: હમણાં રૂચિકારક દાડમને કીધું ને, એ રીતે આ પણ અન્નની અંદર રૂચિ ઉપજાવશે, પાચન શક્તિ સુધારશે. રસ ધાતુને પોષણ આપીને ફ્લુઇડ અને ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ કરી આપશે. તો આ જેટલા બી ફળો છે સાઇટ્રસ ફ્રૂટ, એ હિમોગ્લોબિન સુધારવા જો વાપરવા હોય તો દરરોજ બે વખત જમ્યા પહેલા અડધો ગ્લાસ નારંગી સંતરાનું જ્યુસ અથવા લીંબુનું શરબત જમ્યા પહેલા લઈ લેવું,
0: ખાંડ વગરનું.
1: ખાંડ વગરનું. અને જે લોકોને ડાયાબિટીસ નથી એ લોકોને ખાંડ કે સાકરનો બી કોઈ બાધ નથી.
2: એક ડોક્ટર સાહેબ અધવચ્ચે પૂછી જોઉં, કારણ કે અગાઉ આપણે ચર્ચા કરી, એટલે કેળામાં ઉત્તર ભારતમાં ચીર કરીને વચ્ચે લીંબુ નીચોઈને ખાવાની એક રિવાજ છે, એ શેને કારણે હશે?
1: એ કેળાની અંદર જે નુકસાનકારક તત્વ તમે કહ્યું કે જેમ
2: કફને
1: વધારશે એને કાપવા માટે.
2: અચ્છા, લીંબુનો રસ નીચો એટલે.
1: હા, લીંબુની જે ખટાશ છે એ કેળાને અંદરના ક્લેદ અને કફ કરવાની વસ્તુને મીટાવી દેશે.
2: બરાબર છે, એને કારણે આ ખાટા ફળોની આપણે વાત કરતા.
1: પછી ખાટું ફળ છે એ પથરીને કાઢવા માટે બી વપરાશે.
0: અચ્છા.
1: હા, તો સાઇટ્રસ ફ્રૂટના રસ સાથે પાષાણ ભેદ અને સાજીખાર એ બધું ભેગું કરી અને પથરી કાઢવા માટે પણ વપરાશ કરવામાં આવે છે.
0: બરાબર છે.
1: પણ અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવી કે 8 mm કરતા નાની પથરી હોય તો જ આ પ્રયોગ કરવો, નહીતર કોઈ વૈદ્ય નિષ્ણાત સાથે જઈને તમારે સલાહ લેવી જોઈએ.
2: બરાબર.
1: એના ઉપરાંત બીજોરું ખાસ છે, સ્વાદ અનુસાર સંચળ નાખેલો બીજોરાનો રસ પાચન સુધારશે. અને અપચન સાથે પેટનો દુખાવો થયો હોય એવી પરિસ્થિતિમાં તમને પેટનો દુખાવો મટાડી આપશે.
0: બરાબર છે.
1: અને કબજિયાતથી મુક્તિ આપે છે. આહારમાંથી પોષક તત્વો અને આહાર રસનું આંતરડા થકી થતું શોષણ સુધારી શરીરને સુદૃઢ બનાવશે.
0: બરાબર.
1: શરીરનો મેદ પણ ઘટાડશે.

0: એના ઉપરાંત એ ધી ધ્રુતિ સ્મૃતિ મેધા ને વધારે છે, યાદશક્તિ વિચાર શક્તિ અને હાજર જવાબીતા.
1: અચ્છા,
0: આ બધું બીજોરાની અંદરથી મળશે.
1: બીજોરાની ઓળખ તરીકે, ફળ તરીકે બીજોરું,
0: બીજોરું આપણે ગુજરાતમાં તો બીજોરું બીજોરાના નામથી જ મળે છે. અને લીંબુ કરતા મોટું, નારંગી કરતા પણ મોટું હોય છે, અને પીળી છાલ હોય છે જયારે પાકું હોય ત્યારે પીળી છાલ હોય છે. તો અમારે આણંદ સાઈડ તો બીજોરું માર્કેટમાં બીજોરાના નામથી મળી જાય છે. બીજો એક ઉપયોગ એનો કહું તો બીજોરાની છાલનો ભૂક્કો એ નાના બાળકોને કરમિયા મટાડવામાં પણ કામ લાગી શકે છે.
2: અચ્છા, પછી ચીકુ આવે છે, એ ગળ્યું જ હોય છે, મીઠું જ હોય.
0: હા,
2: જો કડક હોય, પાકા ના હોય તો થોડુંક તુરું લાગે,
0: તુરું લાગે,
2: પણ બાકી તો ચીકુ તો બધા મીઠા જ હોય છે.
0: એટલે ચીકુ તો
1: કાચું હોય તો જીભ પણ ચીકણી થઈ
2: જાય.
0: ચીકુ હંમેશા પાકું જ ખાવું.
1: અચ્છા,
0: અને એનો સારામાં સારો ફાયદો લેવા માટે મિલ્ક શેક બનાવીને
2: પીવું. ચીકુનું જ્યુસ બેસ્ટ.
0: ચીકુ ઠંડક આપશે, શરીરની ધાતુઓને પોષણ આપશે, માંસની વૃદ્ધિ કરશે, અને એસિડિટીથી પીડિત વ્યક્તિ ચીકુનો મિલ્ક શેક પીશે તો એને એસિડિટીમાં રાહત
2: મળશે. ઠંડુ છે એટલે.
1: ખૂબ સરસ માહિતી મળી સાહેબ, ખૂબ ખૂબ ધન્યવાદ.
2: નમસ્કાર મિત્રો, બે બે રવિવારથી ફળો વિશે ચર્ચા કરવા છતાં હજી ઘણી વાતો બાકી છે.
1: બિલકુલ,
2: બસ આજ તો છે આપણી જૈવ વિવિધતાની સમૃદ્ધિ.
1: ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડ આ જૈવ વિવિધતાના જતન સંવર્ધન માટે સતત પ્રયત્નશીલ છે. તમે પણ તેમાં સક્રિય સાથ આપો.
2: આ વિશે તમારે કંઈ જાણવું કેવું હોય તો અમને કહો ગમે ત્યારે.
1: એ માટે ફોન નંબર તો એક જ છે,
2: 94-276-0-65-96, અને પત્ર લખવાનું સરનામું પણ એક જ છે.
1: જૈવિક વિવિધતાનું જતન,
2: ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડ,
1: અરણ્ય ભવન,
2: બી વિંગ,
1: 5મો માળ,
2: સેક્ટર 10, ગાંધીનગર.
1: તો આવતા રવિવારે કેટલાક દેશી વિદેશી ફળો વિશે વધુ વાત કરીશું અને ગૌરવથી ગાઈશું

0: આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે થોડી જ વારમાં સાંભળીશું લોર્ડ્સ ક્રિકેટ.
1: મેરે સાથ હૈ અશ્વિન. નમસ્કાર અશ્વિન.
2: થેન્ક યુ.

અને સંરક્ષણ મંત્રી રાજનાથ સહિતના મંત્રીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝન પુરસ્કારથી સન્માનિત થવા બદલ અભિનંદન પાઠવ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આબોહવા કાર્યવાહી યોગ્ય, જવાબદારીપૂર્ણ અને સમાન હોવી જોઈએ. સેસેલ્સની રાષ્ટ્રીય સભાને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે સેસેલ્સ અને ભારત બંને વિકાસ વધુ સમાવિષ્ટ હોય અને જ્યાં આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સમકાલીન

આ જહાજોની ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ સુધી બધું જ સ્વદેશી છે. સાથીઓ, જૂનના મહિનામાં જ ઉડ્ડયન ક્ષેત્રમાં પણ દેશે એક મોટી સફળતા મેળવી. આ વિમાન મેડ ઇન ઇન્ડિયા છે અને C-295 વિમાને પોતાની પહેલી ઉડાન ભરી છે અને આવા 40 વિમાન ભારતમાં જ બનાવવામાં આવી રહ્યા છે. તેની સાથે MSME અને એરોસ્પેસ સેક્ટરને પણ નવી શક્તિ મળી રહી છે, રોજગારના અવસરો વધી રહ્યા છે અને આત્મનિર્ભર ભારતનો સંકલ્પ પણ મજબૂત થઈ રહ્યો છે. આ મહિને DRDOએ સ્વદેશી લોંગ રેન્જ લેન્ડ એટેક ક્રુઝ મિસાઇલનું પણ સફળ પરીક્ષણ કર્યું છે. તેને DRDOની પ્રયોગશાળાઓ અને ભારતીય ઔદ્યોગિક ભાગીદારોએ મળીને બનાવી છે. અર્થાત આજે સમુદ્રથી લઈને આકાશ સુધી આપણો ભારત અધિક સુરક્ષિત અને આત્મનિર્ભર બની રહ્યું છે. સાથીઓ, જૂનમાં એક વધુ આયોજન થયું જેમાં પૂરી દુનિયા ભારતના પ્રયાસો સાથે જોડાઈ અને આ કાર્યક્રમ હતો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. આ વખતે દુનિયાના 2500થી વધુ સ્થાનો પર યોગના અનેક કાર્યક્રમો થયા. આપણા દેશમાં કરોડો લોકોએ વિવિધ સ્થળો પર યોગ કાર્યક્રમોમાં ભાગ લીધો. આ મહિને અમદાવાદમાં આયોજિત વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપની પણ ઘણી ચર્ચા થઈ. તેમાં ભારતે કુલ 114 પદકો જીત્યા છે. તેમાં 102 સુવર્ણ ચંદ્રકો પણ સમાવિષ્ટ છે. ભારત આ ચેમ્પિયનશીપના પદક કોષ્ટકમાં પહેલા સ્થાન પર રહ્યું. હું બધા વિજેતા ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથીઓ, કોઈ પણ રાષ્ટ્રનો આત્મા તેના લોકો હોય છે અને જ્યારે દેશના લોકો કોઈ સંકલ્પ લે છે તો કોઈ પણ શક્તિ તેમને પોતાના લક્ષ્યથી ડગાવી શકતી નથી. રાષ્ટ્ર નિર્માણમાં જનભાગીદારીની આ શક્તિ ભારતની બહુ મોટી મૂડી છે અને આ જનભાગીદારીનો આપણે વારંવાર અનુભવ કરી રહ્યા છીએ. સાથીઓ, પશ્ચિમ એશિયામાં બનેલી યુદ્ધની સ્થિતિઓને જોતા મેં દેશવાસીઓને કેટલાક આગ્રહો કર્યા હતા. મેં કહ્યું હતું કે જ્યાં સુધી સંભવ હોય કેટલાક સમય માટે ગોલ્ડ, સોનું ખરીદવાનું ટાળશો. લોકોને કહ્યું હતું કે વિદેશમાં રજા મનાવવાનું ટાળજો. મેં લોકોને કારપુલિંગને પ્રોત્સાહન આપવાનો પણ અનુરોધ કર્યો હતો. મેં ખેડૂતોને રસાયણમુક્ત ખેતી માટે, ખેતર બચાવવા માટે અને પ્રાકૃતિક ખાતરનો અધિકમાં અધિક ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો.

સાથીઓ, હું દેશના દરેક નાગરિકોનો આભારી છું કે મારા અનુરોધનું તેમણે ન માત્ર સમર્થન કર્યું પરંતુ દરેક રીતે તેમાં પોતાનો સહયોગ કરી રહ્યા છે. મને અનેક પરિવારોએ સંદેશ મોકલીને પોતાનો અનુભવ વહેંચ્યો હતો. કેટલાક પરિવારોએ નિશ્ચિત કર્યું હતું કે ઘરમાં વિવાહમાં આ વખતે સોનું નહીં ખરીદીએ, આવશ્યકતા ઊભી થશે તો જૂના સોનાને તોડાવીને તેમાંથી નવા ઘરેણા બનાવી લઈશું. અનેક લોકોએ સોશિયલ મીડિયા પર એમ પણ લખ્યું છે કે તેમણે આ વખતે વિદેશ યાત્રા ટાળી દીધી છે. સાથીઓ, કાર પુલિંગ અંગે લોકોએ પોતાના અનુભવ જણાવ્યા છે. જે લોકો પ્રતિદિન એક જ દિશામાં પોતપોતાના વાહનોમાં જતા હતા તે હવે સાથે જવા લાગ્યા છે. લોકો સંભવ હોય તો બસ અને મેટ્રોનો ઉપયોગ કરી રહ્યા છે, તેમાં પેટ્રોલ અને ડીઝલની બચત થઈ રહી છે. આ જ રીતે દેશના અલગ અલગ હિસ્સામાં પ્રાકૃતિક ખાતરનો ઉપયોગ વધ્યો હોવાના સમાચારો આવી રહ્યા છે. સાથીઓ, મને એ વાતનો આનંદ છે કે આ વૈશ્વિક કટોકટીમાં આપણે ભારતીયો મળીને સામનો કરી રહ્યા છીએ. મને વિશ્વાસ છે કે જનભાગીદારીની આ શક્તિ આપણને મજબૂતી આપશે, આપણને સફળ બનાવશે. મારા પ્રિય દેશવાસીઓ, આપણા દેશમાં જન્મદિન, લગ્ન, પારિવારિક કાર્યક્રમ હોવાની સાથે જ પૂરા સમાજનો પણ ઉત્સવ હોય છે. દરેક પરિવાર ઈચ્છે છે કે તેમનો આનંદ બીજાની સાથે વહેંચાય. લોકો મહેમાનોને ઉપહાર પણ આપે છે. સાથીઓ, મહારાષ્ટ્રના નાંદેડમાં એક પરિવારે પોતાનો આનંદ વહેંચવા માટે એવું કામ કર્યું છે જે ચર્ચાનો વિષય બની ગયું છે. અહીં નાંદેડના બહાદુરપુરા ગામમાં પેઠકર પરિવાર રહે છે. આ પરિવારે વિચાર્યું કે જો આનંદ વહેંચવો જ હોય તો એવી ચીજ આપવામાં આવે જે મુશ્કેલીના સમયમાં કોઈ પરિવારનો સહારો બને. પોતાના ઘરમાં વિવાહના અવસર પર આ પરિવારે ગામના લગભગ 3,500 લોકો માટે દુર્ઘટના વીમાની વ્યવસ્થા કરી. દરેક વ્યક્તિને 1,00,000 રૂપિયાનું વીમા કવચ આપ્યું. આ પહેલ પાછળની ભાવના ખૂબ જ સ્પર્શ કરનારી છે. પરિવારે જોયું હતું કે દુર્ઘટના પછી પરિવારોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવા સમયમાં એક નાનકડી સહાયતા પણ ઘણું મોટું સંબળ બની જાય છે. સાથીઓ, સરકાર દેશના કરોડો પરિવારો સુધી સુરક્ષાનું કવચ પહોંચાડી રહી છે. પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજના હેઠળ માત્ર 20 રૂપિયા વાર્ષિકનું પ્રીમિયમ, અર્થાત કેવળ 1 વર્ષના 20 રૂપિયાનું પ્રીમિયમ, તેના પર 2,00,000 રૂપિયા સુધીનો દુર્ઘટના વીમો મળે છે. અત્યાર સુધી આ યોજના સાથે 58 કરોડથી વધુ લોકો જોડાઈ ચૂક્યા છે. તેમાં લગભગ 28 કરોડ આપણી માતાઓ, બહેનો, દીકરીઓ, મહિલાઓ છે. આ યોજનાથી પીડિત પરિવારોને અત્યાર સુધી જે હિસાબ મળ્યો છે તે મુજબ 3,700 કરોડ રૂપિયાથી અધિકની સહાયતા મળી ચૂકી છે. સાથીઓ, આ જ રીતે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના પણ એટલી જ મહત્વપૂર્ણ છે. આ યોજના વ્યક્તિના દુઃખદ મૃત્યુ થવા પર તેના પરિવારને 2,00,000 રૂપિયાનું વીમા કવચ આપે છે. તેનું વાર્ષિક પ્રીમિયમ માત્ર 436 રૂપિયા છે, અર્થાત એક દિવસનો વધીને 1.5 રૂપિયો. આ યોજના સાથે અત્યાર સુધીમાં 27 કરોડથી વધુ લોકો જોડાયા છે. તેના હેઠળ દેશના લગભગ 11,00,000 પરિવારોને લગભગ 22,000 કરોડ રૂપિયાની સહાયતા મળી ચૂકી છે. આ આંકડા ઘણા મોટા છે. આ આંકડાઓની પાછળ લાખો પરિવારોની પોતપોતાની વાત છે. ક્યાંક કોઈ માતાને બાળકોનો અભ્યાસ ચાલુ રાખવામાં સહાયતા મળી ગઈ, ક્યાંક કોઈ પત્નીને ઘરની જવાબદારી સંભાળવાનો સહારો મળી ગયો. સાથીઓ, ઘણીવાર બહુ મોટી સુરક્ષાની શરૂઆત બહુ નાની રકમ અને એક નાનકડા પગલાથી થઈ શકે છે. નાનકડો નિર્ણય પણ બહુ મોટું પરિવર્તન કરે છે. મારો આપ સૌને આગ્રહ છે કે પોતાના પરિવારમાં આ યોજનાઓની જાણકારી જરૂર આપજો.

મારા પ્રિય દેશવાસીઓ, મન કી બાતમાં હવે વાત એક એવા વિષયની જે હજારો વર્ષ જૂનો છે, હજારો વર્ષની માનવ સમાજમાં ઘર કરીને બેસી ગયો છે. આ વિષય છે અંધવિશ્વાસનો. અંધવિશ્વાસ ઘણીવાર કેવળ એક ખોટી ધારણા નથી હોતો, એક ડર જન્માવે છે. અને જ્યારે ડર મન પર હાવી થઈ જાય છે તો માણસ સત્યને જોવાનું જ બંધ કરી દે છે. અંધવિશ્વાસમાં ડૂબેલા લોકો પછી તર્ક વિના, સત્ય જાણ્યા વિના એવા નિર્ણય લેવા લાગે છે જેનાથી મોટું નુકસાન થાય છે. તો સમાજમાં એવા લોકો પણ હોય છે જે વિજ્ઞાન, અનુભવ અને તર્કના આધાર પર એ ધારણાઓને પડકાર આપે છે. અંધવિશ્વાસથી વિશ્વાસ સુધીની આ યાત્રા સરળ નથી હોતી, અને આજે હું એવી જ એક સફળ યાત્રા વિશે તમને જરૂર બતાવવા ઈચ્છું છું. સાથીઓ, અસમમાં એક પક્ષી મળી આવે છે. આ પક્ષીનું નામ છે હરગીલા. હરગીલા એક દુર્લભ પક્ષી છે જે પ્રકૃતિને સ્વચ્છ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. પરંતુ આસામના કેટલાક વિસ્તારોમાં લાંબા સમય સુધી તેને અશુભ માનવામાં આવતું હતું. લોકો તેને પોતાની આસપાસ જોવાનું પસંદ કરતા નહોતા. અનેક વાર તો એ ઝાડને કાપી નાખવામાં આવતા હતા જેના પર હરગીલાએ માળો બનાવેલો હોય. વિચાર કરો, એક એવું પક્ષી જે પર્યાવરણની સફાઈમાં મદદ કરે છે, તે હરગીલા લોકોના ડરનો શિકાર બની ગયું હતું. તે દરમિયાન જીવ વૈજ્ઞાનિક પૂર્ણિમા દેવી વર્મને આ બધું જોયું. તેમણે લોકોના મનમાં બેસેલી ખોટી ધારણાને બદલવાનો સંકલ્પ કર્યો. તેમણે મહિલાઓ સાથે વાત કરી. તેમણે લોકોને વિજ્ઞાનના આધાર પર સમજાવ્યું. ધીરે ધીરે મહિલાઓ આ અભિયાન સાથે જોડાવા લાગી. પછી એક મોટું પરિવર્તન શરૂ થયું. જે પક્ષીને ક્યારેક અશુભ માનીને ભગાવવામાં આવતું હતું તે ગામડાઓની ઓળખ બનવા લાગ્યું. હજારો ગ્રામીણ મહિલાઓ હરગીલાને બચાવવા માટે આગળ આવી. આજે તેમને હરગીલા આરબીના નામથી ઓળખવામાં આવે છે. આ મહિલાઓએ સમાજની સાથે સંઘર્ષ પણ કર્યો. સમાજને સમજાવવા માટે દિવસ રાત કામ કર્યું અને અંધવિશ્વાસનો પીછો છોડીને રહ્યા. તેમણે દેખાડ્યું છે કે જ્યારે સાચી જાણકારી પહોંચાડવામાં આવે છે તો વર્ષો જૂની વિચારધારા પણ બદલી શકાય છે. સાથીઓ, હું ઘણીવાર કહું છું કે જે રમે છે તે ખીલે છે. આજે દેશમાં એવા યુવાનોની સંખ્યા બહુ ઝડપથી વધી રહી છે જે રમી પણ રહ્યા છે અને ખીલી પણ રહ્યા છે. પહેલાની તુલનામાં હવે અનેક વધુ યુવાનો રમતને કારકિર્દીના રૂપમાં અપનાવી રહ્યા છે. મને નાગાલેન્ડના બે એવા પ્રયાસો વિશે જાણકારી મળી છે જે બહુ જ રસપ્રદ છે. પહેલો પ્રયાસ છે નાગાલેન્ડ બેબી લીગ. નામ સાંભળીને તમને જરૂર લાગતું હશે કે બહુ નાના છોકરાઓની સાધારણ લીગ હશે, પરંતુ એવું નથી. તે 5 થી 10-12 વર્ષની વયના નાના નાના બાળકો, ફૂલ જેવા બાળકોની એક અસાધારણ લીગ છે. અને આ બાળ ફૂટબોલ ખેલાડીઓની એક એવી લીગ છે જે તેમની ઝડપ અને પ્રતિભા માટે તેમને પ્રેરિત પણ કરે છે અને તેમની ઓળખ પણ બનાવે છે. તેની શરૂઆત નાગાલેન્ડના વધુમાં વધુ બાળકોને ફૂટબોલ સાથે જોડવા માટે થઈ હતી. 5 થી 12 વર્ષ સુધીના છોકરા અને છોકરીઓ તેમાં ભાગ લઈ શકે છે. આ લીગ હવે પોતાને 3 વર્ષ પૂરા કરી ચૂકી છે. આ લીગનો બાળકોના મન પર ખૂબ સારો પ્રભાવ પડ્યો છે. સાથીઓ, નાગાલેન્ડમાં એક બીજો પણ સારો પ્રયાસ થઈ રહ્યો છે. તેનું નામ છે નાગાલેન્ડ વુમેન ફૂટસલ લીગ. બની શકે કે તમારા માટે આ ફૂટસલ એક નવું નામ હશે. હું તમને કહીશ કે ફૂટસલને ઇન્ડોર ફૂટબોલ પણ કહે છે. તેમાં એક ટીમમાં માત્ર 5 ખેલાડીઓ હોય છે. રમતનું મેદાન પણ ફૂટબોલના મેદાનથી બહુ નાનું હોય છે. આ કારણે ખેલાડીઓએ ઝડપથી નિર્ણય લેવા પડે છે. તેમને પોતાની ટેકનિક અને કૌશલ્યનો વધુ સારો ઉપયોગ કરવો પડે છે. નાગાલેન્ડની વિમેન ફૂટસલ લીગ આ

આપણી દીકરીઓને પોતાની પ્રતિભા દેખાડવાનો સારો અવસર આપી રહી છે. હું આવી પહેલો માટે નાગાલેન્ડના લોકોની સરાહના કરું છું. આવા પ્રયાસો દેશના બીજા ભાગોને પણ પ્રેરણા આપે છે. સાથીઓ, આ ટેકનોલોજીનો યુગ છે. દરેક દિવસે નવું સંશોધન થઈ રહ્યું છે, નવા નવા એઆઈ ઇનોવેશન સામે આવી રહ્યા છે. આ સમયમાં એક પ્રશ્ન ખૂબ જ મહત્વપૂર્ણ છે, લોકોની સર્જન શક્તિ કેવી રીતે બચાવેલી રાખવી. નવી ટેકનોલોજીની સાથે આગળ વધતા આપણે આપણા મૂળ સાથે કેવી રીતે જોડાયેલા રહીએ છીએ, આ પ્રશ્નોનું સમાધાન શોધ્યું છે નાલંદા વિશ્વવિદ્યાલયે. હજારો વર્ષ જૂનું આપણું નાલંદા વિશ્વવિદ્યાલય હવે નવા અવતારના રૂપમાં ભારતનું ભાગ્ય ઘડી રહ્યું છે. 2 વર્ષ પહેલા મને નાલંદા વિશ્વવિદ્યાલયના નવા પરિસરના લોકાર્પણનો અવસર મળ્યો હતો. નાલંદા વિશ્વવિદ્યાલયે શાસ્ત્રાર્થની આપણી પ્રાચીન પરંપરાને ફરીથી જીવંત કરી છે. શાસ્ત્રાર્થ માત્ર પોતાની વાત રાખવાનું માધ્યમ જ નથી, તે વાદ સંવાદ અને મંથનની એક અનુશાસિત પ્રક્રિયા છે. તેમાં તર્કની સાથે તથ્યની સાથે પોતાની વાત કહેવી ખૂબ જ આવશ્યક હોય છે, અને તેમાં તમારી નિપુણતા હોવી જોઈએ. બીજાના વિચારોને ધૈર્ય સાથે સાંભળવા અને સમજવાની શિખામણ પણ આ શાસ્ત્રાર્થની પ્રક્રિયામાંથી મળે છે. મને આનંદ છે કે નાલંદા વિશ્વવિદ્યાલયે તેને પોતાના દીક્ષાંત સમારોહનો હિસ્સો બનાવ્યો. તેમાં ભાગ લેનારા લગભગ 18 વિદ્યાર્થીઓ અન્ય દેશોમાંથી આવ્યા હતા. એક પ્રાચીન પરંપરાને આજના સમય સાથે જોડવાનો આ પ્રયાસ ખૂબ જ પ્રશંસનીય છે. આ માટે હું નાલંદા વિશ્વવિદ્યાલયને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હું દેશના બીજા વિશ્વવિદ્યાલયોને પણ અનુરોધ કરીશ કે તેઓ આવી પહેલ પર વિચાર કરે. સાથીઓ, મૂળથી જોડાયેલા રહીને યુવાનોને નવી ટેકનોલોજી માટે તૈયાર કરવાનો એક બીજો પણ સારો પ્રયાસ થઈ રહ્યો છે. દિલ્હી સ્થિત સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા સાયન્સમાં બીટેક પ્રોગ્રામ શરૂ કરવા જઈ રહી છે. આ આધુનિક ટેકનોલોજીને ભારતના પારંપરિક જ્ઞાન સાથે જોડવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. તેમાં ભારતીય ભાષાઓ માટે નવા એઆઈ ટૂલ તૈયાર કરવામાં મદદ મળશે. આપણા પ્રાચીન ગ્રંથો અને પાંડુલિપિઓને ડિજિટલ રૂપમાં સંરક્ષિત કરવાના કામને પણ નવી ગતિ મળશે. હું સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટીને આ પ્રયાસ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. સાથીઓ, આજે ભારતીય સંસ્કૃતિ દુનિયાના અલગ અલગ હિસ્સાઓ સુધી પહોંચી રહી છે. આપણા ગીત, સંગીત અને આધ્યાત્મને દુનિયાભરના લોકો જાણી રહ્યા છે અને અપનાવી રહ્યા છે. ભારતથી હજારો કિલોમીટર દૂર કેરેબિયન સાગરમાં ડોમિનિકન રિપબ્લિક નામનો એક દેશ છે. ત્યાં ભારતીયોની સંખ્યા લગભગ 100 છે, કદાચ તેનાથી પણ ઓછી હશે. તેમ છતાં ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મ સાથે જોડાયેલો એક બહુ સારો પ્રયાસ ત્યાં થઈ રહ્યો છે. ત્યાં સ્પેનિશ બોલનારા કેટલાક લોકોએ એક ટીમ બનાવી છે. આ ટીમનું નામ છે બ્રહ્મકમળ ડોમિનિકાના. ટીમના સભ્યો મળીને વૈદિક સાહિત્યનું અધ્યયન કરે છે. તેઓ વૈદિક મંત્રોનો ઉચ્ચારણ પણ શીખી રહ્યા છે. તેમને તેનું કોઈ વિધિવત પ્રશિક્ષણ મળ્યું નથી, પરંતુ તેમણે ઓડિયો રેકોર્ડિંગ સાંભળીને વૈદિક મંત્રોનું સાચું ઉચ્ચારણ શીખ્યું છે. આજે તેઓ અનેક મંત્રોનો બહુ સારી રીતે જાપ કરી લે છે. તેમાં પુરુષ સૂક્તમ, શ્રી સૂક્તમ, શ્રી રુદ્રમ, દુર્ગા સૂક્તમ અને દેવી મહાત્મયમ સમાવિષ્ટ છે. ભારતથી આટલા દૂર રહીને આપણી પરંપરાઓને શીખવવાનો તેમનો પ્રયાસ ઘણો પ્રેરક છે. હું બ્રહ્મકમળ ડોમિનિકાના ત્યાંના બધા સભ્યોને આ પ્રયાસો માટે શુભકામનાઓ આપું છું. હું એવા બધા લોકોની હૃદયથી પ્રશંસા કરું છું જે ભારતીય સંસ્કૃતિને દુનિયાભરમાં લોકપ્રિય બનાવવા માટે નિરંતર પ્રયાસો કરી રહ્યા છે. મારા પ્રિય દેશવાસીઓ,
મેઘાલયની

ઓળક વાદળોથી છે, સુંદર દ્રશ્યોથી છે. જે મેઘાલય જાય છે તેને તેના લોકોની આત્મીયતા પણ લાંબા સમય સુધી યાદ રહે છે. પરંતુ મેઘાલયની એક બીજી વિશેષતા છે જેની આજે મન કી બાતમાં તમારી સાથે હું ચર્ચા કરવા માંગુ છું. મેઘાલયના રૂટ બ્રિજ, રસ્તાવાળો રૂટ નહીં, મૂળવાળો રૂટ. આ રૂટ બ્રિજોની વાત ઘણી રોચક છે. આ બ્રિજ કેટલાક દિવસો અથવા કેટલાક વર્ષોમાં નથી બનતા, તેને તૈયાર થવામાં અનેક દશક લાગે છે. રબરના ઝાડના મૂળને ધીરે ધીરે દિશા આપવામાં આવે છે. આ મૂળને જળધારાઓની પાર લઈ જવામાં આવે છે. સમયની સાથે આ મૂળ એક મજબૂત સેતુનું રૂપ લઈ લે છે. આ પુલની એક બીજી વિશેષતા છે, તે જીવિત બ્રિજ છે. સમય વીતવાની સાથે તે વધુ મજબૂત થઈ જાય છે. તેમાં મેઘાલયના લોકોની સર્જનશીલતા દેખાય છે. તેની પાછળ વર્ષોનું ધૈર્ય અને પ્રકૃતિ પ્રત્યે ગાઢ સન્માન છે. આ સેતુ બતાવે છે કે મનુષ્ય પ્રકૃતિની સાથે મળીને કેટલી અદ્ભુત ચીજો બનાવી શકે છે. તે આપણા દેશનો, આ ધરતીનો વારસો છે. હવે ભારતે મેઘાલયના રૂટ બ્રિજોને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ નેટવર્કમાં સમાવિષ્ટ કરવા માટે આવેદન કર્યું છે. સાથીઓ, હવામાન પરિવર્તનના કારણે આ રૂટ બ્રિજોની સામે અનેક પડકારો પણ આવે છે. આવા સમયમાં મેઘાલયના લોકોએ આ પ્રાકૃતિક વારસાના સંરક્ષણની જવાબદારી પણ કુશળતાપૂર્વક ઉપાડી છે. પહેલા તો એ જાણવું પણ સરળ નહોતું કે આવા સેતુઓની સંખ્યા કેટલી છે. સ્થાનિક લોકોએ પોતે તેની ગણતરી શરૂ કરી. તે પછી સમુદાયોએ આ પુલની દેખભાળની જવાબદારી પણ સંભાળી. આજે સ્થાનિક લોકો 120થી વધુ રૂટ બ્રિજોની દેખરેખ કરી રહ્યા છે. કેટલીક ટીમો દર વર્ષે આ પુલોની સ્થિતિની તપાસ કરે છે. કેટલાક લોકોએ આસપાસના ક્ષેત્રને મજબૂત કરવા માટે નર્સરી પણ તૈયાર કરી છે. આ રીતના તેના સંરક્ષણ માટે એક પૂરી ઇકોસિસ્ટમ તૈયાર થઈ ગઈ છે. તમે જોયું હશે, આ વર્ષે હેલીવારજીને પદ્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે પોતાના જીવનમાં 50થી વધુ વર્ષ આ રૂટ બ્રિજોની દેખભાળમાં લગાવ્યા છે. તેમનું સમર્પણ આપણા બધા માટે પ્રેરણાદાયક છે. સાથીઓ, તમે ક્યારે આ રૂટ બ્રિજોની યાત્રા કરી હોય તો તેમની તસવીરો સોશિયલ મીડિયા પર જરૂર મૂકજો. તમારી તસવીરો બીજા લોકોને પણ મેઘાલયના આ અનોખા વારસા વિશે જાણવા માટે પ્રેરિત કરશે. મારા પ્રિય દેશવાસીઓ, આપણે બધા ઈચ્છીએ છીએ કે આપણું ગામડું ચોખ્ખું ચણાક હોય, આપણું શહેર સુંદર દેખાય. પરંતુ ભાગ્યે જ થંભીને એ વિચાર કરવામાં આવે છે કે આપણી આસપાસ જે કચરો જમા થાય છે તેને કોણ સાફ કરે છે? મોટાભાગના લોકો તો એમ માનીને ચાલે છે કે તે કોઈ બીજાની જવાબદારી છે અને તે જ સાફ કરશે. પરંતુ આપણી વચ્ચે અનેક લોકો એવા પણ હોય છે જે પોતાના વિચારથી આપણને ઘણા પ્રેરિત કરે છે. મને મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના બ્યાવરાની કેટલીક બહેનો વિશે જાણવાનો અવસર મળ્યો. તેમણે પોતાની આસપાસ ફેલાયેલા પ્લાસ્ટિકના કચરાને હટાવવાનો સંકલ્પ લીધો. એવું ન વિચાર્યું કે કોઈ આવીને પરિવર્તન કરશે. તેમણે પોતે આખા શહેરમાંથી પ્લાસ્ટિકનો કચરો અને ખાલી બોટલો એકત્ર કરવાનું શરૂ કર્યું. ધીરે ધીરે આ પ્રયાસ આગળ વધતો ગયો અને પછી તે પ્લાસ્ટિકને ઇકો બ્રિક્સમાં રૂપાંતરિત કરવામાં આવવા લાગ્યું. આજે તે ઇકો બ્રિક્સનો ઉપયોગ સાર્વજનિક સ્થાનોને સુંદર બનાવવામાં કરવામાં આવી રહ્યો છે. રાજગઢમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં સેંકડો કિલો પ્લાસ્ટિકને પુનઃચક્રિત રીસાયકલ કરીને તેનો વધુ સારો ઉપયોગ કરવામાં આવ્યો છે. અર્થાત, જે પ્લાસ્ટિક અગાઉ શહેરમાં પ્રદૂષણ ફેલાવતું હતું, આજે તે એ બહેનોના પ્રયાસથી શહેરમાં સુંદરતા વધારવામાં યોગદાન આપી રહ્યું છે. હું બ્યાવરાની બધી બહેનો અને અભિયાન સાથે જોડાયેલા સાથીઓને અભિનંદન આપું છું. મારા પ્રિય દેશવાસીઓ, મને અનેક લોકોએ પત્ર લખીને ખાસ વિષય પર વાત કરવાનું સૂચન મોકલ્યું છે. આ વિષય ગણેશ ઉત્સવ સાથે જોડાયેલો છે.

0: આમ તો ગણેશ ઉત્સવમાં હજુ ઘણો સમય બાકી છે, પરંતુ લોકોએ એવો અનુરોધ કર્યો છે કે આ વિષય પર અત્યારે જ આ વાત થવી જોઈએ. યથાર્થમાં ગણેશજીની મૂર્તિઓ બનાવવાનું કામ ઘણા સમય પહેલા શરૂ થઈ જાય છે. મૂર્તિ બનાવનારાઓ, મૂર્તિના વેપાર સાથે જોડાયેલા લોકો અત્યારથી સક્રિય થઈ જાય છે. આથી મારો આપ સૌને એક અનુરોધ છે, તમે પ્રયાસ કરો કે તમારા ઘર, સોસાયટી અથવા આસપાસની જગ્યાઓ પર ગણપતિ બાપાની જે મૂર્તિ સ્થાપિત થાય તે આપણા દેશની માટીમાંથી બનાવેલી હોય, તે આપણા પોતાના કુંભાર અને સ્થાનિક કલાકારોના હાથે તૈયાર થયેલી હોય. જે લોકો ગણેશજીની મૂર્તિઓ બનાવે છે તેમને પણ મારો આગ્રહ છે કે તેઓ માટીની મૂર્તિઓને પ્રાથમિકતા આપે, અને જે લોકો મૂર્તિઓ ખરીદે છે તેઓ પણ એ જરૂર જુએ કે ગણપતિ બાપાની મૂર્તિ શેનાથી બનેલી છે અને કયા દેશમાં તૈયાર થઈ છે. પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનાવેલી મૂર્તિઓ બિલકુલ ન ખરીદશો. સાથીઓ, માટીની મૂર્તિઓ પૂજા પછી સહજ રૂપમાં પાણીમાં વિલીન થઈ જાય છે. તેનાથી આપણી નદીઓ, તળાવો અને પર્યાવરણની રક્ષા થાય છે, આપણી આસ્થા પણ જળવાઈ રહે છે અને પ્રકૃતિ પ્રત્યે આપણું દાયિત્વ પણ પૂરું થાય છે. જ્યારે આપણે સ્થાનિક કારીગરો પાસેથી મૂર્તિ ખરીદીએ છીએ તો આપણે વોકલ ફોર લોકલના સંકલ્પને મજબૂત કરીએ છીએ. મને વિશ્વાસ છે કે આ વખતે ગણેશ ઉત્સવમાં અને આવા દરેક ઉત્સવમાં આપણે આવી બધી બાબતો પર જરૂર ગંભીરતાથી વિચારીશું અને દેશહિતમાં પગલાં લઈશું. સાથીઓ, આપણા દેશની સૌથી મોટી શક્તિ આપણા દેશના લોકો છે. દેશના અલગ અલગ હિસ્સાઓમાં થઈ રહેલા નાના મોટા પ્રયાસો આપણને ઘણું બધું શીખવાડે છે. આ પ્રયાસો બતાવે છે કે જ્યારે મનમાં સંકલ્પ હોય અને સમાજનો સાથ મળે તો કોઈ પણ મોટું પરિવર્તન લાવી શકાય છે. તમે તમારી આસપાસ થઈ રહેલા આવા પ્રયાસો વિશે મને જરૂર લખતા રહેજો, પોતાના વિચાર અને પોતાના સૂચનો મોકલતા રહેજો. બની શકે કે તમારી આસપાસની કોઈ નાની એવી પહેલ પૂરા દેશ માટે પ્રેરણા બની જાય. આગામી મહિને આપણે ફરી મળીશું, દેશવાસીઓના કેટલાક નવા પ્રયાસોની ચર્ચા કરીશું. ત્યાં સુધી તમે તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો. અને હા, જળ સંચય તો કરવાનું જ છે. વરસાદના પાણીનું એક એક ટીપું આપણે બચાવવાનું છે. કેચ ધ રેઇન, આ અભિયાન જરા પણ ઢીલું નથી પડવા દેવાનું. તો મારો આગ્રહ છે કે વરસાદનું ટીપે ટીપું પાણી આપણે મળીને બચાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.
1: કઈ કઈને થાકી ગયો?
2: શું થયું?
1: નવી કિડબેક જોઈએ છે.
2: તો પહેલા કેપ્ટનને કહે, ન માને તો મેનેજરને.
1: કરેક્ટ.
2: તો આમ જ પહેલા ફરિયાદ બેંકને કરો. 30 દિવસમાં જવાબ અથવા સમાધાન ના મળે તો CMS પોર્ટલ પર ફરિયાદ કરો. તો પહેલા બેંક, પછી CMS પોર્ટલ, નહીં તો ફરિયાદ થશે ના મંજૂર. જઈએ. લે, આવી ગઈ નવી કિડબેક.
3: RBI કહે છે, પહેલા આપણી બેંક, પછી RBI ઓમ્બુડ્સમેન.
4: આપ સાંભળી રહ્યા હતા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે આકાશવાણીના માધ્યમ દ્વારા ભારતની જનતા સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા, તેનો ગુજરાતી ભાવાનુવાદ.

આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. બરાબર 11 વાગે દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર સાંભળશો.

0: India today categorically rejected allegations made by Pakistan regarding the recent incident in Karachi and termed them as baseless. In response to media queries, External Affairs Ministry spokesperson Randhir Jaiswal said that instead of pointing fingers at others, Pakistan should look inwards and take credible action against the terror infrastructure on its territory. He said Pakistan should rid itself of its proclivity to rely on terrorism as an instrument of state policy. Union Home and Cooperation Minister Amit Shah today launched the pilot project of PM Family Care Tracker at Gandhinagar in Gujarat. The integrated digital platform will track the health, nutrition and education of beneficiaries from pregnancy until the age of 18 using a unique ID linked to birth registration number or ABHA ID. The anti-corruption branch, ACB, Delhi, has arrested the then Director General Health Services, DGHS, Dr. Vatsala Agarwal, and Deputy Controller of Accounts in the Central Procurement Agency, CPA, Neeraj Chopra, in the case related to alleged large-scale irregularities in procurement of medicines, surgical consumables, and medical equipment. Health and Family Welfare Minister Jagat Prakash Nadda will launch the Samagra Shishu Bal Swasthya Karyakram, SSBSK, during the 16th conference of the Central Council of Health and Family Welfare in New Delhi tomorrow. The Ministry of Health and Family Welfare said that it will carry forward the vision of Pehle Teen Saal Sampurna Dekhbhal, recognizing the critical importance of the first 3 years of life for child survival, growth, nutrition and early brain development. In the ICC Women's T20 World Cup, Australia defeated India by 6 wickets in their final Group A match at Lord's, London. Earlier, opted to bat first, India posted 170 runs, losing 4 wickets in the stipulated 20 overs. In reply, Australia scored 172 runs for 4 wickets in 19 overs. And that is the end of this news bulletin.
1: આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. હવે જોઈએ આવતીકાલે એટલે કે 29 જૂન સોમવારના રોજ દિવસ પર પ્રસારિત થનારા કેટલાક મુખ્ય કાર્યક્રમોની માહિતી. સવારે 6:05 ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, 6:30 અમૃતધારા સાંભળશો, 6:35 શ્રી રામચરિત માનસ ગાન રજૂ થશે. એનસીઈઆરટી દ્વારા પ્રસ્તુત પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ સવારે 8:30 માહિતી અને મનોરંજનથી ભરપૂર કાર્યક્રમ સવારે 9 વાગે ગેરફિલ્મી ગુજરાતી ગીતો માણશો સવારે 9:30 વાગે 10:02 સાહિત્ય પત્રિકા અંતર્ગત રજૂ થશે સંસ્કૃત પત્રિકા, જેમાં સાંભળશો સંસ્કૃત ભાષાના મુક્તકોના જીવન જીવવાની કળા તથા શ્રી સુક્તમ રહસ્યની વાત. 10:45 સુગમ સંગીત, કલાકાર છે પ્રવીણ જોશી. 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર રજૂ થશે, જે અંતર્ગત સાંભળશો નાટક કેક્ટસ, લેખિકા ભાનુમતી જાની, પ્રસ્તુતકર્તા ચંદ્રસેન નાવાણી. 1:10 ચેતના પાટડીયા દ્વારા પ્રસ્તુત સુગમ સંગીત સાંભળશો. ફોજીભાઈઓ માટેનો ફિલ્મી ગીતોનો કાર્યક્રમ રજૂ કરીશું જય ભારતી અંતર્ગત. સાંજની સભામાં 5:10 ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ગુલમહોર સાંભળી શકશો. લોકસંગીતનો કાર્યક્રમ રજૂ થશે 5:45. યુવા મિત્રો માટેનો કાર્યક્રમ યુવાણી 6:30. ખેડૂતભાઈઓ માટેનો કાર્યક્રમ ગામનો ચોરો 7:22. રાત્રે 9:30 આજ કે ફનકાર કાર્યક્રમ. બરાબર 10 વાગે સાંભળશો ગુજરાતી નાટક ઘા અને પડઘા, લેખન પ્રવીણ સોલંકી, નિર્માણ સહાય દક્ષા દવે અને દુર્ગા ભટ્ટ, રજૂઆત કીર્તિદા મહેતા. 10:30 શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ રજૂ થશે, જેમાં ઉસ્તાદ શોકત ખાનનું સ્વરગાયન સાંભળશો રાગ રૈસી કાનડા પર આધારિત હશે. તેમને સાથ આપશે તબલા પર પંડિત નકુલ મિશ્રા, હાર્મોનિયમ પર શિશિર ભટ્ટ તથા તાનપુરા પર મોહમ્મદ અલ સુલતાન. તો આ હતા અમારા આવતીકાલે પ્રસારિત થનારા કેટલાક મુખ્ય કાર્યક્રમો. હવે જોઈએ આજના હવામાન સમાચાર. હવામાન ખાતાની આગાહી મુજબ આજનું મહત્તમ તાપમાન 40.6 રહ્યું, જે સામાન્ય કરતાં 3.8 વધુ છે, તથા ન્યૂનતમ તાપમાન 29.5 રહ્યું.

જે સામાન્ય કરતાં 2.3 ડિગ્રી વધારે છે. આવતા 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેવાની સંભાવના છે તથા આકાશ મુખ્યત્વે વાદળિયું રહેશે. હવામાન સમાચાર પૂરા થયા. 354.6 મીટર્સ અર્થાત 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 11:13 થઈ છે. આજની બીજી સભા અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રથમ સભામાં આવતીકાલે સવારે 5:50 આ જ મીટર્સ પર ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો, પરંતુ અમારા DTHના માધ્યમ દ્વારા ગુજરાતી પ્રસારણ સેવા આપ સાંભળી શકશો. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.

નમસ્કાર. આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવામાં આપ સૌનું સ્વાગત છે. જોઈએ પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. હમણાં જ સવારના પ્રારંભે આપ સાંભળશો ગુજરાતી ગ્રામફોન રેકોર્ડ્સનો કાર્યક્રમ, જે અંતર્ગત આપ સાંભળશો ગુજરાતી સુગમ સંગીત. 12 વાગે રજૂ કરીશું નાટક રેતીના રણમાં દોડતા જીરાફો. લેખન વિભૂત શાહ, નિર્માણ મીનાક્ષી દેસાઈ. 1 વાગે રજૂ કરીશું યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવા જગત, જેમાં આપ સાંભળશો ફિલ્મ સંગીત. 2 વાગે રજૂ કરીશું વૈવિધ્યસભર કાર્યક્રમો, જેમાં આપ સાંભળશો આજના અતિથિ અંકિત ત્રિવેદી સાથેની મુલાકાત. ત્યારબાદ લોકવાર્તા, ઉદયપુરની પાક, ઈસરદાન ગઢવી અને લોકગીતો. 5 વાગે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ પ્રસારિત કરીશું, જેમાં આપ સાંભળશો ભજનો. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવાના કાર્યક્રમો. પ્રારંભ કરીએ ગુજરાતી ગ્રામ ફોન રેકર્ડ્સના કાર્યક્રમથી. સાંભળીએ ગુજરાતી સુગમ સંગીત. પ્રારંભે સાંભળીએ આરતી મુનશીને.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગ્રામફોન રેકર્સનો કાર્યક્રમ, જે અંતર્ગત આપ સાંભળ્યા ગુજરાતી સુગમ ગીતો. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવાના કાર્યક્રમો. સમય છે ગુજરાતી નાટકનો.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. રેતીના રણમાં દોડતા જીરા.

0: નાટકના લેખક છે શ્રી વિભુત શાહ. પાત્રવર્ણી આ પ્રમાણે છે: ઘોષા દામિની મહેતા, નીરદ કમળ ત્રિવેદી, જીન કિશન ત્રિવેદી, અમૃત પ્રેમળ ભટ્ટ. પારુલના પાત્રમાં તથા રજૂઆત મીનાક્ષી દેસાઈ, સહાયક ગોપાળ મુદલિયાર.
1: રેતીના રણમાં દોડતા જીરાફો

0: મમ્મી પપ્પા નથી આવ્યા?
1: મેં એમને અત્યારે કશી વાત નથી કરી, પછી એમને પત્ર લખી નાખીશ.
0: અને તારો ભાઈ દર્શન પણ દેખાતો નથી.
1: એ તો બહારકામ ગયો છે, અહીં નથી.
0: ઓ હા હા, તો તું અત્યારે જાય છે એ સારું નથી કરતો. હા, એને કેવું લાગશે?
1: શું કરું જીન, બીજો કશું છૂટકો જ નહોતો.
0: ઠીક છે ઠીક છે. અરે વિરદ, હા, કશું ઠંડુ પીણું પીશ કે ચા કોફી?
1: નહીં નહીં, રહેવા દે, કશું નથી પીવું.
0: ચાલ જવા દે. હા, પણ 2-3 મહિના પછી તું અહીં આવી તો જઈશ ને?
1: ના જીન, હવે અહીં આ શહેરમાં હું પાછો નહીં આવું. કદાચ ક્યારેય પાછો નહીં આવું.

0: મને તો ક્યારેક એમ લાગે છે કે આ શહેરમાં ફરફરથી ફૂંકાતી આ હવા પણ મારી છે.
1: હા જીન, અત્યારે મને પણ કેટલું યાદ આવે છે આપણી આર્ટ ગેલેરી, આપણા ચિત્રો, કેનવાસો, આપણી પેકોડા, પીરુઆસો પાલવનું વૃક્ષ, નદીનો કિનારો, તારો ફ્લેટ, અનિલ, પારુ, અમૃત અને ઘોષા.
0: નીરદ, નીરદ હવે દરેકને ભૂલી જવાનો પ્રયત્ન કરજે.

0: અરે અરે ટ્રેન ઉપરથી લાગે છે, સિગ્નલ પણ ડાઉન થયો.
1: હા ટ્રેન ઉપડી. જીન જીન જીન લાવતા રાહત.
0: હા
1: મારે મારે તને એક વાત કરવી છે, એક વિનંતી કરવી છે.
0: હા હા બોલ, જલ્દી બોલ, શું કેવું છે?
1: જીન જીન મેં તને કહ્યું, મેં કહ્યું એમ હું તો આ શહેરમાં હવે ક્યારેય પાછો નહીં આવું, અને તું કહે છે એમ હું તો એની દરેક વસ્તુને ભૂલવાનો પ્રયત્ન કરીશ. પણ પણ જીન મારી તને એટલી જ વિનંતી છે કે જીન તું જ્યારે જ્યારે જ્યારે જ્યારે તને તક મળે ત્યારે મને તારા નીરદને આ શહેરમાં જીવતો રાખજે. જીન આ શહેર છોડતી વખતે મારી મારી આ છેવટની ઈચ્છા છે, આ શહેરમાં અહીં તહીં થતી વાતચીતમાં મને જીવતો રાખજે. અને અને જીન ક્યારેક ક્યારેક ક્યારેક ઘોષા સાથેની વાતચીતમાં પણ.

0: Hello, we can free you over there. Nice delicacy.
1: Hi, Harry.
2: હા થમતા સૂર્યનું અજવાળું તારા ચહેરા પર કેટલું સરસ લાગે છે.
1: હા ખરેખર ગોશા, યુ લુક ગ્લોરિયસ.
3: વાહ, પેલો સૂર્ય પણ તારો આશક લાગે છે. ચૂપ કર.
4: એક મિનિટ. અચ્છા ગોશા, તું શું લઈશ? હા, અને પારોલ તું?
5: મારાથી અત્યારે કશું ખવાશે નહીં બાબા, હું તો કોલ્ડ કોફી લઈશ.
4: ખાવાનું તો તું કોઈ દિવસ છોડતી નથી. હે, આ જામફળ કે સફરજન જોયું નથી અને ભડક ભડક બચકા ભરવા માંડી પડતી.
3: હે, તો સારું છે કે જામફળ અને સફરજન ને બચકા ભરે છે, નહીં તો.
1: નહીં, જાહેરમાં કશું નહીં બોલવાનું.
5: નહીં નહીં પારુ, તું અત્યારે આટલું બધું બોલતા શીખી છે, પણ અમારા ગ્રુપમાં આવી ત્યારે તો કોઈની સાથે બોલતા પણ ગાલે શરમના શેરડા પડતા.
4: જો કે અંગત રીતે મને તો કોઈના ગાલે શરમના શેરડા પડે એ જોવું ખૂબ ગમે. ઇટ ઇઝ ધી મોસ્ટ લવલી થિંગ ટુ સી.
2: અરે ભાઈ, આ મસાજ કરશો કે કઈ ખાવા પીવાની વાત કરશો? હા જીન, તું શું કહેતો હતો?
4: અરે તો હું આ પારુલ અને ગુસાને પૂછતો હતો, તને નહીં? હા, છતાંય હવે તે સામેથી પૂછી જ નાખ્યું છે તો બોલ, કહે શું ખાઈશ, શું પીશ?
2: અરે ભાઈ જીન, મારે તો ગરમા ગરમ પીઝા.
4: નીરજ તારે?
1: મારે એમ કર, પોટેટો ચિપ્સ.
4: ઓકે ઓકે. પારોલ?
3: મારે પાઇનેપલ જ્યુસ, કશું ખાવું નથી.
2: મારે પણ પાઇનેપલ જ્યુસ.
4: દો કોલ્ડ કોફી ઓર દો પાઇનેપલ જ્યુસ, હા, એક પ્લેટ પીઝા ઓર હા પોટેટો ચિપ્સ, જરા જલ્દી કરના.
2: અરે તમને કોઈને ખબર છે કે નહીં કે આપણા નીરદે ઘોષાના બે ત્રણ પોર્ટ્રેટ્સ બનાવ્યા છે, ખાનગીમાં બનાવ્યા છે અને ખાનગી જ રાખ્યા છે, કેમ? ખરું ને નીરજ?
1: હા, ઇમ્પ્રેશનિસ્ટિક સ્ટાઇલમાં મેં એના 3-4 પોર્ટ્રેટ બનાવ્યા છે ખરા.
2: હા, મેં પણ ચોરી ચૂપીથી ગઈકાલે જોઈ લીધા હતા. સ્ટાઇલ છે ઇમ્પ્રેશનિસ્ટિક, હા, છતાંય એમાં ઘોષા પકડાઈ જાય છે, એની ઓળખ છતી થઈ જાય છે.
3: તો જ ઘોષા હાથમાં આવે ને.
5: ઓહો, તમે બધા કેવું કેવું બોલો છો, એ તો નીરજે કહ્યું કે.
4: અચ્છા અચ્છા અચ્છા, એક મિનિટ. આ તમે બધા આવું બોલો છો તે ગોશાને નથી ગમતું એમ એ કહે છે, તો જવા દો એ વાત. હવે મારે બધાને ગમે એવું કંઈક કહેવું છે. મારે એક અગત્યની જાહેરાત કરવાની છે, અરે ખુશ ખબર આપવાની છે.
2: અરે ભાઈજી, જે કહેવું એ જલ્દી કહે ને, એમાં આમ જાહેરાત કરતો હોય એમ શું બોલે છે?
4: તો સાંભળો, અમેરિકા યુનેસ્કોની મુખ્ય કચેરીએ આપણા નીરજનું એક ચિત્ર ઓઇલ પોર્ટ્રેટ $1,000 માં ખરીદ્યું. આજે જ કાગળ આવ્યો.
2: પણ નીરજ, એ તો કે તારું કયું ઓઇલ પોર્ટ્રેટ પસંદ થયું?
3: એનું શીર્ષક,
2: ટાઇટલ, એનું નામ?
3: ટાઇટલ વગરનું તો નથી ને?
1: અરે તમે લોકો બધા ખરા છો, ટાઇટલ વગરનું ચિત્ર. એનું ટાઇટલ છે શિશુ અને માં.
5: શિશુ અને માં? હા હા, યાદ આવ્યું. ચિત્રમાં એક નાનકડું બાળક હાથમાં રમકડું લઈ રઘવાયું થઈ કદાચ એની વિખૂટી પડી ગયેલી માને ખોળે છે, અને ઉપર આકાશમાં યુદ્ધનું નેટ વિમાન પસાર થઈ ગયેલું બતાવાયું છે. પાછળ એનો લીસોટો પડેલો છે, એ જ ને?
2: હા હા, એ ચિત્ર તો ખૂબ જ સરસ બન્યું છે. ચિત્રનું શીર્ષક છે શિશુ અને માં, પણ ચિત્રમાં માં ક્યાંય નથી, છતાંય છે એટલે ચિત્ર ખૂબ જ કલાત્મક બન્યું છે.
5: એને લીધે ચિત્રમાંથી અનેક ધ્વનિ અને અર્થ વિસ્તરે છે. નીરજ, ચાર્મિંગ.
1: થેન્ક યુ.
5: ઇનડીડ ચાર્મિંગ.
1: જીન, યસ નીરજ. જીન, યસ નીરજ. મારે તને એક વાત કહેવી છે, ખાનગી વાત કહેવી છે.
2: શું છે?
1: કહે. જીન, મારે

તને મારા મનની એક વાત કહેવી છે જીન, મારે તને મારા મનની એક વાત કહેવી છે જીન, મારે તને મારા મનની એક વાત કહેવી છે જીન, મારે તને મારા મારા મારા

0: વાત ખૂબ જ નાજુક છે.
1: હા, હું પણ એ જાણું છું, પણ હવે હું રહી ન શક્યો અને તને કહી દીધું.
0: નીરદ, તે સારું કર્યું, પણ
1: જીન, આ સોપાલવના વૃક્ષ નીચે આ બાંકડા પર મેં તને ઘણી વાર આવી જ રીતે મારા મનની વાતો કહેલી છે.
0: આપણું બોધિ વૃક્ષ આસો પાલવનું ઝાડ.
1: જૈન, પણ આજે તો મેં તને મારી આસક્તિની, મારી માયા મમતાની વાત કરી છે. જૈન,
0: નીરદ, ક્યારેક આ આસક્તિમાંથી જ અનાસક્તિ ઉભી થાય છે.
1: પણ આ આસક્તિ તો મારા હૃદયમાં, મારા લોહીમાં, મારા માંસ મજ્જામાં ઊંડે ઊંડે ઉતરી ગઈ છે. જૈન,
0: એવું છે તો તું તારા મનની વાત સીધે સીધી જ કોશાને કેમ નથી કહી દેતો?
1: તારી વાત સાચી છે, હું એવું જ વિચારું છું.
0: પણ ઘોષાને આ વાત કહેતા પહેલા તે પૂરેપૂરો વિચાર તો કરી લીધો છે ને?
1: જો જીન, અમુક બાબતોમાં તો એવું છે ને કે વિચારો કરવાનું શરૂ કરીએ તો એનો અંત જ નથી આવતો, એટલે વિચાર ના કરીએ એ જ સારું. ને અમે જીન, હવે તો મારી વિચાર કરવા જેવી સ્થિતિ રહી જ નથી.
0: અચ્છા, એક સિગાર આપ.
1: લે લે, એક નહીં બે. પણ જીન, સાચું કહે, ઘોષાની સાથે લગ્ન કરવાનો મેં નિર્ણય કર્યો છે, એમાં તારી સંમતિ તો છે ને?
0: નિરદ, મારી સંમતિ કે અસંમતિનો પ્રશ્ન જ ઉભો થતો નથી, આ તો તારો અને ઘોષાનો પ્રશ્ન છે. છતાંય હું એક પ્રશ્ન પૂછું.
1: હા હા, પૂછ.
0: ઘોષા સાથે લગ્ન કરવાનો આ નિર્ણય તે એકાએક કેમ લીધો?
1: શું કહું જીન, છેલ્લા કેટલાય સમયથી હું ઘોષા પ્રત્યે એક પ્રકારનું ન સમજાય એવું અદમ્ય ખેંચાણ અનુભવું છું. એ હોય તો એની હાજરીમાં, અને એ ન હોય તો એની ગેરહાજરીમાં. જીન, હું સતત બેચેન રહું છું. જીન,
0: નીરદ, બીજો એક તદ્દન ખાનગી પ્રશ્ન પૂછું?
1: હા હા, પૂછ ને. અરે, જે પૂછવું હોય તે પૂછ.
0: અચ્છા, તો મને એ કહે કે તું અને ઘોષા અરસપરસ આત્મીય બન્યા છો ખરા?
1: આત્મીય? જીન, આત્મીય શબ્દનો અત્યારે તું શું અર્થ કરે છે મને ખબર નથી, પણ હું જે અર્થમાં સમજું છું એ પ્રમાણે અમારા માટે એવી પરિસ્થિતિ ઉભી જ થઈ નથી.
0: અચ્છા અચ્છા અચ્છા, ચાલ પેગોડામાં બેસી ચા કે કોફી કશું લઈએ. હા,
1: પણ જીન, તે મારી વાતનો જવાબ ના આપ્યો. તારી સંમતિ છે કે નહીં તને શું લાગે છે?
0: જો નિરદ, આમાં એક વાત સાફ છે, જો અરસપરસ તમારી ઈચ્છા હોય તો મારી દૃષ્ટિ આમાં કશું ખોટું નથી. પણ હા, ઠીક યાદ આવ્યું, તે તારા મમ્મી પપ્પાને આ વાત કરી છે કે નહીં?
1: પણ જીન, એ પ્રશ્ન તો પછી ઉભો થાય છે ને.
0: એ બરાબર છે, પણ ઘોષાને તારી આ પ્રકારની લાગણીની ખબર છે?
1: એ તો મને ખબર નથી, પણ જીન, તે દિવસે એ એકલી આવી હતી, ખબર છે? શનિવાર હતો.
0: હા, એ તો મને કહ્યું હતું.
1: હા, અને એ દિવસે મેં પાણી પીને ગ્લાસ રાખ્યો હતો, એની અંદર મેં પીધેલું થોડું પાણી વધ્યું હતું. જીન, એ દિવસે ઘોષા એ પાણી કટકટાવી ગઈ, એનો અર્થ શું થાય જીન?
0: એક રીતે જોતા એના જેવી છોકરી આવું કરે એ. હા નીરદ, તું કહે છે એ બરાબર છે. બીજી કશી વાત તે કરી છે?
1: ના, હવે વિચારું છું કે હું કહી જ દઉં.
0: હા હા નીરદ, ઘોષાને તારા મનની વાત કહી જ દે, વહેલી તકે કહી દે.

0: જીન, તારા ફ્લાઇટ ના આ રસોડામાં આજે પહેલી વાર તને ચા બનાવતો જોયો.
1: ગોશા, સારું થયું તું આવી. હા ચાલ, ચા બનાવ, હું આરામથી બેસું.
0: ચા બાપ પછી લે, હું આજે તારા માટે આ મિલ્ક ચોકલેટ લેતી આવી છું.
1: ગોશા, આજે પાછી નાઈ ને બાથરૂમ માંથી તું સીધી જ મારા ફ્લેટ પર આવી લાગે છે.
0: હું નાઈ ને આવી છું કે નાયા વગર આવી છું, એની સાથે તારી શી નિસ્બત? આજે તો હું નાયા વગર જ આવી છું.
1: જૂઠ
0: નહીં, સાચું. અચ્છા બાબા, જૂઠ. પણ તને શી ખબર પડી કે હું નાઈ ને સીધી જ આવી છું?
1: કહી દઉં.
0: કહી દે.
1: જો આ તારા કોરા અને છૂટા વાળ જોઈને હું કહી દઉં છું કે તું નાઈ ને સીધી જ અહીં આવી છું. હા, આ તારા શરીરનો લીસો તામ્ર વર્ણ પણ વધારે ચમકે છે, અને એમાં પાછું તે પહેર્યું છે આ જાંબલી બેલ બોટમ અને ઊંચે ગાંઠ વાળેલું ચુસ્ત બ્લાઉઝ. જયારે જયારે તું આવો ડ્રેસ પહેરે છે ને કોશા, ત્યારે ત્યારે મસ્તીખોર બને છે, કેમ ખરું કે નહીં? એટલે જ આવીને સીધી મને નાના બાબાની જેમ મિલ્ક ચોકલેટ આપતી હતી.
0: સિરિયસલી, મને મિલ્ક ચોકલેટ બહુ જ ભાવે છે, પણ આવું બોલી બોલીને તું મને વધારે મસ્તીખોર બનાવે છે.
1: પણ મારો એવો આશય નથી.
0: આશય વગર ઘણા કાર્યો થતા હોય છે. ચા સારી બની છે. પણ જીન, તું એકલો રહી છે તો ગામથી માને કેમ બોલાવી નથી લેતો?
1: મારા કરતા મોટા ભાઈ તથા ભાભી પાસે માં રહે તો વધારે સુખચેનથી રહી શકે એમ છે. પણ તું અત્યારે આ વિચિત્ર સમયે કેમ આવી ને પાછી ઉપરથી સલાહ આપવા માંડી પડી?
0: આ સેન્ડવિચ સરસ બની છે. હા, તું શું કહેતો હતો? વિચિત્ર સમય કેમ આવી? પણ આવા વિચિત્ર સમય આવું તો જ તું મળે ને. જવા દે વાત, પહેલા એ કહે, કશું નવું કામ કર્યું?
1: જો પેલું ચિત્ર પડ્યું છે, જોયું?
0: પહેલા મને આ બારી બંધ કરી દો, હા, અને પડદો પાડી દો, ચિત્ર જોવાની વધારે મજા પડશે.
1: સારું સારું, એમ કર.
0: અરે વાહ વાહ બાબા વાહ! નથી માણસોના આકાર, નથી પશુઓના આકાર, કે નથી પક્ષીઓના આકાર, ત્રણેયના આકાર ભેગા કરી કોઈ નવા જ ભૂરા ભૂરા આકાર બનાવ્યા છે. ચિત્રનું શીર્ષક રાખ્યું છે કે હજુ હવે રાખવાનું છે?
1: ફેન્ટસી ઇન બ્લુ.
0: ફેન્ટસી ઇન બ્લુ. તારા ચિત્રો અફલાતુન હોય છે, પણ તારા શીર્ષકો તો એથી વધારે અફલાતુન હોય છે.
1: ઠીક છે, ઠીક છે, લે બીજી સેન્ડવિચ લે.
0: થેન્ક યુ, થેન્ક્સ. હું આ પલંગ પર લયથી અડેલીને બેસું?
1: બેસ. પણ એક વાતનો જવાબ આપ.
0: કઈ વાતનો? આ સેન્ડવિચ ખરેખર સરસ છે. તે જ બનાવી છે ને?
1: હા, મેં જ બનાવી.
0: ખરેખર સરસ છે.
1: હવે મારો પ્રશ્ન પૂછો.
0: પૂછ. શું પૂછતો હતો?
1: તે દિવસે નીરજના ચિત્રો પ્રદર્શન માટે ગોઠવવાના હતા ત્યારે બધા જ આવ્યા, પણ આર્ટ ગેલેરીમાં તું કેમ ના આવી?
0: મારે બીજું કામ હતું, અને આમે એના ચિત્રો મને બહુ ખાસ રસ પડતો નથી.
1: નીરજના ચિત્રોમાં તને રસ પડતો નથી? શું વાત કરે છે, પૂછી શકું કેમ?
0: બીજું તો શું કહું, પણ નીરજના ચિત્રોમાં જુસ્સો નથી હોતો.
1: ગોશા, નીરજ ઘણો પ્રમાણિક કલાકાર છે. એ જે કંઈ કામ કરે છે એ લાગણીથી અને નિષ્ઠાથી કરે છે. એના કામમાં એને ઊંડી શ્રદ્ધા હોય છે.
0: એ જે હોય તે. હું તો બસ એટલું જ કહેવા માંગુ છું કે કળાના નામે જે કઈ રચના થાય એમાં વિદ્યુતનો, વીજળીનો ધકધકતો પ્રવાહ જોઈએ.
1: ગોશા, આપણે બધા કળાના નામે વટલાયા છીએ, એમાં આપણા મનની આંતરિક અંદરની પ્રક્રિયાની હું વાત કરી રહ્યો હતો. પણ આ નીરજની વાત નીકળી છે તો તને આજે મારા મનની એક વાત કહું. કલાકાર કરતા એ નીરજ માણસ તરીકે ઘણો મોટો છે. અરે, ક્યારેક તો મને એ અબ્રાહમ લિંકન જેવો લાગે છે. એનું મન અત્યંત રુજુ છે, અને અમારા બંનેના વ્યવહારમાં એના પર તમને બધા મિત્રોને મારું વર્ચસ્વ દેખાતું હશે. પણ મનોમન મેં એની મોટાઈ, એની સર્વોપરિતા સ્વીકારી છે.
0: છોડને આ નીરજની વાત. આમાવ તને બીજી વાત કહું.
1: ગોશા, આમ મારી વાત ઉડાડવાનો પ્રયત્ન ના કર.
0: ઓહો, પણ એમાં આટલો બધો ઉશ્કેરાઈ કેમ જાય છે? કઈ તારી વાત ઉડાડી મેં?
1: તો હવે મને એક વાતનો સીધો જવાબ આપ.
0: બોલ.
1: છેલ્લા 2-3 દિવસમાં તને નીરજ મળ્યો હતો?
0: હા.
1: તમારી બે વચ્ચે કશી મહત્વની વાતચીત થઈ હતી?

0: तय सो जवाब आप
1: ना
0: केम तू लग्न करवा नहीं मांगती
1: ना
0: घोषा याद हो तो एक दिवस मैं तने कहू हतु कि आ तारा मुक्त सहचार ना बदले गमे ते एक साथे तू लग्न केम नहीं करी लेती तारे पण ते मने उड़ाऊ जवाब आप्यो हतो
1: उड़ाऊ जवाब न तो आप्यो मैं एम कहू हतु कि एटले अंशे हूँ विकृत ने अवळचंडी बीजो शो अने आजे पण एम ज कहू छु
0: घोषा आजे मारी सामे पर तू तारो मिजाज बतावी रही छे
1: हा हा हूँ मारो मिजाज बतावी रही छु तारे जे मानु होय ते मान मने कोई नी पड़ी नथी हूँ बीजा माटे मारु जीवन जीवती नथी हूँ फक्त मारा माटे जीवन जीववा मांगू छु हा मारा माटे जीवु छे तेवु नकामू तो नकामू
0: घोषा बस बंद कर तारी नादान वातो तारी विकृतियों मां अने अवल चंडाई मां जीवाने बदले एने समझवानो प्रयत्न कर
1: बंद कर तारो आ उपदेश तू अत्यारे आ सिगरेट पी रह्यो छे तेने समझीने पी रह्यो छे लाव लाव एक सिगरेट हूँ पण पी नाखू मारी आटली विकृतियों मां बस एक नो उमेरो करी दो जीवन जीवानो और आनंद आवशे जीन
0: चुप कर घोषा
1: ना ना हूँ चुप नहीं था हूँ कोई थी चुप नथी थती
0: हा हा मने खबर छे तू अल्लड बिंदास छोकरी छे तू समाज थी तर छोड़ायेली ड्रॉप आउट फेंकाई गयेली छोकरी छे अने इटले जाजे तू
1: हा हूँ बिंदास छु ड्रॉप आउट फेंकाई गयेली एकली छोकरी छु पण छताय जीन चोखे चोखु सांभळी ले મારા જીવનમાં હું કોઈની પણ રોકટોક દરમિયાનગીરી પસંદ નથી કરતી મને કશું પણ કહેવાનો તને અધિકાર નથી
0: ઓલ રાઈટ મારે એવો અધિકાર જોઈતો પણ નથી મારા રૂમ પર તું સામે ચાલીને આવી છે મેં તને અત્યારે બોલાવી નહોતી મારા માટે મારા હાથની બનાવેલી સેન્ડવીચ મારા આપ્યા વિના તું ખાઈ ગઈ મારા પલંગ પર લહેરથી અડી લઈને બેસવાનું મેં તને નહોતું કહ્યું જા જા મારો અધિકાર ના હોય તો ચાલવા માંડ જા આપ ઘરી મારા રૂમમાંથી ચાલવા માંડ સાંભળી ઘોષા લે આ સિગારેટ પણ લેતી જા
1: મને તારા રૂમમાંથી ચાલી જવાનું કહે છે જીન
0: ઘોષા
1: મને માફ કરી દે જીન મને માફ કરી દે
0: ઘોષા તને તો મેં કાયમને માટે માફ જ કરી દીધી છે
1: શું કરું શું કરું હું અત્યારે કમનસીબ છું પણ હું નાની હતી ત્યારે મારા મા બાપને તો તમારા ભાઈ બહેનોને બહુ વાલી હતી મારા બધા જ લાડ કોટ પૂરા થતા મારી હાટ મારી દરેક જીત પૂરી થતી મારે જે કરવું હોય તે જ્યાં જવું હોય ત્યાં બધી જ મને છૂટ હતી પણ જેવી હું 15-16 વર્ષથી થઈ જુવાન થઈ એટલે એકદમ ઓચિંતા મારા મા બાપ તથા ભાઈ બહેનોએ મારી આજુબાજુ બંધન મૂકી દીધા કોઈની સાથે બોલું કે ઘેર આવતા મોડું થાય એટલે શંકા કુશંકા અને ઠપકો અને અને ક્યારેક તો રૂમમાં પૂરી દેતા અને મને મને મારતા પણ ખરા
0: યાદ હોય તો આ પહેલા મેં તને કેટલીય વાર તારા બાળપણ વિશે તારા ભૂતકાળ વિશે પૂછ્યું હતું
1: હા પણ એ વખતે મારે કશું નહોતું કહેવું
0: હા ઘણી વાર જીવનમાં એવું કશું બની જાય છે કે કોઈને ના કહીએ તો સારું
1: હા જીન પણ એ બંધનોને લીધે જ મારામાં બિંદાસ બંડખોર વૃત્તિ જન્મી અને એમાં ઓચિંતા મારા મમ્મી પપ્પા અવસાન પામ્યા ને પછી તરત જ મારા કાકાને સમજાવી તમારા મોટા શહેરમાં આવી ગ્રાફિક્સ અને સિરેમિક્સનો કોર્સ શરૂ કર્યો ગર્લ્સ હોસ્ટેલમાં રહેવાનું શરૂ કર્યું અને મારા મુક્ત સહચાર માટે તમારા કલાકારોની દુનિયામાં પ્રવેશ કર્યો
0: ઠીક છે ઉષા

0: પૂછું?
1: પૂછ.
0: તને લાગે છે કે કાયમ માટે તું આવું જીવન જીવી શકીશ?
1: એ તો શી ખબર, પણ મારા ભવિષ્ય વિશે હું કેવી રીતે કહી શકું તને? પણ એટલું તો ચોક્કસ કહી શકું કે જ્યારે અત્યારના મારા આ જીવનથી હું કંટાળી જઈશ કે ધરાઈ જઈશ કે પછી ક્યાંક ઠોકર વાગશે, ત્યારે આપોઆપ હું મારા જીવનનો રાહ બદલીશ.
0: ઠીક છે, ઠીક છે.
1: જીન, તારા ચહેરા પરથી લાગે છે કે તારે મને કશું કહેવું છે, પણ તું કહેતો નથી.
0: હા કોશા, હું તો ક્યારનું તને એક જ વાત કહેવા માંગુ છું.
1: કઈ વાત છે? તો હવે કહી દે.
0: બસ એ જ કે નીરદને સ્વીકારી તારા જીવનનો રાહ તું અત્યારે જ ના બદલી શકે.
1: ના જીન, મારે માટે એ શક્ય નથી. તને કઈ રીતે સમજાવું, શું કહું નીરદ પ્રત્યે? મને મને મને એવું આકર્ષણ નથી થતું. મારા મનમાં એને લીધે કશી ઉત્તેજના પણ ઉભી થતી નથી. એક સ્ત્રી તરીકે, એક પુરુષ તરીકે, એક પુરુષ, એક સ્ત્રી.
0: બસ કોશા, બસ હું સમજી ગયો તારે જે કહેવું છે.

0: નિરંત ચાલ આપણે પેગોડામાં બેસી કોફી પીએ, બીજા મિત્રો પણ કદાચ મળશે.
1: જીન, હવે આઘાત જીરવવો મારા માટે મુશ્કેલ છે.
0: ચાલ કશું નાસ્તો પણ કરીશું, મન તો ઘણી ભૂખ લાગી છે.
1: સારું, સેન્ડવિચ ખાઈશું બસ.
0: હા ચાલ.
1: જીન, આવી જ રીતે મેં પણ મારા પોતાના પ્રશ્નને ટાળવાનો પ્રયત્ન કર્યો હતો, પણ હું ફાયો નહીં દોસ્ત.
0: નિરંત, આ પ્રકારના આઘાત પ્રત્યાઘાત તો આપણા જેવા કલાકારોને સર્જનની ભૂમિકા ઉભી કરી આપે છે.
1: હા એ હશે, પણ મને ભય છે કે કદાચ મારી આ વેદનાને લીધે હું મારી સ્વસ્થતા ગુમાવી બેસીશ.
0: નિરંત, સ્ત્રીના પ્રેમ સિવાય, ઘોષા સિવાય જીવનમાં બીજા પણ મહત્વના ઘણા પાસા છે, ને આમે સમગ્ર જીવનનો અનાદર તો ના જ કરવો જોઈએ.
1: પણ હું તો બીજું કશું વિચારી શકતો નથી. જ્યાં હોઉં છું ત્યાં સતત સતત એની સ્મૃતિ સતાવ્યા કરે છે. જીવન જીવવું મારા માટે ખૂબ જ અસહ્ય બની ગયું છે, અને આ શહેરમાં હું ગૂંગળાઉં છું. જીન,
0: નિરત, તો તું આ શહેરને કાયમ માટે છોડી દે, એ એક જ માર્ગ તારા માટે ખુલ્લો છે.

0: મમ્મી પપ્પા નથી આવ્યા.
1: મેં એમને અત્યારે કશી વાત નથી કરી, પછી એમને પત્ર લખી નાખીશ.
0: અને તારો ભાઈ દર્શન પણ દેખાતો નથી.
1: એ તો બહારકામ ગયો છે, અહીં નથી.
0: ઓ હા હા, તો તું અત્યારે જાય છે એ સારું નથી કરતો. હા, એને કેવું લાગશે?
1: શું કરું જીન, બીજો કશું છૂટકો જ નહોતો.
0: ઠીક છે ઠીક છે. અરે વિરદ, હા, કશું ઠંડુ પીણું પીશ કે ચા કોફી?
1: નહીં નહીં, રહેવા દે, કશું નથી પીવું.
0: ચાલ જવા દે. હા, પણ 2-3 મહિના પછી તું અહીં આવી તો જઈશ ને?
1: ના જીન, હવે અહીં આ શહેરમાં હું પાછો નહીં આવું. કદાચ કદાચ ક્યારેય પાછો નહીં આવું.

0: મને તો ક્યારેક એમ લાગે છે કે આ શહેરમાં ફરફરથી ફૂંકાતી આ હવા પણ મારી છે.
1: હા જીન, અત્યારે મને પણ કેટલું યાદ આવે છે આપણી આર્ટ ગેલેરી, આપણા ચિત્રો, કેનવાસો.

0: અરે અરે ટ્રેન ઉપરથી લાગે છે, સિગ્નલ પણ ડાઉન થયો.
1: હા ટ્રેન ઉપડી. જીન જીન જીન લાવ તાર હાથ.
0: હા
1: મારે મારે તને એક વાત કરવી છે, એક વિનંતી કરવી છે.
0: હા હા બોલ, જલ્દી બોલ, શું કેવું છે?
1: જીન જીન મેં તને કહ્યું, મેં કહ્યું એમ હું તો આ શહેરમાં હવે ક્યારેય પાછો નહીં આવું, અને તું કહે છે એમ હું તો એની દરેક વસ્તુને ભૂલવાનો પ્રયત્ન કરીશ. પણ જીન મારી તને એટલી જ વિનંતી છે કે જીન તું જ્યારે જ્યારે જ્યારે જ્યારે તને તક મળે ત્યારે મને તારા નીરદને આ શહેરમાં જીવતો રાખજે. જીન આ શહેર છોડતી વખતે મારી મારી આ છેવટની ઈચ્છા છે, આ શહેરમાં અહીં તહીં થતી વાતચીતમાં મને જીવતો રાખજે. અને અને જીન ક્યારેક ક્યારેક ક્યારેક ઘોષા સાથેની વાતચીતમાં પણ.

0: बताता।
1: चॉइस डेलिकेसी कॉफी।

0: ચાલ હઠ અનાળી, બધા હતા ને છાનો માનો ચૂપકી દીધી, મને રોકાઈ જવાના કેવા ઈશારા કરતો હતો.
1: પારું, તે તું ક્યાં અનાળી નથી? હમ, પેલા કેવી ભલી ભોળી છોકરી જેવો દેખાવ કરતી હતી, જાણે કશું જાણતી જ નથી.
0: હા, તે ના જ જોઉં ને, મને આવી રીતે એકલી રોકી રાખવાની?
1: એ અધિકાર તો મેં ક્યારનો લઈ લીધો છે પારું. મનમાં તો એવું થતું હતું કે તારો પાલો પકડીને તને રોકી રાખું, પણ સોરી, આજે તો તે એવો ડ્રેસ
0: આને આવે. તારું નામ છે અમૃત, પણ
1: પારું પારું શી ખબર સાથી, આ સલૂણી સંધ્યાના અજવાળાના અંધારામાં તારી સાથે વાતો કરવાની, સમય પસાર કરવાની ખૂબ જ મજા આવે છે. એવું જ થાય છે કે અનિલ જાપાન વધારે રોકાઈ જાય તો સારું.
0: આવું શું બોલે છે, શરમાતો નથી? મને તો ઘણી વાર થાય છે કે તું મને ક્યાંથી ક્યાં લાવ્યો, બલકે હું ક્યાંથી ક્યાં આવી.
1: ભારું, તું નથી આવી, પણ મનની અંદર ધસમસતી તારી લાગણીઓ અને તારા આવેગો તને આગળ ને આગળ લઈ જાય છે.
0: અમૃત, આ જીવન જીવવાની મથામણ પણ કેવી છે, એમાં ખબર પણ નથી પડતી કે શું પાપ કે શું પુણ્ય, કઈ સચ્ચાઈ અને કઈ ભ્રમણા.
1: ભારું, હું તો આવા બધા વિચારો જ નથી કરતો, પણ હા, એટલું ચોક્કસ કે આપણી અનિતિમાં પણ આપણે પ્રમાણિક છીએ.
0: હા, તારું એ જ પાસું મને વધારે ગમે છે. તારા પાપમાં પણ દંભ નથી, તારા કેનવાસ પર અને તારા ચિત્રોમાં તું ખુલ્લે ખુલ્લું આક્રમણ કરે છે, એટલે જ તો તારા ચિત્રો તીખા તેજાબ જેવા હોય છે.
1: પારું, તારી જ વાત કરીએ તો એ સચ્ચાઈ અને પ્રમાણિકતા

0: તને આગળ લઈ જાય છે. પહેલા તો તું પેન્સિલ સ્કેચ કરતી હતી, ચિત્રો કરતી હતી, એમાં સૌષ્ઠવ હતું. પણ હું જોઈ શકું છું કે હવે તું જે રચના કરે છે, જે રંગો મૂકે છે અને જે ચિત્રો બનાવે છે, એ રીતસર ચીસો પાડતા હોય છે. એટલા બધા જીવંત લાગે છે.
1: અમૃત, તું મારા વિશે કે બીજા વિશે આવું બધું બોલે છે ને, ત્યારે એમ થાય છે કે જાણે સાંભળ્યા જ કરી.
0: તું બોર તો નથી થતી ને? આ પહેલા એક છોકરીએ મને કહ્યું હતું

0: તું બોરતો નથી થતી ને? હા, પેલા એક છોકરીએ મને કહ્યું હતું કે યાર તું તો મોટો બોર છે, બોર
1: છે જ ને, બોર પણ છે અને બેર પણ, રીચ રીચ.
0: પાછા જોજે, પાછા નોર ભરી લઈશ.

0: અમૃત, આ તારા ચિત્રોની વાત નીકળી છે તો એક વાત પૂછું.
1: હા, કે
0: જીન પણ કહેતો હતો કે તારા ચિત્રોમાં અને તારામાં એક પ્રકારનો જનુની ઉન્માદ છે.
1: હા, જીનની વાત તે કાઢી છે તો પારું તને એક વાત કહું.
0: હા હા, કે
1: પારું, જીન એક માણસ તરીકે અને કલાકાર તરીકે આપણા બધા કરતા ઘણો ઊંચો અને મોટો છે, અને છતાંય તે આપણને બધાને આગળ આગળ કરે છે અને પોતે પાછળ રહે છે,
0: જે કોઈક વિરલ માણસ જ કરે. કમસે કમ મેં તો આવો ઉમદા માણસ જોયો જ નથી. ના ના, તું પણ નહીં, તું તો બીજાનું છીનવી લે છે.
1: એમાં જોર મજા છે ને, તે આપણે ક્યાં દાવો કરીએ છે કે.
0: પણ મને આપણી આ ઘોષા સમજાતી નથી.
1: કેમ, શું થયું?
0: ક્યારેક એ ચીન તરફ ડરથી લાગે છે, ક્યારેક કોઈ બીજા તરફ, તો ક્યારેક સાવ એકલી એકલી એકલતાથી પીડાતી હોય એમ લાગે છે.
1: એને સમજવી અઘરી છે. એ જે હોય તે, પણ તે અદ્ભુત છોકરી છે. એને એની પોતાની આગવી સ્વતંત્ર છટા છે. પણ જવા દે વાત. પાડું એક ખાનગી વાત કહું?
0: ખાનગી વાત?
1: ખાનગી વાત સાંભળ. પહેલા મારી ચોઈસ ડેલિકસી એ હતી, અને આજે આજે તું છે.
0: જાણે નફટ જેવો.
1: પારું, હું નફટ નથી, હા, સંવેદનશીલ કવિ પણ છું. તને ખબર નથી કે આ શુક્લ પક્ષના ઉગતા ચંદ્રના અજવાળામાં તો કેટલી સુંદર લાગે છે. દર્પણમાં તો એ સુંદરતા કોઈને દેખાડી પણ ન શકાય.
0: હવે તો મારી વાત બંધ કરીશ, આવું બોલી બોલીને.
1: હા હા, બોલ બોલ કરવાથી ખોટો સમય બગડે છે. નહીં,
0: તને અત્યારે એવી મસ્તી સૂજે છે, પણ મારા મનમાં અત્યારે એક બીજી જ વાત ચાલી રહી છે.
1: હા તો તું બોલી નાખ ને.
0: ઘોષાની જ વાત. હમણાં હમણાંથી તે મને ઉદાસ અને ખોવાયેલી લાગે છે.
1: નીરદ એને કેટલો બધો પ્રેમ કરતો હતો. આ ઘોષા ના પાડીએ સારું નથી કર્યું.
0: હા, બિચારા નીરદને આ શહેર છોડવું પડ્યું. તને નથી લાગતું કે હવે એકાદ વર્ષ થવા આવ્યું તો આપણે નીરદને બોલાવી લેવો જોઈએ?
1: ના પારું, મને એમાં દરમિયાનગીરી કરવાની કોઈ જરૂર નથી લાગતી.
0: આપણા બધાના ચિત્રોનું આપણે પ્રદર્શન ગોઠવવાના છીએ, એમાં એને બોલાવીએ તો એને આમંત્રણ આપીએ.
1: એનો કશો જ અર્થ નથી પારું.
0: કેમ, કશો જ અર્થ નથી? આ શહેર છોડતા નીરદને કેટલી વેદના થઈ હશે. અહીંની આ એક એક વસ્તુઓ સાથે, સ્મૃતિઓ સાથે તે ભણાઈ ગયો છે. આપણી આ પેગોડા હોટલ, આ સામેનું આસોપાલવનું વૃક્ષ, એની નીચેનો બાંકડો, પહેલો નદીનો પળાંક, આપણી આર્ટ ગેલેરી, આપણા આ શહેરના રસ્તાઓ.
1: ના પારું ના, આ બધી નરી આત્મવંચના છે. આપણે ક્યાંય હોતા નથી, આપણે ક્યાંયથી આવતા નથી, ક્યાંય જતા નથી. પારું પારું, આપણું આ જગ્યાએ હોવું અને જવું એ આપણો પોતાનો નર્યો અંગત અનુભવ છે, બીજું કશું જ નથી. આ પેગોડા હોટેલ, આસોપાલવનું વૃક્ષ, બાંકડો, નદીનો વળાંક, આર્ટ ગેલેરી, રસ્તાઓ, એ બધી ક્રૂર શાશ્વત રહેનારી વાસ્તવિકતાઓ છે. આપણે તો આ ફરફર ફૂંકાતી માત્ર હવા છીએ. અને પારું પારું, આપણા ચિત્રો, કેનવાસો, રંગો, એ તો રોક અને ડિસ્કો સંગીતની બંદિશોની જેમ અવાજો છે, ફક્ત અવાજો. અને હા, કેટલાક અવાજોની કેવળ બંદિશો.

0: જીન, કેમ આજે તારી રૂમ આટલી સ્વચ્છ અને વ્યવસ્થિત લાગે છે?
1: ગામથી માં આવવાની છે.
0: માં આવવાની છે તો ઘણું સારું.
1: કેમ, આજે મારા માટે મિલ્ક ચોકલેટ નથી લાવી?
0: ના.
1: અને આ બેલ બોટમ ના બદલે આજે આ સાડી છે શું? હે,
0: બસ એમ જ.
1: અચ્છા અચ્છા, પણ આમ ઉભડક કેમ બેઠી છે? તારી અદામાં પલંગ પર લેર થી અડી લઈને બેસ ને.
0: ના, બસ આમ ઠીક છે.
1: તું હમણાંથી દેખાતી નહોતી, ક્યાં ખોવાઈ ગઈ હતી?
0: ક્યાંય નહોતી ગઈ, બસ અહીં તઈ એકલી એકલી ફરતી હતી.
1: કેમ એકલી એકલી?
0: બસ સમજતું જ, થોડોક સમય એકલું રહેવું હતું, મન ખુશ મિજાજમાં નહોતું.

0: શનિવારે સાંજે તારી હોસ્ટેલ પર મેં તપાસ કરી હતી, તું નહોતી.
1: અમારી હોસ્ટેલના સામેના બંગલામાં 13-14 વર્ષની કોમલ નામની એક સ્માર્ટ છોકરી રહે છે. એની સાથે રોજ સાંજે હાઈવે પર ફરવા જાઉં છું. ત્યાં યુકેલિપ્ટસના ઊંચા રૂપકડા વૃક્ષોની હાર માળે છે. ત્યાંથી આથમતા સૂર્યને જોવાની ખૂબ જ મજા આવે છે.
0: કોશા, બસ આ જ શબ્દોમાં વ્યક્ત થતી કોશા મને વિશેષ ગમે છે. અને ફક્ત આ જ તું હોવ તો આ સિવાય બીજું કશું જ

0: જૈન.
1: કેમ કોશા, આજે તને થયું છે શું? દરેક વખતે તો આવીને તું ચા બનાવવા માંડી પડે છે, અમારા અધૂરા ચિત્રોના ખબર અંતર પૂછે છે.
0: જૈન, ઘેરથી કાકાનો પત્ર આવ્યો છે.
1: શું લખે છે?
0: બસ એ જ કે ગ્રાફિક્સ અને સિરામિક્સનો કોર્સ પૂરો કરી હવે મારે મારા જીવનનો કશો ચોક્કસ વિચાર કરી લેવો જોઈએ.
1: કાકા ઠીક કહે છે કોશા, હવે તારે તારા જીવનનો વિચાર કરી જ લેવો જોઈએ.

0: આજે તને એ જ વાત કહેવા આવી છું.
1: શી વાત છે ગોશા, આજે આટલી ગંભીર કેમ થઈ ગઈ છે?
0: જીન, નીરદને તું લખી નાખ કે પછી એને રૂબરૂ મળી આવ. હું એની સાથે લગ્ન કરી લેવા

0: હું વાત કરે છે ખુશા, તારા આ શબ્દો મારા માટે એટલા અણધાર્યા છે કે હજુ હું એનો પૂરેપૂરો અર્થ તારવી શક્યો નથી.
1: મારા શબ્દનો અર્થ શું કરીશ જીન? મારા શબ્દનો અર્થ તારવીને તું મને મદદ નહીં કરે જીન. તું નહીં કરે મદદ તો બીજું કોણ કરશે
0: મદદ? અરે કેવું બોલે છે કોશા. પર તને યાદ હોય તો એક દિવસ તે જ મને કહ્યું હતું કે નીરદ પ્રત્યે તને એવું આકર્ષણ નથી થતું અને એને લીધે તારા મનમાં કશી ઉત્તેજના પણ ઉભી થતી નથી.
1: હા, એવું કહ્યું હતું ખરું, પરંતુ આજે આજે મને નીરદ જ યોગ્ય લાગે છે.
0: પણ ગોશા, તું તો લગ્નની વિરુદ્ધ હતી અને હવે લગ્ન કરવાનો એકદમ વિચાર કેમ કર્યો?
1: ઓહ જીન, હવે હું ઈચ્છું

0: den હવે હું માં બનવાની છું. મારે મારે મારા બાળકને જન્મ આપવો છે.
1: ઉષા, ઉષા શું બોલે છે? તારા જીવનનો આવો ઝડપી વળાંક મારી કલ્પના બહારનો છે.
0: છતાંય આજે મારા માટે સત્ય છે.
1: પણ ઉષા, મને એ નથી સમજાતું કે તે નીરજ સાથે લગ્ન કરવાનું કેમ નક્કી કર્યું છે? એક દિવસ તારી લીધે જ આ શહેર એને છોડી દીધું હતું. એ વાતને પણ સારો એવો સમય પસાર થઈ ગયો છે. અત્યારે તારે જે સંબંધો છે એમાંથી જ કોઈ એક સાથે તું લગ્ન કરી શકે.
0: હા, એ બરાબર છે, મારે એમ જ કરવું જોઈએ. પરંતુ બહુ વિચાર કરતા મને લાગ્યું કે તે કહ્યું હતું એવા અર્થમાં મારે નીરજ સાથે આત્મીય સંબંધ નહોતો. છતાંય અત્યાર સુધી એણે એકલાય જ મારી સાથે લગ્ન કરવાની વાત મૂકી છે. મને લાગે છે કે નીરજ જ મને તથા મારા બાળકને સારી રીતે નિભાવશે.

0: जिन केम कशु बोलतो नथी
1: शुं बोलू विचार करू छू तारी तथा निरदनी लागणियो के भी साम सामे अमड़ाती हती मानव संबंध नो राग अनुराग संगति असंगति
0: पण जिन एक दिवस मैं ज तने नौतु कयो कि जारे मारा अत्याना जीवन थी धराई जईश कि मने क्या ठोकर वागशे त्यारे आपो आपो मारा जीवन नो राह बदली नाखीश
1: पण आ रीते राह बदलीश ए नतु मान्यो
0: तो नीरज ने मरवा जईश ने
1: हा जईश
0: तो चल हवे हूँ जाऊं जीन
1: अच्छा पण खुशा एक मिनिट जता जता मरवा एक चित्र जोती जा ઘણા વખતથી તને બતાવવાનો વિચાર કરતો હતો કોશા નીરદે આ શહેર છોડ્યું ત્યારે સ્ટેશન પર મેં એને કહ્યું હતું હવે દરેકને ભૂલી જવાનો પ્રયત્ન કરજે અને ત્યાં તો સિગ્નલ ડાઉન થયો હતો એન્જિનની વિસલ વાગી હતી નીરદનો ચહેરો બદલાઈ ગયો હતો એની આંખો ખૂણામાંથી ભીની થઈ ગઈ હતી એણે મારો હાથ પકડી લીધો હતો અને લાગણી ભરે અવાજે બોલ્યો હતો ચીન મારી તને એક વિનંતી છે તું કહે છે એમ હું તો અહીંની દરેક વસ્તુને ભૂલવાનો પ્રયત્ન કરીશ પણ તું જ્યારે જ્યારે તક મળે ત્યારે આ શહેરમાં મને જીવતો રાખજે મારી આ છેવટની ઈચ્છા છે આ શહેરમાં અહીં તહીં થતી વાતચીતમાં મને જીવતો રાખજે ક્યારેક ક્યારેક ઘોષા સાથેની વાતચીતમાં પણ અને ઘોષા ટ્રેન ઉપડી ગઈ હતી ટ્રેન ઉપડી પછી પણ એ દિશામાં હું જોઈ રહ્યો હતો સિગ્નલ ડાઉન હતો અને પછી ઘોષા ફ્લેટ પર આવી આખી રાત જાગીને આવિષ્માને આવિષ્માં મેં આ ચિત્ર ચિત્રી નાખ્યું હતું જો આ મોટા મોટા કાળા કાળા ધાબા અને વચ્ચે વચ્ચે આડાવાળા સિંદુરિયા સ્તંભો ઘોષા અત્યાર સુધી તને આ વાત નહોતી કરી તને આ ચિત્ર નહોતું બતાવ્યું જો ઘોષા જો
0: ચિત્રનું નામ શું રાખ્યું છે જી
1: રેતીના રણમાં દોડતા જિરાફો
0: તારા ટાઇટલ્સ રેતીના રણમાં દોડતા જિરાફો.

ગોસાતાને આપણું આ જીવન અફલાતું નથી લાગતું? આપણા માનવ જીવનનો બહુ ગંભીરપણે વિચાર કરું છું ત્યારે મને હંમેશા આવી જ રીતે હસવું આવે છે. ગોસા, તને પણ હસવું આવે છે ને? પણ સાંભળ ગોસા, મારી જ વાત કરું તો જીવનમાં હું ઘણી વસ્તુઓ સમજ્યો નથી. આપણું આ જીવવું, આ કેનવાસો, આ ચિતરવું, નીરજનો તારા તરફ ઉત્કટ અનુરાગ થવો, તારી ના પાડવી, આ શહેરને છોડીને નીરજનું ચાલ્યા જવું, પારુનું અમૃત તરફ ખેંચાવું, બિંદાસ અલ્લડ છોકરીમાંથી માં બનવાની મથામણ કરતી નીરજનો સ્વીકાર કરવા માંગતી તું, અને આ બધામાં અટવાયેલો હું, આ બધું આપણે શા માટે કરવા માંગીએ છીએ? કોશા, આ બધા પ્રશ્નોનો કશો જવાબ નથી. અરે ક્યારેક તો એમ લાગે છે કે આપણે બધા જ દિશા ભૂલેલા રેતીના રણમાં દોડતા જીરાફો છીએ. નથી કોઈ મંજિલ, નથી કોઈ

રેતીના રણમાં દોડતા જીરાફો. શ્રી વિભૂત શાહ લિખિત નાટક આપે સાંભળ્યું. પાત્રવરણી આ પ્રમાણે હતી: ઘોષા દામિની મહેતા, નીરદ કમળ ત્રિવેદી, જીન કિશન ત્રિવેદી, અમૃત પ્રેમળ ભટ્ટ. પારુલના પાત્રમાં તથા રજૂઆત મીનાક્ષી દેસાઈ. સહાયક ગોપાળ મુદલિયાર.

0: આ નાટક આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજથી પ્રસારિત કરવામાં આવ્યું.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી નાટક. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવાના કાર્યક્રમો. સમય છે યુવા દોસ્તો માટેના કાર્યક્રમ યુવા જગતનો. યુવા જગતમાં સાંભળીએ ફિલ્મ સંગીત.

0: હમણાં જ આપ સાંભળ્યા હતા યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવા જગત. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવાના કાર્યક્રમો. સમય છે વૈવિધ્યસભર કાર્યક્રમનો. સાંભળીએ કાર્યક્રમ આજના અતિથિ.
1: નમસ્કાર મિત્રો. મિત્રો, આપનું સ્વાગત છે આજના આપણા કાર્યક્રમમાં, અને આજના આપણા અતિથિનું પણ સ્વાગત કરીએ. આપણા અતિથિ છે અંકિત ત્રિવેદી. અંકિતભાઈ, આપને અતિથિ તરીકે સ્ટુડિયોમાં આપનું સ્વાગત કરું કે એક મિત્ર તરીકે સ્વાગત કરું?
2: મિત્ર તરીકે, કારણ કે આકાશવાણી મારી માતૃ સંસ્થા છે. આ સ્ટુડિયોમાં કેટલા બધા વર્ષો મેં સતત સાતત્યપૂર્ણ આજ પર્યંત કામ કરી રહ્યો છું, અને ત્રિલોકભાઈ જેવા મિત્ર સુધી મારા કેટલા બધા સ્મરણો આકાશવાણી સાથે સંકળાયેલા છે. આકાશવાણીના શ્રોતા મિત્રોને પણ ગુજરાતીપૂર્વક વ્હાલ કરું છું અને ત્રિલોકભાઈને સલામ કરું છું.
1: અંકિતભાઈ, અમે બધા આપને એક સર્જક તરીકે ઓળખીએ. આપની રચનાઓ અમે ખરા અર્થમાં માણી છે. શ્રોતા મિત્રો વતી હું આપની સમક્ષ વાત કરી રહ્યો છું, પણ આપણી એક ઓળખ બની હોય એમાં હંમેશા પાયામાં કેટલી ઘણી બધી વાતો હોય. આપણા ઘડતરના વર્ષો હોય, આપણું શિક્ષણ હોય, આપણા માતા પિતા હોય, આપણી આજુબાજુનો સમાજ હોય, કેટલી બધી વાતો હોય. એક બહુ જાણીતી વેબ સિરીઝ છે, એમાં એક ડાયલોગ છે કે હિંમતસિંહ હિંમતસિંહ કેસે બના. તો હિંમતસિંહને બધા ઓળખતા હોય એટલે અંકિત ત્રિવેદીને બધા ઓળખતા હોય, પણ અંકિત ત્રિવેદી કઈ રીતે બન્યા એ વાતો પણ અમારે થોડીક જાણવી છે. તો તમારી થોડી ઘડતરની વાત, શરૂઆતના વર્ષોની વાત તમારા શબ્દોમાં અમને કહેશો.
2: હું ત્રિલોકભાઈ કોમર્સનો વિદ્યાર્થી. મારે સાહિત્ય સાથે માત્ર વાંચનનો સંબંધ, મેં પુષ્કળ વાંચ્યું 12માના વેકેશનમાં, કોલેજના વર્ષોમાં ગદ્ય પુષ્કળ વાંચ્યું, પદ્ય પુષ્કળ વાંચ્યું. કાકા સાહેબ કાલેલકરને વાંચ્યા, સ્વામી આનંદને વાંચ્યા, અને ત્યારથી લઈને ગુજરાતી ભાષાના દરેક સમર્થ સર્જકોને વાંચ્યા. મનોજ ખંડેરિયા, રમેશ પારેખને પણ વાંચ્યા. લય ઘૂંટાતો ગયો, ગૂંથાતો ગયો, અને પછી ગઝલ આપોઆપ આવી. મારા ઘડતરમાં જો હું સૌથી વિશેષ જો કોઈનો ફાળો માનતો હોઉં તો એ મારા સંચિત કરેલા કર્મો
1: બરાબર
2: એ હશે. અને બીજો, હું પહેલેથી સમહાઉ બધાની વચ્ચે એકલો રહી શકું એવો વ્યક્તિ છું. એટલે હું પોતે મારા મેળામાં રહેનારો માણસ છું. એટલે મને જો કોઈએ સૌથી વધારે ઘડ્યું હોય તો એ મારા એકાંતે મને સંવાર્યો છે, એણે મને નિખાર્યો છે. મને એવું ચોક્કસ ફીલ થાય કે હું જ્યારે કોરા કાગળનો મુકાબલો કરું છું કે માઇક સામે બોલું છું, ત્યારે મારી સામે એક ચોખ્ખું આકાશ છે. એ તો મને લાગે છે, પણ એક પંખી જ્યારે ઉડતું હોય ત્યારે એ કેટલો બધો સામનો કરતું હોય છે.
1: એકદમ
2: સામા પવનનો, વાદળનો, વરસાદનો. વેધર ચેક તો હવે આપણે એપ આવી એટલે કરીએ છીએ, પણ એ પંખીને પહેલા ખબર પડતી હોય છે ઉડતી વખતે. કંઈક મેં એવા સામનાઓ કર્યા. ઉમાશંકર જોશીએ કહ્યું કે મને મળી નિષ્ફળતા અનેક, તેથી થયો હું સફળ કંઈક જિંદગીમાં. આ કંઈક એ મારે માટે સાચો અંકિત છે.
1: અંકિતભાઈ, વાંચનની જ આપણે થોડી વિસ્તૃત વાત કરીએ તો વાંચન એક સંસ્કાર છે.
2: બિલકુલ.
1: અને એ સંસ્કાર આપણી આજુબાજુના વાતાવરણમાંથી મળે અથવા તો આપણને વારસામાં મળે.
2: જી.
1: તો તમને વાંચનનો સંસ્કાર ક્યાંથી મળ્યો?
2: મને મારી બા મોરારી બાપુના સાંભળવા જાય. વિદ્યાપીઠના એ દિવસો કથાના. બાપુ રામકથાની સાથે ગઝલકારોને યાદ કરે. મારી નાનપણની ઉંમર, મને એમ થયું કે

0: મને સાંભળવા ગમે એવા વ્યક્તિ છે, મારે આ પચાવવી જોઈએ, તો મારા મૂળમાં સૌથી પહેલા જે અંદર આવ્યું એ રામાયણ આવ્યું, એની ચોપાઈઓ આવી.
1: શું વાત છે, વાહ.
0: કદાચ પહેલી જ વાર વાત કરું છું આ. પછી તો હું સંપર્કમાં આવ્યો અને કદાચ એવું મને લાગે છે કે બાપુ ગઝલની પંક્તિઓ બોલતા હતા, શેર શાયરીઓ કહેતા હતા, એ હું નોટમાં લખી રાખતો અને પછી હું એને મને યાદ રહી જતી અને એવી રીતે મારામાં ગઝલનો લય ગૂંથાયો, મારામાં વાંચનના સંસ્કારો આવ્યા. હું એવું માનું છું કે વાંચનથી માણસના જીવનમાં આમૂલ પરિવર્તન આવે છે.
1: એકદમ સાચું.
0: એક કુંપળ તમે જ્યારે એને જુઓ છો અને વર્ષો પછી એ કુંપળને જુઓ છો ત્યારે તમને એમાં વૃક્ષ દેખાય છે કે કુંપળ દેખાય છે એ વધારે અગત્યનું છે. હું જ્યારે આજે મને મારી જાતને બાજુ પર મૂકીને જોઉં છું ત્યારે મને બધા જ પુસ્તકો દેખાય છે જેમણે મને આંખોથી ભેટવાનું વધારે પસંદ કરેલું.
1: એટલે એક રીતે જોઈએ તો એક સંસ્કાર જે મળ્યા અને એક રીતે જોઈએ તો બીજું આકાશ પણ આપણે મળ્યું.
0: બિલકુલ.
1: અને પછી તમે તમારું આકાશ બનાવતા પણ ગયા,
0: પ્રયત્ન કરતો ગયો.
1: આપણે એવું કરીએ અંકિતભાઈ, એક નાનકડો વિરામ લઈએ, એક સરસ મજાનું ગીત આપણે માણીએ, વાત આગળ ચલાવીશું.
0: થેન્ક યુ.

0: સંસ્કારની આપણે વાત કરી. ત્યાર પછી કોઈ એક પહેલો મુકામ એવો હોય જેને આપણે કહીએ કે આપણને બ્રેક મળ્યો, તો પહેલો બ્રેક એ કયા માધ્યમમાં કઈ રીતે એની થોડી વાત કરો.
1: પહેલો બ્રેક એટલે વાત એવી હતી કે એક સંચાલક કવિ સંમેલનમાં આવવાના હતા, હું કવિ તરીકે ત્યાં હાજર હતો, આપણા મૂર્ધન્ય કવિઓ બધા ઉપસ્થિત હતા, અને થયું એવું કે સંચાલકથી અવાયું નહીં અને કાર્યક્રમ એના નિયત સમયે શરૂ કરવાનો હતો, એટલે કવિ મિત્રોએ કહ્યું કે તને બધું યાદ રહે છે તો તું સંચાલન કર, શરૂ કર અને અમે કાવ્યપાઠ કરીશું. અને કંઈક એવી રીતે મેં બહુ સંચાલન વિશે મારા બહુ એવા ખ્યાલો આજે પણ નથી, મેં સિરિયસલી એને લીધું પણ નથી, એટલે જ કદાચ એ મારી પાસે સિરિયસલી આવે છે. મેં બહુ સહજતાથી વાતને શરૂ કરી. એ દિવસ પછી કવિઓને એવું થયું કે આ બોલી શકે છે, સારું કરી શકે છે, આને ધીરે ધીરે ચાન્સ આપવો જોઈએ. એવી રીતે મારું સંચાલન, મારા સંચાલનની પાપા પગલી થતી ગઈ.
0: બરોબર. એટલે એક રીતે જોઈએ તો આપણે જેમ ક્રિકેટની ભાષામાં કહીએ તો કોઈ ખેલાડી જે મુખ્ય ખેલાડી હોય એની જગ્યાએ તમને એક વખત અચાનક મોકો મળ્યો અને પછી તમે મેદાન ગજવી દીધું.
1: પ્રત્યેક તક ક્યારે આવે છે એ નક્કી નથી હોતી ત્રિલોકભાઈ, પણ એ આવે છે ખરી જીવન.
0: બરોબર.
1: એને તકેદારી સાથે ઝીલતા તમને આવડવી જોઈએ.
0: એકદમ સાચું.
1: એટલે એમાં પણ મને ખબર નહોતી કે હું અસ્તિત્વના વહેણમાં વહું છું કે એના વહેણની સામે. ઘણીવાર એવું બને છે કે આપણે આ જગતમાં આખી પ્રકૃતિમાં જે છીએ એ જ છીએ, પ્રકૃતિ સાથે જ તાલમેલ ધરાવવાનો છે, પણ એનો જ્યારે આપણે એનાથી વિરુદ્ધમાં કામ કરીએ છીએ ને ત્યારે આપણે દુઃખી થઈએ છીએ. આપણા સુખ દુઃખના સ્વભાવો કદાચ આપણે પ્રકૃતિથી વિરુદ્ધમાં જઈએ છીએ એટલે આવે છે. મેં એક નક્કી રાખ્યું કે હું કોમર્સનો વિદ્યાર્થી, મારે કદાચ કોઈ મેનેજરની જોબ કરવી હોત તો હું કરી શકત, તો હું કોઈ પણ ફિલ્ડમાં હોત તો એ ફિલ્ડનો અંકિત ત્રિવેદી બની શકત. પણ મેં એવું વિચાર્યું કે મને અસ્તિત્વએ જે આપ્યું છે એની સાથે જ મારે વહેવું છે. આજે સવાર સુધી, આજ સુધી અહીંયા આવ્યો છું ત્યાં સુધી હું એમ જ માનું છું કે એ નક્કી કરે એ પ્રમાણે ચાલવું એ વધારે સાચી ગતિ છે. આપણે જો એમાં ક્યાંક આપણી ગતિ ઉમેરીશું તો રૂકાવટ ઉભી થશે.
0: અંકિતભાઈ, આ બહુ જ એક આપણે કહેવાય ને કે એક અલગ દરજ્જાની વાત આપે કરી. પણ હંમેશા આપણી પાસે એક સ્વપ્ન હોય, આપણે જયારે બાળપણમાં હોય, દાખલા તરીકે અમારા જેવા ઘણા મિત્રો હોય એમનું એક સ્વપ્ન હતું કે અમારે ક્રિકેટર બનવું છે. તો અંકિત ત્રિવેદીનું એવું કોઈ સ્વપ્ન હતું ખરું?
1: ના, મારું કોઈ સ્વપ્ન નહોતું, કારણ કે મારી પાસે તો આવનારા ભવિષ્યમાં થોડાક આશ્ચર્ય ચિહ્નો હતા, પ્રશ્નાર્થ ચિહ્નો હતા. ભણીને કોઈ જગ્યાએ સારી નોકરી કરીને મારે સેટ થવું હતું, પણ પછી મેં વાંચનને કારણે મને સંવાર્યો, ઉઘાડ્યો, ટપાર્યો, નિખાર્યો, એટલે મને એવું લાગ્યું કે એક સાચી કે સારી જગ્યાએ સેટ થઈ જવાથી જીવન ચાલશે, પણ તારી પોતાની ગતિનું શું? સંઘર્ષોથી જેટલો માણસ ઘડાય છે એટલો કદાચ સફળતાઓથી નથી ઘડાતો.
0: એકદમ સાચું.
1: હું મારા કોચલામાં સેટ થઈ જઉં, આજે પણ હું એવું માનું છું કે હું એકલું સંચાલન કરું તો કદાચ હું મારા પોતાના જ કુંડાળામાં ગંઠાઈ જઉં, પણ મારે એની સાથે કેટલું બધું કરવું જોઈએ એ બધું હું કરું છું.
0: બરોબર.
1: જે કરવાને કારણે હું મારી જાતને હું રાખી શકું છું અથવા મારા હુંને ઓગાળી શકું છું. તો મેં સંઘર્ષો પસંદ કર્યા. આજે પણ હું બહુ મજાની વાત છે કે હું આજે આકાશવાણી આટલા વખતે આવ્યો, આ સમયમાં સિચ્યુએશનમાં મને બહુ ગમ્યું કે હું આજે એક નવી કવિતા સાથે મને ગરોબો તમારા દ્વારા કેળવાયો, એને હું એનો અનુવાદ કરી શક્યો. તો મારી જમીન એને હું ફળદ્રુપ રાખવા માટે પ્રયત્નો કરતો હોઉં છું.
0: હવે અંકિતભાઈ, એક આપણે એક સંચાલક તરીકે આપને જે આપણે આપણી ભાષામાં બ્રેક મળ્યો એની વાત આપણે કરી, પણ એક સર્જક તરીકે, કારણ કે આપણે પહેલી રચના આપણે જયારે એક ઓડિયન્સ સમક્ષ, એક ભાવક વર્ગ સમક્ષ આપણે જયારે મૂકીએ એનો એક અનેરો આનંદ હોય, તો એ પહેલી રચના તમારી પ્રકાશિત થઈ, પ્રસારિત થઈ એની વાત?
1: ઉદ્દેશમાં રમણલાલ જોશીએ
0: ઓહો
1: પહેલી રચના પ્રકાશિત કરી. દાદાને પાનનો શોખ, એટલે સાંજે પાન લેવા જાય.
0: બરોબર.
1: એમના ઘરમાં એક રૂમમાં આખો ઉદ્દેશ દેખાય તમને, પુસ્તકો, અગરબત્તીની સરસ સુગંધ. હરીન્દ્ર દવેનો અવાજ પહેલી વાર એમના ઘરે સાંભળ્યો.
0: શું વાત છે.
1: અને કવિતા લઈને ગયો. પહેલા આપી, શરૂઆતમાં તો 5-7 કવિતાઓ રિજેક્ટ થઈ કે આને છંદમાં લખવી પડે, આમ હોય તેમ હોય. આપણે પણ નવા હતા.
0: બરોબર.
1: શીખ્યા, ધૂનીમાં

0: અંડલિયા, ચીનુ મોદી આ બધા પાસે છંદ શીખ્યો. શનિ સભાઓ થાય, બેઠકો મળે. એ વખતે બહુ જુદો સમય હતો કે ચીનુ કાકા હોય, લાભશંકર ઠાકર હોય, રાજેન્દ્ર શુક્લ હોય, મનહર મોદી હોય, ક્યારેક અમેરિકાથી આદિલ મંસૂરી આવ્યા હોય, મુંબઈથી અનિલ જોશી આવે, રાજેન્દ્ર શુક્લ પણ કોઈક વાર અમસ્તા આવી જાય. એ બધા કવિઓ, મણિલાલ હ પટેલ ક્યારેક કોઈ કામથી આવ્યા હોય અને આવે, ભાષા ભવનમાં આવેલા કોઈ પણ પ્રાધ્યાપક ત્યાં આવ્યા હોય. પણ અમારો નિયમ એ હતો કે બધાએ એક નવી કવિતા લઈને જવાનું,
1: બરોબર.
0: અને એ કવિતાની સારી વાત નથી કરવાની, સારી વાત તો પાછળથી બધા કરવાના જ છે,
1: બરોબર.
0: એમાં ખોટું શું છે, ખરાબ શું છે, શું એવું છે, એની ચર્ચા થાય. એટલે આજે શું થયું છે કે કવિને બધું સારું જ જોઈએ છે. ફેસબુક પર લખે એ બહુ મોટો કવિ થઈ જાય છે, અને એને એવું છે. એ અમે એ પ્રોસેસમાંથી, ત્યારે અશોક ચાવડા બેદિલ હતા, હરદ્વાર ગોસ્વામી હતા, આ બધા એવા હતા કે એક કવિતા આવી હોય તો છેક 15-20માં કવિ સુધી રાઉન્ડ ફરે વર્તુળ, ત્યાં સુધીમાં તો કવિતા આખી નીચોવાઈ ગઈ હોય. તો એમાંથી અમને શીખવા મળ્યું, મને શીખવા મળ્યું કે ક્યાં વાતને કેવી રીતે રજૂ કરવી, શું કરવું, આપણી વાતમાં શું દમ હોવો જોઈએ, છંદ કેવો પસંદ કરવો. બધું સહજ છે, એના સાનિધ્યમાં થાય છે. પણ જે આપણને ખબર હોય છે કે જે આ સહજ છે, એનો પણ એક લય છે,
1: એક્ઝેક્ટલી,
0: એમાં આપણે ભળવું પડે છે.
1: એકદમ સાચું.
0: તો આ બ્રેક મારો મુદ્રિત શબ્દનો રમણલાલ જોશી આપ્યો, બાકીનો આભાર તો હું શનિ સભાનો માનું છું.
1: વાહ. હવે એક રીતે જોઈએ તો વિજ્ઞાનની ભાષામાં કહીએ તો ડિસેક્શન થતું હતું કવિતાનું, અને એમાંથી ઘણું બધું શીખવા મળ્યું.
0: પ્રયોગશાળા, એ આખી ત્રિલોકભાઈ વાત હતી પ્રયોગશાળાની,
1: બરોબર.
0: અને પ્રયોગશાળામાં તમે કેટલા નિષ્ફળ જાઓ છો ને, એની ઉપર તમારા પ્રયોગની સફળતા નક્કી થતી હોય છે, કંઈક વસ્તુનું મૂલ્યાંકન નીકળતું હોય છે. તો એ અમે લોકો પણ એવા હતા 36ની છાતીવાળા, કે એક કવિતા મૂકીએ અને એના વિશે જેટલું જે કંઈ બોલાય, પણ એ અમારા માટે સારું હતું.
1: બરોબર.
0: સ્કૂલ હતી,
1: સાચી વાત છે.
0: એક હવાની આસપાસ, આબોહવાની આસપાસ, દિવાલો વગરની એક સ્કૂલ, જેમાં લાભશંકર ઠાકર બેઠા હોય અને આટલો મોટો ગદ્ય પદ્યનો સ્વામી આપણને એમ કહે કે કવિતામાં આમ હોવું જોઈએ, આમ છે, કે ચીનુ મોદી ઇરશાદ એમ કહે, તો એનો આનંદ એક રહેતો.
1: એટલે એ બહુ અદભુત ઘડતર થયું એવું આપણે કહી શકીએ. અંકિતભાઈ, ફરી પાછો એક નાનકડો વિરામ, સરસ મજાનું એક ગીત માણીએ અને પછી વાત આગળ વધારીએ.
0: ચોક્કસ ભાઈ.

0: મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત આજના આપણા કાર્યક્રમમાં. આપણા અતિથિ અંકિત ત્રિવેદીનું ફરી એકવાર સ્વાગત. અંકિતભાઈ, આપણે જેને પ્રકાશિત વિશ્વ આપણે જેને કહીએ છીએ એનું આપણે બ્રેકની આપણે વાત કરી, પછી આકાશવાણી સાથે તમારો સંબંધ કઈ રીતે જોડાયો એની પણ થોડી વાત કરો.
1: એ વખતે તુષાર શુક્લ, કવિ તુષાર શુક્લ સ્ટેશન ડિરેક્ટર હતા યુવાણીમાં. એ વખતે પરીક્ષાઓ લેવાનો
0: ઓડિશન ટેસ્ટ
1: લેવાતી. રમેશ પ્રજાપતિ એના હેડ હતા. હું બધાને યાદ કરું છું, આજે આકાશવાણી આવ્યો છું તો ઋણાનુબંધના ઋણ સ્વીકારની વાત.
0: જી જી.
1: મેં પરીક્ષા આપી, એક ફકરો આપવામાં આવે ઉચ્ચાર શુદ્ધિનો અને પઠન કરવાનો હોય, આપ્યો. મેં હું પાસ થયો, ઉત્તીર્ણ થયો. પછી યુવાણી સાથે સંકળાયો. ત્યારથી મને ખબર પડી કે મિનિટો અને સેકન્ડોમાં બોલવાની કલા એ શું છે. આજે પણ જો કદાચ મને બહુ ઘનિષ્ઠ રીતે બરાબર કાનથી જે શ્રોતા મિત્રો અથવા ભાવકો સાંભળતા હશે એમને ખબર હશે કે હું થોડામાં પૂરું કરવાની કલા બરાબર હસ્તગત કરીને આગળ વધું છું.
0: રાઈટ.
1: જ્યાં 3 શબ્દોનો ઉપયોગ કરવાનો હોય ત્યાં 30 શબ્દો તો બોલતો જ નથી. કારણ કે જ્યારે તમે માઇક ઉપર જાઓ છો ત્યારે કેટલું તમારું મૌન તમારી આજુબાજુ ઘેરાયેલું રહે છે એ વધારે અગત્યનું હોય છે. એ કલા મને આકાશવાણીએ શીખવાડી. તો ત્યારથી મારો આ ધ્વનિ સાથેનો એક પ્રવાસ શરૂ થયો,
0: એક સંબંધ શરૂ થયો.
1: અને પછી તો અત્યારે મને એ રસ્તામાં ખબર પડે છે કે એ પ્રવાસ નહોતો, યાત્રા છે.
0: અંકિતભાઈ, હવે આપણી સામે જ્યારે શ્રોતાઓ હોય, એટલે ભાવકો આપણી સામે હોય

0: અને આપણે કંઈક વાત કહેતા હોય. પણ આકાશવાણીમાં એવું છે કે આપણને ખબર નથી કે આપણા ભાવકો ક્યાં છે, કોણ છે એ ખબર નથી. તો એ બંને વાતમાં શું તફાવત હોય?
1: ફેર છે. જ્યારે તમને ખબર છે કે તમને તમારી સામે કોઈ જ નથી અને છતાંય તમને પુષ્કળ લોકો સાંભળવાના છે, ત્યારે તમારી જવાબદારી વધારે વધી જાય છે. જ્યારે તમને ખબર છે કે તમારી સામે 200, 500, 1000, 2000 કે 10000 શ્રોતાઓ છે અને તમે બોલવાના છો, ત્યારે તમારી જવાબદારી એક જુદી હોય છે. શબ્દની પસંદગી એ બહુ અગત્યની વાત છે. સ્ક્રિપ્ટિંગ, તમારું કાગળ પરનું વર્ક એ ઉદ્ગાર શુદ્ધિનું, એટલે કે એ બોલવાનું લખાણ છે, એ તમને સમજણ હોવી જોઈએ. હું કોલમ લખું છું ત્યારે એ વાચક વર્ગ છે,
0: બરોબર.
1: હું જ્યારે બોલું છું ત્યારે એ ભાવક વર્ગ છે, એની સભાનતા બરાબર કેળવાય. એટલે હું એટલું કહી શકું કે આકાશવાણીમાં વાત કરવી બંધ ઓરડાની વચ્ચે તમારે ખુલ્લા થવું,
0: હા,
1: એ એક અનન્ય અનુભવ છે. અને જ્યારે તમારી સામે પુષ્કળ લોકો હોય ત્યારે તો તમારી જીભ ઉપર જે સરસ્વતી છે એને સ્વાહાની આહુતિઓ જ કરવાની હોય છે.
0: હવે અંકિતભાઈ, જે આપણે સરસ્વતીની કૃપાની આપણે વાત કરીએ, આપણા મકરંદભાઈ એવું કહે છે કે એમણે બહુ સરસ વાત કરી છે, એક્ઝેક્ટ એમના શબ્દો અત્યારે યાદ નથી, પણ એમ કે હું સવારે ઉઠું અને ઈશ્વરે રાત્રે મારી ઉપર જે ફેંક્યું હોય એ મેં ઝીલી લીધું હોય અને હું સવારે વ્યક્ત થઈ જાઉં. તો અંકિતભાઈ માટે આ બધી પ્રેરણાની વાત, કે આપણે જેને કહીએ કે આપણામાં જે ઉગે છે એ ક્યાંથી ઉગે છે?
1: ત્રિલોકભાઈ બહુ સારી વાત કરી. હું હજી છેલ્લે જ ગઈકાલે જ હું કોલમ લખીને ઉભો થયો, પ્રભાત ગોષ્ઠી મકરંદભાઈના, એમણે નંદીગ્રામમાં આપેલા સવારના પ્રવચનો,
0: હા,
1: એનું પુસ્તક થયું છે સંકલિત. હું હજી એ જ વાંચતો તો એમાં વાણીના પ્રકારોની પણ વાત આવી.
0: જી.
1: અને હું એ વાતને માનું છું. કેટલીક વાર એવું બને છે જ્યારે હું ફિલ્મની પંક્તિઓ પરથી મારે ગીતો લખવાના હોય છે તો સ્વરકાર સામેથી ટ્યુન આપે તો એ મારા મનમાં ગણગણાતું હોય, ક્યાંકથી આવે. કેટલીક વાર રાત્રે હું મારી જોડે લઈને ઊંઘી જતો હું કેટલાક લય અને શબ્દો, અને સવારે કંઈક જુદું ઉગે. આ બધામાં હું એવું માનું છું કે તમારી કરામત સાથે વિશેષમાં ઈશ્વર તમને મરામત કરી આપે છે, ત્યારે આ બધું તમે તમારું વર્તુળ એને પૂર્ણ કરી શકો છો.
0: એકદમ.
1: આ કૃપા એ સરસ્વતીની કૃપા. મકરંદભાઈએ બહુ સાચું લખ્યું છે કે ઘટમાં થોડું ઝીણું ઘેંકે તો ખબર પડે કે સમુદર લહેરું કેવી ચડી છે.
0: વાહ. હવે આપણે ઘણા બધા સર્જકોનો ઉલ્લેખ કર્યો, પણ કોઈ એક કે બે સર્જકનો વિશેષ પ્રભાવ અંકિતભાઈ ઉપર ખરો?
1: મારી ગુજરાતી ભાષામાંથી મને વિશ્વભાષા તરફ જે કોઈ લઈ ગયા એમાં સૌથી પહેલા સુરેશ દલાલ આવે. સુરેશભાઈએ મારી સાથે બહુ મસ્તીભરી મિત્રતા સાથે અમે બહુ જીવ્યા, પુષ્કળ ક્રિએટિવ કાર્યક્રમો કર્યા. હવે તો આ બોલતી વખતે ક્રિએટિવ એવો શબ્દ વાપરવો પડે છે ગુજરાતી ભાષામાં. બાકી પહેલા તો એક આખો સમય હતો કે જ્યારે અમે કાર્યક્રમોનું વાતાવરણ નિમંત્રણ કાર્ડથી બદલી નાખતા હતા, અને મુંબઈથી લઈને મેનહટન સુધી કાર્યક્રમો કર્યા છે, એની મજા હતી. એમને કારણે મને વિશ્વ કવિતાનો ગરબો કેળવાયો,
0: બરોબર.
1: અને બીજા ગુલઝાર સાહેબ, એમને કારણે મને ભૂતકાળના કવિઓની પૃષ્ઠભૂ સાથે કામ કેવી રીતે કરવું એનો ગરબો કેળવાયો. જેમ કે એમણે ગાલિબ વિશે કામ કર્યું તો એમના અનુભવો શું હતા એની મને ખબર પડી,
0: બરોબર.
1: તો એમણે એક આખી બારી એવી ખોલી આપી કે સ્ક્રીન પ્લે શું કહેવાય, ડાયલોગમાં શું હોય છે,
0: બરોબર.
1: બીડી જલાઈ લે એવું લખે છે ત્યારે ગાલિબ પાસેથી શું લઈ આવે છે એ ખબર પડે છે. તો આ બધા સર્જકોએ, કોઈ એક નહીં પણ અનેક
0: ઘણા બધા સર્જકો, યસ,
1: પણ આ બંને મારા માટે બહુ વિશેષ છે, મારી કેળવણીના ફેફસા જેવા છે.
0: વાહ. અંકિતભાઈ, ફરી પાછો એક નાનકડો વિરામ લઈએ, વાત આગળ વધારીશું એક સરસ મજાના ગીત પછી.

ફામ તોય કેટલું થાકી જવું પડ્યું, બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. મિત્રો, આવા સુંદર શેરના રચયિતા જનાબ બરકત વિરાણી બેફામ સાહેબની

0: મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત. આપણી સાથે છે જાણીતા સર્જક અંકિત ત્રિવેદી. અંકિતભાઈ, આપણે એકાદ બે સર્જકોનો આપણે એટલા માટે ઉલ્લેખ કર્યો કે કોઈ એક વ્યક્તિનો એવી આપણે કહી શકીએ કે એક પ્રભાવ આપણા ઉપર રહ્યો જ હોય, એક કે બે વ્યક્તિ કે અમુક વ્યક્તિઓનો પ્રભાવ આપણા ઉપર રહ્યો હોય. પણ આપે એ પહેલા અગાઉ વાતમાં એ પણ ઉલ્લેખ કર્યો કે આપ હંમેશા આપના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવાનું પસંદ કરો છો.
1: જરૂર, એટલે કે સંઘર્ષ ગમે છે, હું એને પ્રેમ કરું છું.
0: પણ અંકિતભાઈ, ઘણા લોકોને એવું થતું હોય કે આપણને સંઘર્ષમાંથી નહીં, આપણે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીએ, આપણને નિષ્ફળતા મળે અને આપણે થોડા નાસીપાસ પણ થઈ જઈએ.
1: સાચી વાત.
0: તો એવું અંકિતભાઈ સાથે થાય કે ના થાય?
1: થાય, શું કામ ન થાય. પણ હું એવું ન થાય એ પહેલાની તકેદારી લઈ લઉં છું, રાખું છું. એટલે જ મેં કીધું કે હું અસ્તિત્વના સ્પંદનોને ઝીલું છું સૌથી પહેલા. સેકન્ડલી, હું જે મને બરાબર ઓળખે છે એમને ખબર છે કે હું બને ત્યાં સુધી કાર્યક્રમો સિવાય બહુ બહાર ક્યાંય તમે મને જોયો નહીં હોય.
0: બરોબર.
1: એનો મતલબ એવો પણ નથી કે હું બીજું કશું વાંચતો નથી કે મારા જ કોચલામાં છું. હું બિલકુલ વાકેફ છું. આજે પણ મને મિત્તલ પટેલનું પુસ્તક આવે તો હું વાંચું. છેવાડાના માનવીઓ સુધી પહોંચવાનો મને પ્રયત્ન ગમે. હું પ્રભાત ગોષ્ઠી મકરંદ દવેનું વાંચું, મને ગમે. એ બધું જ ચાંદ પીરોસાએ હમણાં જ ગુલઝાર સાહેબે પુસ્તક કર્યું તો હું એ વાંચું, મને ગમે. હું નવા સર્જકો સાથે, એમની કવિતાઓ સાથે સંપર્કમાં રહું, એ તો મારો રસનો વિષય છે.
0: બરોબર.
1: જીવનના હકારની કવિતા લખું છું ત્યારે બેલેન્સ કરું છું કે કરસનદાસ માણેક પણ આવવા જોઈએ અને આજનો એક નવો કવિ નીરવ વ્યાસ પણ એમાં હોવો જોઈએ. અને મારી ભાષાના કવિઓ લોકો સુધી વધારે પહોંચે, હકારાત્મક વલણ સાથે

0: પહોંચે. તમારો એ પ્રશ્ન બહુ સાચો છે કે નિષ્ફળતા મળે અને મળી હોય, હું મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નહીં નીકળું ત્યાં સુધી હું પતંગિયું હોઉં તો મારો ધ્યેય રેશમ બનવાનો જ હોય એવું જરૂરી નથી. હું મારા કમ્ફર્ટ ઝોનની સંઘર્ષમાંથી બહાર આવીશ. એક મુકામ સર કર્યો પછી એક બીજો મુકામ સર કરું અથવા ત્રીજો મુકામ સર કરું ત્યારે હું એવું વિચારું છું કે હું સંઘર્ષને ભેટું છું. પણ જ્યારે હું એવું વિચારું છું કે હું આમાં નિમિત્ત બન્યો છું, મને આમાં અસ્તિત્વએ નિમિત્ત બનાવ્યો છે, મેં આ કવિતા લખી નિમિત્ત બન્યો, હવે મેં આ કાર્યક્રમ કર્યો એમાં હું નિમિત્ત બન્યો, ક્યારેક હું નિરાશ થયો તો એમાંથી મને પૂરતું જોશ મળે છે. મને એમ થાય છે કે હવે કંઈક આવે તો હું હજી બમણા વેગથી એમાં આગળ વધી શકું. ઈશ્વરની અને મિત્રોની કૃપા રહી છે કે આજ સુધી એવું કશું થયું નથી, પણ હું મારી મોજને એમાં વધારે જવાબદાર ગણું છું.
1: હવે આજે મોજની વાત કરી, દાખલા તરીકે મારા જેવા અનેક લોકો એવા હોય કે અમે અમારા ડેઈલી રૂટીનમાંથી અમે જયારે કંટાળી જઈએ તો અમે અંકિતભાઈને સાંભળીએ, અમારી મોજ એમાંથી મળે. તો અંકિત ત્રિવેદીને મોજ શેમાંથી મળે?
0: હું શાક ખરીદવા જઉં છું.
1: વાહ,
0: મને, હું આમ પણ ભાવનો માણસ છું ને આમ પણ ભાવનો માણસ છું.
1: બરોબર.
0: મને બહાર હું ફરું ત્યારે મિત્રોને મળું, સાંજનો માણસ છું, અલગ અલગ પ્રસંગો વાંચું, અલગ અલગ લોકોને મળું, એમાંથી મને આનંદ મળે. હું મહેફિલનો માણસ છું. હું આમ તો સવારે યજ્ઞ કરનારો માણસ છું, કેટલા વર્ષોથી કરું.
1: વાહ.
0: પણ મારી આ બધી, મને કોઈ બહુ જ પુસ્તકો વચ્ચે મૂકી દે ને ત્યારે મને જેટલો જલસો પડે છે ને એ શબ્દોમાં હું વર્ણવી નહીં શકું. એ એવો જલસો છે કે પતંગિયાને કોઈ કે બગીચામાં છૂટું મૂકી દીધું.
1: અદભુત, ફૂલોની વચ્ચે એ પણ. અંકિતભાઈ, એક આપણે જે જલસાની વાત કરી કે તમને તમારું વાતાવરણ, તમારું વાતાવરણ મળે તો તમે ખરા અર્થમાં એને માણો, પણ એક સમય ક્યારેક આપણને એવું પણ થાય કે આપણે કંઈક આપણે અત્યારે જે કરી રહ્યા છીએ એને કંઈક અલગ કરવું છે. તો હવે પછી અંકિતભાઈની એવી કોઈ યોજના ખરી કે મારે આ નહીં પણ હવે કંઈક આવું કરવું છે, એવું કંઈક ખરું?
0: અત્યારે મારે મારી મરજી મુજબની બે વેબ સિરીઝ લખવી છે અને મારી મરજી મુજબના બે નાટકો મેં હમણાં જ પૂરા કર્યા. અત્યારે થોડો સમય એવો છે એટલે હમણાં એને થોડા એને રંધા મારવાના બાકી છે,
1: બોલ
0: ફિટિંગ કરવાનું છે, એ ચાલી રહ્યું છે. મારે, મેં કહ્યું એમ કે આજે માણસ એકલો પડી રહ્યો છે કે વૃદ્ધ થઈ રહ્યો છે,
1: બરોબર,
0: એની ખબર નથી પડતી. તો એવા લોકો ને ધ્યાનમાં રાખીને એક સંપાદન કરવું છે. તો એવા ઘણા બધા કાર્યો હાથ પર લીધા છે. હું માનું છું કે લગભગ ફેબ્રુઆરી એન્ડ સુધીમાં આ બધું લોકો સમક્ષ આવે.
1: અંકિતભાઈ, ફરી પાછો એક નાનકડો વિરામ લઈએ, વાત આગળ વધારીશું એક સરસ મજાના ગીત પછી.

0: મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત. આપણી સાથે છે જાણીતા સર્જક અંકિત ત્રિવેદી. હવે એક થોડો આપણે કહેવાય ને કે અનવોન્ટેડ અથવા તો અનકમ્ફર્ટેબલ લાગે એવો એક પ્રશ્ન. કવિઓ વિશે ઘણી બધી માન્યતાઓ છે, કવિઓની દુનિયા અલગ હોય છે એવું પણ કહેવાય છે. અંકિતભાઈ શું કહેશે?
1: બહુ સાચી વાત છે. મારા વિશે જેટલી માન્યતા છે એ બધી સાચી જ છે એવું માનું છું. અને લોકો માન્યતામાં રહે છે એનાથી આપણને ફાયદો જ થાય છે. જો આપણી આપણા વિશે વાત કરનારા વધે ને,
0: બરોબર,
1: એ સારી હોય કે ખરાબ હોય,
0: બરોબર,
1: પણ એનાથી આપણા માટે તો ફાયદો જ છે જો આપણને લેતા આવડે તો.
0: સાચી વાત.
1: આમ તો આપણા માનનીય વડાપ્રધાનશ્રી એ બિલકુલ વાકેફ છે આ બાબતથી. એ પોતે કવિ હૃદય છે. હું હંમેશા કહું છું કે એમને કોઈ કે પ્રશ્ન પૂછ્યો હતો કે તમારી સફળતાનો આ રાજ શું, તો એમણે કીધું હતું કે હું રોજ 1000 ગાળો ખાઉં છું.
0: બરોબર.
1: હું એવું માનું છું કે કવિઓની માન્યતા જે છે કે આ કવિ છે, આવે બી ખરો ના પણ આવે, આવું એ બધી માન્યતાઓ મેં ભૂંસી નાખી છે. હું બિલકુલ એના ચીલાને ચાતર્યો છું,
0: બરોબર,
1: ને ફરું છું, પણ માન્યતાઓ સાથે હું નથી જીવ્યો. હું એવું માનું છું કે પોએટ તો અપગ્રેડ હોવો જોઈએ.
0: બરોબર.
1: તો એની ભાષાનો સૌથી

0: પહેલો જ્યાં આવીને ઉભો રહે છે એવો એક વ્યક્તિ છે. અસ્તિત્વ પછી જેણે પોતાના વ્યક્તિત્વમાંથી અસ્તિત્વને સર્જ્યું છે એવો વ્યક્તિ છે. એટલે એના એના વિશે જે માન્યતાઓ હોય એ અકબંધ રાખીને એ જે છે એને ફલીભૂત કરવાની છે.
1: અંકિતભાઈ, આપણી ઘણી બધી રચનાઓ આપણને વાલી જ હોય, પણ તમારી કોઈક એવી પંક્તિઓ સાથે આપણે સમાપન કરીએ કે જેમાંથી તમે તમારા આપણા શ્રોતા મિત્રોને એક સંદેશ પણ તમે આપી શકો, એવી પંક્તિઓ સાથે આપણે સમાપન કરીએ.
0: હું મારી સૌથી પહેલી રચના મેં જ્યારે લખી હતી એના બે શેર સંભળાવું.
1: જી.
0: પ્રેમમાં તો એમ થાતું હોય છે, વાયરા સમ કોઈ વાતું હોય છે. નામ લખવાનું હવે બાકી હતું, એ જ પાનામાં જીવાતું હોય છે. તો ત્યાંથી શરૂ કરીને જે અત્યાર સુધી લખાઈ છે એ કવિતાઓમાં મને ગમતી રચના સંભળાવું એના કરતા જે છેલ્લી રચના લખી છે એ સંભળાવું
1: જરૂર.
0: તો મને એમ લાગે કે મારી તાજપનો અનુભવ શ્રોતા મિત્રોના કાન સુધી થાય.
1: બરોબર.
0: ગઝલનો શેર છે. રોજ જેને થોડું મરતા આવડે છે એને સાચે સાચું જીવતા આવડે છે.
1: વાહ.
0: રોજ જેને થોડું મરતા આવડે છે એને સાચે સાચું જીવતા આવડે છે. એકની આધી ઘડીમાં ધ્યાન લાગે, બાળકોને વાત ભૂલતા આવડે છે.
1: વાહ.
0: એકની આધી ઘડીમાં ધ્યાન લાગે, બાળકોને વાત ભૂલતા આવડે છે. ઘર ભણી પાછો વળી જા ઓ મુસાફર, ઘર ભણી પાછો વળી જા ઓ મુસાફર, તું રહે છે ત્યાં જ વસતા આવડે છે.
1: વાહ વાહ.
0: શ્વાસની ભીનાશમાં વરસાદ જીવું, શ્વાસની ભીનાશમાં વરસાદ જીવું, આભની માફક ઉઘડતા આવડે છે. પ્રશ્ન દુનિયાના નથી નડતા ખરેખર, પ્રશ્ન દુનિયાના નથી નડતા ખરેખર, જેમને પોતે સુધરતા આવડે છે.
1: એકદમ સાચું.
0: રોજ જેને થોડું મળતા આવડે છે એને સાચે સાચું જીવતા આવડે છે.
1: અદભુત. અંકિતભાઈ, આ સ્મરણો સાથે આપણે આજે અહીંયા વિરામ લઈએ.
0: આકાશવાણીનો તો હું ઋણી છું, ઋણાનુબંધનો ઋણ સ્વીકાર કરું છું. આકાશવાણી આ શબ્દમાં જ કેટલા બધા અર્થ છે, અને એમાં મારી મુલાકાત જ્યારે ત્રિલોકભાઈ લે, એ બધા લોક મને મળીને એમના શ્લોક સાથે મને યજ્ઞમાં સામેલ કરે, એના જેવો આનંદ મને બીજો કયો હોઈ શકે. હું અતિથિ તો હતો જ નહીં, આત્મીય જ હતો. આકાશવાણી મારી માતૃ સંસ્થા છે, એને વંદન કરું છું.
1: અંકિતભાઈ, આપને અને આપની ચેતનાને પણ વંદન અને અઢળક શુભેચ્છાઓ. ખૂબ ખૂબ આભાર.

0: આપે સાંભળ્યો કાર્યક્રમ આજના અતિથિ.
1: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવામાં વૈવિધ્યસભર કાર્યક્રમો.
2: ધરાવીણ ધાનનો નિપજે અને કુળવીણ માડુનો હોય, ઓઢાગર જેસલ જખરોક જેનીમાં ઓથલ પદમણી હોય, આ ધરાવીણ ધાનનો નિપજે અને કુળવીણ માડુનો હોય. ઓઢાગર જેસલ જખરોક જેનીમાં ઓથલ પદમણી હોય, નિજ પોત સોતે બાલ પાલને મેં રઘુનાથ કે ગાયન ગાવતી થી, કહી જ્ઞાન ગીતા સમજાવતી થી, ભય મોત કા સાવ ભૂલાવતી થી, એ ઘર અંબિકાથી અને રનકાલકાથી, સોય હિંદકી રાજપૂતાનીયાથી, અભિયાંગત દ્વાર પે દેખતી વે, નિજ હાથ સે થાલ બનાવતી થી, મિજ માન કો ભોજન ભેદ બિના, નિજ પુત સમાન જિમાવતી થી, ઘર અંબિકાથી અને રનકાલકાથી, સોય હિંદકી રાજપૂતાનીયાથી, હિન્દુસ્તાનની ભારત વર્ષની અને સૌરાષ્ટ્રની જનતાઓની તાકાત હતી. દાતારોને સુરવીરોને અને ભક્તોને જન્મ દેવા વાળી જે જનતા છે, કવિ કે ધરાવીણ ધાનનો નિપજે અને કુળવીણ માડુનો હોય. હારી ધરતી સિવાય જેમ હારો છોડ ન ઉછરી હગે, એમ હારી જનતા સિવાય કવિઓ એમ કે છે કે આ દેશને સારા સંતાનો ન મળી શકે. તો એક જમાનો એવો હતો કે આંગણે અભ્યાગત આવ્યો હોય અને દીકરાના માથા ખાણિયામાં ખાંડી અને અભ્યાગતને જમાડનારી જનતા હતી, નાખની માઇલ પર આહુનો દોરીઓ ન આવવા દીધો હોય અને આશરે આવેલા ને રક્ષણ માટે થઈ અને પોતાના એકના એક દીકરાની આંખોની માથેથી એમ કહેવાય છે હાલી, અને જેની આંખની માઇલ પર જનતાને આહુનો દોરીઓ ન આવ્યો હોય, આ દેશની જનતાની તાકાત છે. અને પોતાનો પતિ ગુજરી ગયો હોય, એક જ ધણીની ચૂંદડી ઓઢી હોય અને હોળક વરહની ઉંમર હોય અને હજી ચોરીએ ચડ્યા હોય, અને ચોરીએ ચડ્યા પછી પોતાના પતિનો અવસાન થયો હોય, ધીંગાણાની માઇલપા કામ આવી ગયો હોય, પણ બીજો પતિ સપનાની માઇલપા જેને કોઈ દી સેવો ન હોય, એ એક પતિવ્રતાનું જેણે જીવનની માઇલપા વ્રત ધારણ કરેલું હોય, એ જગદંબાઓ આ દેશને મહારાણો પ્રતાપ આપી શકે, શિવાજી મહારાજ આપી શકે, કે ઝગડુશા જેવા અને ભામાશા જેવા દાતારને જન્મ આપી શકે, એવી એક જો જનેતાની વાત કરવી હોય તો હાલનું જે ચલાળા છે એ આપા દાનાની ચલાળાની જગ્યાની ભાણબાપુ નામના એ ચલાળાની ગાદીની માથે સંત તપે. પણ હર હર સમર કર કર હમ રાધા કૃષ્ણ સીતા રામ કેવલ જાનકી કીર્તાર બામન રૂકમણી ભરતાર ઠાકર મેર પરબત ઠામ રાધા કૃષ્ણ સીતા રામ રાધા કૃષ્ણ સીતા રામ કરતા કરતા ઠાકરનો કાળિયા ઠાકરનું સ્મરણ કરતા કરતા કરતા કરતા સાધનાની એવડી મોટી ભૂમિકા એ પહોંચી ગયેલા ને એના ઘરે એક દીકરો અવતરેલો, નામ એનું ભગુ, અને ભગુ બાપુ ઈ જુવાન બન્યા અને એનું સગપણ છે એ ખડખંભાળિયા કરી અને સૌરાષ્ટ્રનું ગામ છે ન્યાના ફેદરા ધાધલના દીકરી મોંઘીબાઈની વેરે એનું સગપણ કરેલું. પણ પછી બન્યું એવું કે ગમ્યું નહીં હોય ગોવિંદને અને ઈર્ષા થઈ હશે અપાર, કે આ તો મૃત્યુ લોકના માનવી આનંદ માણસે અપાર. ભગુ બાપુનું અને મોંઘીબાઈનું બેનું સગપણ થયા પછી, સગપણના ગોળ ખવાના પછી, એના મીઠા મંગલ ગીત ગવાના પછી, કવિ કહે છે કે માથેથી વરહદીનો ગાળો નહોતો ગયો ત્યાં ભગુ બાપુનું અવસાન થયું, એની માથેથી ત્રણક વરહનો ગાળો નીકળી ગયો, કાઠીની દીકરી હજી ચોરીએ ચડી નથી, પોતાનો ધણી કેવો છે એની કલ્પના છે, એ કલ્પનાની માઇલ પર આજથી દીકરી છે. એને ભગુ બાપુના અવસાનના સમાચાર સાંભળ્યા, પણ પછી નહીં કુટુંબી નાતરો અને પિતા ભૂમ પખે, આ તો ઊંચો આભ જકે અને ધર નીચી ગોકળના ધણી, પછી નહીં કુટુંબી નાતરો અને પિતા ભૂમ પખે. અઢારક વર્ષની દીકરી હાથની માઇલ પર માળાનો બેરખો લઈ લીધેલો, જે જગ્યાએ પચરંગી ચૂંદડી રહેતી હતી એની માથે હામળું મળેલું ઓઢી લીધેલું, અને હાથની માઇલ પર માળાનો બેરખો ફેરવતા ફેરવતા જગદંબાનું આરાધન કરતા, આકાશ પાતાળ તું ધર નંબર નગ સુરન નર પાજ નમે દિગપાલ દિગંબર ગાંઠ ઘી ડુંગર સાત ઘી સાજર તેણ સમે નવ નાથ ગને નર ચોસઠ નારીએ હાથ પસારીએ તેમ હરી રવરાજ રવેસીએ જગજ પ્રમેસીએ અને વકલ વેસીએ ઈશ્વરી કરતા કરતા કરતા કરતા ખુદ જગદંબા જેવી બની ગયેલી. ત્રણક વરહનો માથેથી ગાળો નીકળી ગયો. એમાં ભગુ બાપુના બાપુ ભાણ બાપુ છે એ ચલાલાથી ઘોડલી લઈ અને ખડખંભાળી આવ્યા અને પોતાના વેવાય ફેદરા ધાધલને બોલાવીને વાત કરી કે ધાધલ મોંઘીબાઈ જેવા તમારા દીકરી છે એવા બાપ મોંઘીબાઈ મારા દીકરી કહેવાય, મારા ભગુનું જે થવું હતું તો થઈ ગયું, અને હે ધાધલ આપણે મોંઘીબાઈનું બીજે હક પણ કર્યું હોય તો એનો બીજે ગળ ખાધો હોય તો. એટલે ફેદરા ધાધલે કીધું કે દરબાર

આ વાત છે એ ડેલીની નથી, આ વાત ઓરડાની છે. મારે જરા કાઠિયાણીને મળવું જોઈએ. અને ઉપડતે પગે કાઠી દરબાર છે ફેદરો ધાધલ, એ ઓરડે આવ્યો અને કાઠિયાણીને બોલાવીને એટલું કહ્યું, કાઠિયાણી ચલાળાથી ભાણબાપુ વધાર્યા છે અને મોંઘીબાઈનો બીજે હક પણ કરવાની વાત કરે છે. હાથની મેલપમાળાનો બેરખો ફરતો હતો. 18 વર્ષની દીકરી જગદંબાની જોત જણા જણા જણા જણા જણા જણા થતી હતી. માતાજીનું આરાધન કરતી હતી. ગુદાનમ ગપાનમ ગસે હિન સે હિન માતાન તાતાન ભ્રાતા સનેખી વિદે હાન દેહાન રૂપાન રેખીન માયાન કાયાન છાયા વિશેખી. એ હજી સ્મરણ પૂરું થાય ન થાય એ પહેલા તો પોતાના બાપ અને માં બે વાત કરે છે. એ શબ્દો કાને પડ્યા એટલે માળાનો બેરખો હાથની મેલ પરથી પડી ગયો. ઉભા થઈ અને બાપુ પાસે જઈને હાથ જોડીને એટલું કીધું, તો બાપુ આગળ આપ શું વાત કરતા હતા? કે હું બેટા એ કહેતો હતો કે ચલાળાથી ભાણબાપુ પધાર્યા છે અને તારું બીજે સગ પણ કરવાની વાત કરે છે. કે બાપુ માફ કરજો, પહેલી વાર આપની સામે બોલું છું, પણ હે બાપુ ચલાળાની જગ્યાએ મોટો દીકરો જે જન્મે, પહેલો દીકરો જન્મે, એને ત્રણે પરતના કાઠી શું કહે છે? કે બેટા એને ત્રણે પરતના કાઠી બાપ કહે છે. તો બાપુ જેના નામની મેં ચૂંદડી ઓઢી હતી ત્રણ પરતનો કોણ હતો? કે બેટા એ ત્રણે પરત નો બાપ હતો. તો બાપુ હવે મારા હહારાને જઈને કહેજો કે કાઠિયાવાડની માલપા ત્રણ પરજુમાં એવો કયો કાઠી છે કે એની માને ચુંદડી ઓઢાડવા માટે આવશે. બાપુ ચુંદડી ઓઢવાની ન હોય બીજા પુરુષની સપનાની માલપા. મારા સસરાને કહેજો કે જો વેલનું જોડી અને મને તેડી જવાનો વેંત ન હોય તો હું એકલી વેલનું જોડી અને ચલાળે હોય આવું છું. મારા ધણીની ફૂલ સમાજ માથે માળાનો બેરખો પહેરવી અને આખું કાઢી નાખીશ. અને હજી 15 વર્ષ પહેલા આઈમાં મોંઘીબાઈનું અવસાન થયેલું અને સપનાની મલપા બીજા પુરુષનું સ્મરણ નહીં કરેલું. ઈ જે જનેતાઓ છે એક ચૂંદડીના આધારે આખું આખું કાઢી નાખતી હોય, એના ચારિત્રને આ તપ હોય એવડા મોટા, અને ઈ કદાચ પરણી અને હાહરે ગઈ હોય અને એમાં 15-20 વર્ષના વાણા વાગ્યા હોય પરિણામે ખેર માટીની ખોટ હોય. રનાદેના ઓરડે જઈને પ્રાર્થના કરતી હોય કે હે રનાદે માં, વાંજિયા મેણા મને એટલા માટે દોયલા લાગે છે ખવારે જઈ અને હું મારા હાહરાને પગે પડી અને એના દર્શન કરવા માટે એને પગે લાગવા ગઈ હતી ત્યારે, કે માડી હું તો હવારે ઉઠીને હવને ન મણ્યું રે કરું પણ માડી માના

રનાદે ને વિનંતી કરતી હોય. રનાદે એની વિનંતી સાંભળી અને ઘૂઘવતો બેટડો ઘોડિયાની માઇલ પર એમ કહેવાય છે કે એક દીકરો દીધો હોય અને ધાવણના ઘૂંટડે ઘૂંટડે સંસ્કાર પાય અને દીકરો મોટો થયો હોય, એમાં ધીંગાણાનો ઢોલ વાગે અને દીકરો કદાચ રણસંગ્રામની માઇલ પર જાય તો કેવું કામ કરે, દીકરો દાતાર હોય તો કેવો હોય. એનો એક નાનો એવો પ્રસંગ છે કે આવી જે જનેતાઓ છે એ જયારે દીકરાને જન્મ દેતી હોય તો એમાં ભક્તિ, એમાં સુરવીરતા અને એમાં એના કહેવાય છે ચારિત્રના ત્રિપુંડ તણાતા હોય જીવનની માઇલપા. એવા એક દીકરાની વાત, થળ ઊંડા જળ સિંચરા અને કામન લંબે કેસ, આ તો નર પટા ધર નીપજે કે જોયો મર ધર દેશ, મારવાડની ધરતીની માઇલપા. જોધપુરની અંદર આવી એક જનેતાએ જોગમાયાએ એક દીકરાને જન્મ દીધેલો અને એની એક વાત કે થટ કચારી હે થટા અને જાણે ચંપારા છોડ, આ તો રાજદાદા ભૂપ રાવતા અને રાજકલી રાઠોડ, વ્રજભૂમિ ચંદન વના અને મેર પહાડા મોડ, આ તો ગરુડ ખગા અને લંક ગઢા એમ રાજકલી રાઠોડ. જોધપુરના રાઠોડ મહારાજાની કચેરીની માલપા હરરૂપ આશિયા નામનો એક જગદંબાનો ઉપાસક ચારણ છે. એ વીરતાઈની વાત કરે, ધરા શીશ સો ધરે મરે પણ ખેદન મૂકે ભાગે સો નહી લરે સૌ વ્રત કદી ને ચૂકે નિરાધાર કો દેખ દીએ ગાધાર ગાપ બલ ગડક વચન ગોચાર, સ્નેહ મે કરે નહીં છલ પરત્રિયા સંગ ભેટત નહીં અને ધરત ધ્યાન ગપ ધૂત કો, એ કવિ સમજ ભેદ પિંગલ કહે કે જય હિ ધર્મ રજપૂત કો. એમ રાજપૂતાઈ ધર્મની વાત કરતો હતો. એમાં જોધપુરના મહારાજા છે એ કવિરાજ હરરૂ

આશિયાની વીરતાની વાતો સાંભળી અને મૂછની મેલપા જરાક હસ્યા. એટલે જોધપુર મહારાજાને ચારણે એટલું કીધું કે મહારાજ ગંભીર વાત ચાલે છે અને એમાં આપને હસવું શું કામ આવે છે? કે ના ના કવિરાજ કઈ નથી, એ તો મને અમથું જરાક હસવું આવ્યું એટલે આપ આપની વાત ચાલુ રાખો. કે નહીં, તમે કઈક મરમમાં હસ્યા છો? કે તો સાંભળી લ્યો કવિરાજ, તમારા ચારણોની તાકાત ફક્ત જીભના ટેરવા ઉપર રહી છે. તમારા જીવનની મેલપાથી તમે તમારા ચારિત્ર તમારા શીલ ગુમાવ્યા છે અને તમારી જીભની તાકાત ફક્ત ટેરવા ઉપર વાણી વિલાસ પૂરતી રહી છે. અને આ શબ્દ જ્યાં હરરૂપ આશિયાને કાને પડ્યા ત્યાં પરતપ્ત તેલ જલબંધ જ્વાલ ધબક પૂંછ જાગ્યો કરાલ હાડા ત્રણ કરો રૂવાડા ઠડાઈને બેઠા થઈ ગયા. ભ્રકુટી ખેંચાઈ ગઈ, ધમેલ ત્રાંબા જેવી આંખ થઈ ગઈ, આંખોની માલપા માણેક રોપી દીધા હોય. અને ચામ ચામ ચામ ચામ ચામ ચામ ચામ ચામ કાનની બોટ છે લાલ થવા મનાણી અને કીધું સાંભળી લે દરબાર, ચારણ ચતુર ગણાય, ચારણ ધર્મ ચૂકે અને ચારણ સિદ્ધ સુહાજ મરે પણ ટેકન મૂકે. મારી પ્રતિજ્ઞા છે કે હું તમારે બોલવું શું કામ પડે છે, હું ચારણ તરીકે કહું છું. કે તો સાંભળી લો કવિરાજ, બોલવા મારે એટલા માટે પડે છે કે તમે ચારણો એ કોકના માથાના દાન લીધા હશે, કોકના ગામ ઘરા લીધા હશે, આ બધી વાત સાચી. પણ એક વાત અઘરી છે, ઉદયપુરના રાણાની જો તમે પાઘ લઈ આવો તો તમારા ચારણત્વ સાચું, તમારા ચારણની કવિતાની તાકાત સાચી. એટલે બાજુમાં રૂપાની જારી પડી હતી, એ હાથની માલપા લઈ અને હરરૂપ આશિયાની જગદંબાની સાક્ષીએ પ્રતિજ્ઞા લીધી કે હું પ્રતિજ્ઞા લઉં છું કે માથે જેથી હવે મારે ઉદયપુરની પાઘ હોય તેથી મને જોધપુરના અંજળ ખપે, એ બાકી જોધપુરના અંજળ હરામ હોય એમ કરી અને ઉભો થઈ ગયો. બીજા દિવસે ઘોડલી શણગારી, પણ થમ દેવળ જશા પગ માંડે થોડા, છાતી બાબ ઢાલથી ચોડા, ઈ ખટત્રિશાને થેલ નખોરા અને ગોબા ધણી સમાપે ઘોડા, હાંકલ વાંભ મોકલી છોટી, કલમ સારીખી દોજ કનોટી, કુકડના જેવી કંધરોટી અને માણેક લટ મોઢાથી મોટી, એવા અનોધા રૂપ વાળો અશ્વ છે ઈ શણગારી. અને ઉદયપુરના રસ્તે પોતે પ્રયાણ કર્યું, પણ દોડા પાવે હિ ભરંદા બેગ રંદા ઉચ્ચ રંદા દાણે બોડજો તરંદા લે ધરંદા બાગા તાણ હરા વાછા વ્રમંદા કે પલ્લા કે જરંદા હંદા અને કંગા સાગ રંદા છંદા ફરંદા કે કાણ. એ ગોડલી ઉદયપુર આવી, ટૂંકમાં વાત કરી દઉં. ઉદયપુરના મહારાજાને ખબર પડી કે જોધપુરથી કવિરાજ હરરૂપજી આશિયા પધાર્યા છે, એક રાજપૂતને ઉદયપુરને શોભે અને એક એવા પવિત્ર ચારણને શોભે એવા આદરમાન આપી અને રોજ મિજલસ થાય, રોજ ડાયરો થાય, ડાયરાની માલપા કોગદી ધર્મની ચર્ચા હાલે, કોગદી વળી વીરરસની વાતો હાલે. એ વાતોમાં ઉદયપુરના રાણાને હરરૂપ આશિયા ઉપર મોજના તોરા છૂટે એની વાતો ઉપર અને કહે હા કવિરાજ કંઈક માગી લ્યો. કે બાપ, મારી માથે તો જોધપુર જેવા તખત છે, મારે કાંઈ માગવાનું હોય નહીં, કરણીજીની મહેરબાની છે. છ એક મહિનાનો ગાળો માથેથી નીકળ્યો હશે, એમાં અરાવલીની ગાળીઓમાં એક દિવસ ચારણ હરરૂપ આશિયો અને ઉદયપુરના મહારાજા બે ફરવા નીકળેલા, એક ધારની માથે બે ઉભેલા, એમાં ઓતરાદી દશની માલપા એક નાની એવી વાદળી ચડી અને વાદળી ચડતા તો ધીરે ધીરે ધીરે ધીરે ધીરે ધીરે ધીરે આખું આપ છે વાદળાથી હાંકડું થવા મંડાણું. એક ખૂંટો ઉત્તર ધ્રુવની માલપા નાખી, એક ખૂંટો દક્ષિણ ધ્રુવની માલપા નાખી, નિંદ્ર મહારાજ જેમ ગેડીદળે રમતો હોય એમ આભા મંડળની માલપા કાયર માણસના કાળજા ફાડી નાખે એવા કડાકા મીંડા થવા, ગઢ હડી સજદલ ગાભ વલકલ મંદ પ્રબલા મલકતી દીપતી ખડખડ ઘસી ડૌઢા શામ ઘૂંઘટ છુપતી, અબલાંગ અકેલી કરત કેલી અને વ્યોમ વેલી લળવલી આસાઢ ગમ ગમ ધરા ધમધમ વરળ ચમચમ વીજળી અને ધુરવા ધરા ધસાને બેલી મન લપટાને સુરરાજ ચાંપતાને બુઢધર શાહી હે, તો બાદરાન છાન લાગે ભાનુકો છપાન લાગે દાદુરા ડરાન લાગે કે કે ધુની ગાઈ હે, આયા ચાતુકી ઉચાર બાની ઘટા ઘુર ગહેરાની ખન બીજ ચંપકાની દંપતી સુહાજી હે, તો દર્શ બિન રાવરે વિયોગી જન બાવરે હે અહો ગીતે આવરે અષાઢ ઋતુ આઈ હે. એમ એક બાજુ અરવલ્લીની ગાળીઓની માલપા મોરલા ગળાના ત્રણ ત્રણ કટકા કરીને મંડી ગયેલા બોલવા અને આ બાજુ હરરૂપ આશિયો છે એ વર્ષાને મંડી ગયેલો વધાવા. એ હરરૂપ આશિયાના વર્ષાવર્ણનના છંદો સાંભળી અને ઉદયપુરના મહારાજના મોજના કલાબા મીંડા છૂટવા કે ચારણ કઈક માગી લે. કે બાપ, મારે કઈ માગવાનું હોય નહીં, કે આજ જો ચારણ તું નહીં માગતો મોરલાની ગળકું અને તારા ગળાનો હાથ સાંભળી અને મારું કાળજું ફાટી જશે, આજ કઈક તારે માગવું જોશે. કે મહારાજ, બહુ જો તમને થતું હોય આપવાનું તો તમારા ઉદયપુરના તખતની જે પાગ છે એ પાગ આપી દો. અરે ચારણ ભલામણા માગી માગીને પાગ માગી, કે તો તને લાખ પ્રસાવ દઈ દઉં, કે તો તને કરોડ પ્રસાવ દઈ દઉં, કે તું જો રાજપૂત હો અને બોલ્યો હો તો મારે ઉદયપુરની પાક જોઈ

બીજા દિવસે મહારાજે ઉદયપુરની ભાગ આપી, લાખ પશાવ આપ્યો, અને લાખ પશાવ લઈ અને ચારણ ઉદયપુરની પાગ લઈ અને જયારે હરરૂપ આસિયા જોધપુર પધાર્યા ત્યારે જોધપુરના મહારાજાને કીધું, પાગ લઈને આવ્યો છું, હવે અડધું સિંહાસન ખાલી કરી નાખજો, કારણ કે હવે તમારી સામે મારાથી નહીં બેહાય, માથે મારે ઉદયપુરની પાગ છે. એટલે જોધપુરના મહારાજાએ ને જરાક વહુમું તો લાગ્યું, સિંહાસન ખાલી કરી દેવું પડ્યું, પણ એને એમ થયું કે માળો આ મારે મશ્કરી મોંઘી પડી ગઈ, હવે આનો કોક દિવસ મારે વેર વાળવું જોઈ. ઈ માથેથી 6-1 મહિના ઊંધ ગલોટિયા ખાઈને વયા ગયેલા. એમાં દિલ્લેશ્વરનું તેડું આવ્યું, કવિરાજ હરરૂપ આસિયા અને જોધપુરના મહારાજાનું બેનું દિલ્હી જાવું. સાંજનો સમય થઈ ગયેલો, કુહુકાટ કુંજા વલ્યા રૂંજા પંખ પૂંજા પ્રગટિયા ધરણી ગુલાબી રૂપ ધરિયા ગીત ખગરા ગુંજિયા ગાફાટ ધરણી જોમ ગંગે સ્નેહીઓ શર્માવતી. ઈ મહારાજ દિનકર મેર ઢળતા અને પછી આમ સંધ્યા આવતી આભા મંડળની માલપા ચિતારો જેમ ચિત્ર દોરવા માટે બેઠો હોય અને દોરતા દોરતા એકાદી ખોટી રેખા અંકાઈ જાય, ચિતારાને ક્રોધ ચડે અને રંગના કુંડા જેમ થપાટ મારે અને આભા મંડળની માલપા જેમ રંગના કુંડા ઢોળાઈ ગયા એમ ઉડ્યા ફુવારા રંગ અધિક્યા પ્રકૃતિ નમવા પડી પૈવંત સુરભિ વળી પાછી ઉડી રજ અંબર ગડી. મહારાજ ઝાલર આરતી રંગતે નોબત ગડી. એ આરતીનો સમય થઈ ગયેલો, મંગળ આરતીના ધોંસા રડી રહેલા અને આ બાજુ સાંજના બાદશાહની સવારી નમાજ માટેની થઈ ગયેલી, સાંજની નમાજ પઢવા માટેની. અને એમાં મીર અને એના જે ગાવાવાળા ફકીરો છે એ દો જહાનના સરવરની પ્રશસ્તિ કરવા મંડી ગયેલા. ગવલ લામ ગલ્લા પકડ પાક પલ્લા હવે ગાહી ભલ્લા રસુલ્લા સંભારો કયામત કે દિન મેં અનામત ભેજાવે. મુસીબત ન પાવે સો હિંમત ન હારો, રખો યાદ દિલ મે મોહમ્મદ કા કલમા નબી કા મુસલ્લા કબી ના બિસારો. ઈ મુસલમાન સારે નબી જી કો પ્યારે ગિલલ્લા ગિલલ્લા ગિલલ્લા પુકારો. આમ બરોબર એક બાજુ ભોળાનાથના આરાધન થઈ રહેલા, એક બાજુ અલ્લાહના આરાધન થઈ રહેલા ઈબાદતના. એવે સમયે બરોબર જોધપુરના ઉતારાની માથે કવિરાજ હરરૂપ આસિયા અને જોધપુર મહારાજા બે ઉભેલા અને બાદશાહનું નીકળવું. ઈ આમ જોધપુરની અટારીની માથે દ્રષ્ટિ ગઈ. એક માથું છે એ આમ કાટખૂણે નમીન 3 વખત કુરનસ બજાવી, પણ એક માથું એમના અન્નમ ઉભું રહ્યું જોધપુરના ઉતારાની માથે. એ નમનાર કુરનસ બજાવનાર જોધપુર મહારાજા હતા, અન્નમ જે ઉભો હતો એ એક ચારણ હતો હરરૂપ આસિયો. એ બાદશાહે જોયું પણ જોતા તો રોમરાય ઠરડાઈ ગઈ, અંગ રૂવા ગવલ્લા થયા અને વ્યાપી જ્વાળા વ્યોમ. એ પગથી માથા હોતી માથેથી વ્રેમંડે જાળ લાગી અને બાદશાહે હુકમ કર્યો કે મારા દિલ્હીની માલપા મારી બેઅદબી કરનારો કોણ માણસ છે, એને સાંજની દિવાની ખાસની કચેરીની માલપા હાજર કરો. દિવાની ખાસની કચેરીની માલપા હરરૂપ આસિયા અને જોધપુર મહારાજાનું બેનું હાજર થવું. જોધપુર મહારાજાએ કાટખૂણે નમીન કુરનસ બજાવીને કીધું કે જાપના ગુસ્તાખી માફ કરના, એ અમારે રાજકવિ હે, એનો આપને નહીં નમવાનો કોઈ એવો બદ ઇરાદો નથી, પણ માથે ઉદયપુરની પાગ છે એટલે નિમા નથી. એમ હજી ઉદયપુરની પાગ હોય માણસ કોઈને નમતો નથી, મોકલો ઉદયપુરની માથે ફોજ. અને 22,000 ફોજ તૈયાર થઈ ભાઈ, અને ફોજ તૈયાર થઈ અને ઉદયપુરના માર્ગે પડી. સાંધા ત્રોડીયા પાંજરા વાળા હાંકલ લેથી બાગ છુટ્ટા બાંગ બોલી ગામે ડામા થયા હાક બાગ છુટ્ટા સીખ જમ જાળા બચુટા પેડાંગ જાણે કટ્ટા હાસ બાંધ તૂટ્યા. ઠણકી ઉઠિયા રોગા અને ડણકી મામલા સુરા કરે માર માર. એ આખી ફોજ જેમ 22,000 ફોજ માર્ગે પડેલી, એમાં ચારણના હૈયાની માઇલ પે એમ થયું કે ઓહો, એક બે રાજપૂતોના અંદરના વેર ભાવના કારણે થઈ અને એક નિમિત્ત હું બનીશ. અને ઉદયપુરના સિસોદિયા રાજપૂતોને ખબર નથી કે 22,000 ફોજ લઈ અને અજીત ચડીને ભર્યો આવે છે. એટલે જગદંબાનું સ્મરણ કરી પોતાની ઘોડ લઈને શણગારી અને માથે પલાણ માંડ્યું. પણ અહવારના હૈયાની વાત જેમ ઓળખી ગઈ હોય એમ તેદી હરરૂપ આસિયાની ઘોડલીના ડાબલા વસુંધરાના કાળજા માથે પડતા હતા. કવિ કે એનું રૂપક એવું લાગતું હતું કે લોઠકો કુંભાર લાકડાના બુંગિયા માથે કરવત લઈને મનાણો હોય ને જોરનારને એમ લાગે કે આ ઘડીએ બે ભાગ થઈ જાય છે, એમ હરરૂપ આસિયાની ઘોડીના જે ડાબલા પડતા હતા એનું રૂપક એવું લાગતું હતું જોનારને કે આ ઘડીએ વસુંધરાના કાળજા ચીરીને બે ભાગ કરી નાખશે. ધુમાપડ બાગડદા ધુમાપડ બાગડદા ધુમાપડ બાગડતા ઘોડલી 1.5 દિવસ છે એ ફોજની પહેલા ઉદયપુર પહોંચી ગઈ. સિસોદિયાઓને બોલાવીને કીધું કે મહારાજ 22,000 ફોજ લઈને અજીજ આવે છે, કે આવવાનું કારણ શું? કે આવવાના કારણમાં બીજી તો કોઈ વાત નથી, પણ આ આપની ઉદયપુરની પાગ છે એ પાગ મેં નંબા નથી દીધી એટલા માટે.

થઈ અને 22,000 ની ફોજ લઈને આવે છે. અરે રંગશે ચારણ, આ પાઘને અણનમ રાખવા માટે થઈને તો અમે સિસોદિયા લોહી રેડતા આવ્યા છીએ, એમાં કોઈ મુંજાવાની જરૂર નહીં હોય. એ 22,000 આવતા હશે તો કાલે અમે 2,000 પાણીના કળશિયા લઈ અને હામાં ઉભા રહેશું. બીજા દિવસે હામ હામી ફોજું ભેળી થઈ. શિવપંથી રાજપૂતો કપાલની માલપા ત્રિપુર્ણ તાણી કેસરિયા વાઘા કરી અને તુલસી દલ મુખ મેં લીયો પછી રહીને જીવન ઘાસ. આ તો ચલ બીર રજપોત સવાને હિલીમિલી મરણ હુલાસ, કે તુલસી દલ મુખ મેં લીયો અને એને રહીને જીવન ઘાસ. મોઢાની માલપા તુલસીના પાંદડા અને ચાંદીના રૂકડા રૂપિયા છે એ મોઢાની માલપા લઈ તુલસી દલ મુખ મેં લીયો અને પછી રહીને જીવન ઘાસ. આ ચલ બીર રજપૂત સબ ગામને પાથર ભેળા થઈ શિવને મંડી ગયેલા આરાધન કરવા. જટાંગ કટાંગ સબ્રમમ બ્રહ્મન નિલ્પ નિર્જરી બિલોલ બીચી બલ્લરી વિરાજમાન મૂર્ધની ધગત ધગત ધગત વલમ લલાટ પટ પાવક કિશોર ચંદ્ર શેખરમ રતિ પ્રતિક્ષણ મમ હર હર મહાદેવ હર નો નારો લાગી ગયેલો. અને આ બાજુ છે એ એલી એલી એલી એલી કરી અને મુસલમાનો છે એ પોતાના લીલા ઝંડા નેજા ફરકાવતા છે. એ તરવારોના મ્યાનની મલપત મ્યાનના ઘા કરી દીધેલા અને હામ હામી ફોજ મનાણી. પણ બધા તુદ ત્રંબાલ રાગ સિંધુ સુર રાજે ખેલત નારદ ખ્યાલ શિવ નિસેન સમાજે ભૈરવ ગણગર ભૂત જગે ત્રિ લોચન જ્વાલા નાજ સંગમ અપ્સરા લીન કરમે વર માલા પલ ચરણ પંખી લગે પરન આયા ધુમર નબ કંપન ધરન ઈ રથ ખેંચી રવિ દેખન રહો ને જબ લગે ભૂપ ગોહિલ લરન કરે ઘાવ પર ઘાવ દાવ કર જોર દિખાવે કટે શીશ કર નાક ચાક પર દોર ચઢાવે તૂટે તુરવી કે તંગ અંક ગજરૂંઢ ગુડાવે બગતરા કડી બિખરન લગી અને બન્યો યુદ્ધ બિગરહ બડો ઈ હદ કરત લરત હનુમંત જો મહાવીર જબ માખડો. ધીંગાડાની માલપા ઝાકાજી બોલી ગયેલી ભગવાન હુરત નારાયણ છે ઈ સિસોદિયા રાજપૂતોના હાકલા સાંભળી અને રથના ઘોડા છે ઈ ક્યાંક દિશા નો બદલી નાખે એટલા માટે થઈ અને રથની ઘોડાની લગામું હતાણ કરી અને આભા મંડળની માલપા ધીંગાણું જોવા માટે થઈ અને ઘડીક થંભી ગયેલા. ભગવાન શિવ છે કૈલાસની માથે ડીમ ડીમાક ડીમ ડીમાક ડીમ ડીમાક ઈ ડમરું ઉગાડી નાચવા માંડી ગયેલો. વસુંધરાજ જેમ ચાકડે ચડી હોય એમ હિંચકા લેવા માંડી ગયેલી અને દિગપાળો ના છેડા નો છૂટે છૂટી જાય એટલા માટે ગોઠણીએ ગોઠણ ભર્યા થઈ અને દાઢુની માલપા છે વસુંધરાના છેડાને પકડી રાખેલા. ત્યારે પાર્વતીજી આજ શિવને પ્રશ્ન કરે છે કે પ્રભુ આજ અહોરાત્રી નથી, આજ શિવરાત્રી નથી, આજ આપ આટલા બધા વિનોદમાં કેમ? કે દેવી, આજ એક રાજપૂત અને ચારણનું યવનોની સામે આખરી યુદ્ધ છે અને મારો માળાનો મેર કહી શકાય એવો એક ચારણ આજ આવવાનો છે, એનું માથું રૂંડ માળાનું આવવાનું છે અને એટલા માટે હું વર્ષમાં નાચું છું. એટલે પાર્વતીજીએ કીધું, તું તો ભૂલો છો દેવ, હું મારી 9 લાખ લોબડિયાળીને ભેળી લઈને જાઉં છું, કોઈની તાકાત નથી મારા દીકરાનું રૂવાડો ખાંડો કરી હગે અને આની પણ 9 લાખ લોબડિયાળીને ભેળી લઈ અને કદાચ પાર્વતી છે એ યુદ્ધના રણમેદાનની માલપા આવી ગયેલા અને આશીર્વાદના અમી વરસાવતા હોય એમ ચારણ છે એ ઉદયપુરના મહારાજાની ઢાલ બની અને લડતો હતો. રૂવાડે રૂવાડે તરવારોના ચારણને ઘા લાગી ગયેલા. ગળાની માલપા આંતરડાની માળા પહેરી લીધેલી. માથાની માથે જેમ વાઘરી અને તરબૂચમાં ડગલી દીધી હોય એમ માથાનો ભેચારો ભાગ નીકળી ગયેલો. એક હાથની માલપા ઉદયપુરની પાગ છે અને એક હાથે ચારણ છે એ મહારાજાની ઢાલ બની અને લડતો જાય છે અને મહારાજાના મોઢાની માલપાથી ચારણના ભલકારાના શબ્દો છૂટતા જાય છે. વાહ ચારણ, વાહ હરરૂપ, વાહ ચારણ. એ લડતા લડતા લડતા લડતા હાથીની અંબાડી ઉપર હોદ્દા ઉપર બેઠેલો એ અજીતને જોયો. પણ અજીતને જોતા ચારણને એમ થયું, ઘોડાને પાછો લીધો, કેહવાળીમાં હાથ ફેરવ્યો અને બપા કહી બોલાવ્યો અણ બપા એક વાર. હે કેહરિયા, આજ સુધીમાં મેં 3 જણાને બાપ કીધા છે. એક ઉદ્યાચરણના ઓરડેથી હુરદ નારાયણ નીકળે એને મેં બાપ કીધો છે, બીજો મેં ભગવાન શિવને બાપ કીધો છે અને ત્રીજો મેં જન્મ દેનાર મારા જન્મદાતાને બાપ કીધો છે. પણ બાપ, આજ હું તને બાપ કહું છું અને અજીતના કુંભાસ્થળની માથે, હાથીના કુંભાસ્થળની માથે જો તું ડાબલા મૂકી દે અને પછી હું યવનને મૂકો તો હું ચારણ નહીં એમ કરીને જેમ ઘોડાને પાછો લીધો. પણ ત્યાં તો ઘોડાએ કાનહોરિયું કરી અને હાવળ દઈને જવાબ આપ્યો, તો બાપ તારા ઈશારાની જરૂર છે. આપ કહેશો કે અશ્વ કોઈ દી જવાબ આપે? ચારણની જોધપુરની અને રાજસ્થાનની વાત એક બાજુ રહેવા દો, પણ સોલંકીઓના રથની માલપા જેથી રાણકને બિહારી હતી અને જુનાગઢના અશ્વશાળાના ઘોડા છે એ સોલંકીઓના રથને જોડ્યા હતા ત્યારે ધરતીની માથે ડાબલા નહોતા છબ્બા દેતા. એ ઘોડાને છનગનતા જોઈ અને રાણકે ચકનો પડદો ઊંચો કરી અને ઘોડાને એમ કીધું, તો તરવરિયા તોખાર રોયા હૈયું ફાટ્યું હંસલા, આ મરતા રાખ હેંગાર મારે ગામતરા ગુજરાતના, માને નાતરે દેવા લઈ જાઓ, તમને શરમ નથી આવતી? અને ઘોડાના શબ્દો સાંભળી, રાણકના શબ્દો સાંભળી અને

જૂનાગઢના અશ્વશાળાના ઘોડાના જો કાળ જ્યાં જૂનાગઢના પાદરમાં ફાટી જતા હોય તો આ તો ચારણ હતો, જગદંબાનો ઉપાસક હતો, ઘોડાને પાછો લીધો. એ ઘોડાને પાછો લેતા ઘોડાએ કાનહોરિયું કરી કે તારા ઈશારાની જરૂર છે, અને અહીંયા બરોબર ઈશારો થયો એડીનો, અને ઘોડો બાગ આગ જામ ઠેકી અને હાથીના કુંભા સ્થળની માથે જઈને ડાબા માંડ્યા. ચારણના હાથની મેલપા લડતા લડતા પાડાજી બીજે કટાર વધી હતી, એ કટારનો ઘા થયો. સુબાની સાથેની મેલપા અજીતમાં ફરાર કરતો બાદશાહનું હૃદય ચીરી, અજીતનું હૃદય ચીરી અને કટાર બહાર નીકળી ગઈ. કવિ કે એનો દેખાવ એવો લાગ્યો તો પડ્ડિંગ અડ્ડિંગ આખે રાખી જમ્બદડ્ડી કઢી બહાર ધસેડી, શાત્રવા હૈયે રાખવા ધરમ, બુંબોળી રતમમાં થકી કંકોલેશી કઢી બહાર હોળી રમી, પાદ સારી નિશેરી હરમ. જમની જેમ દાટ બારી નીકળી હોય, અઢી અક્ષરનો શંકરનો જેમ મારણ મંત્ર બારો નીકળ્યો હોય, કે હોળીના દિવસે બાદશાહની રૂપવતી હુરમ છે ગુલાલમાં તરબોળ થઈને જેમ બારી નીકળી હોય, કે અહાડ મહિનાની વીજળી છે એ કાળા ડિબાંગ વાદળાના પડદા ચીરી અને વસુંધરાની માથે જેમ ત્રાટકી હોય, એમ ઈ કટાર ચારણની શત્રુનું હૃદય ચીરી અને બહાર નીકળી. પણ પછી તો અંગરક્ષકો પડ્યા, અજીજ પડ્યો, અને અજીજને પડતો ભાલી અને ધીંગાણાના હડવેલ હાથીએ છે ચારણને કડેથી પકડ્યો, અને કડેથી પકડીને આભા મંડળની મેલપા ઉલાળ્યો, ખારા રા રા રા રા, ચારણ ચકર ચકર ચકર ચકર ચકર ફરતો નીચે આવે છે. એક જ ઘડીની મેલપા ચારણે વિચાર કરી લીધો, નીચે અજીજ પડ્યો છે, અજીજના પગમાં મારું માથું પડે એમ છે, ઉદયપુરની પાક જો અજીજના પગમાં પડે તો જેને અણનમ રાખવા માટે થઈ અને અમે લોહી રેડ્યા છે એ લોહીની માથે પાણી ફરી જાય, અને આનપાથી ઉદયપુરના મહારાજાના ભલકારા છૂટી ગયા છે. વાહ ચારણ, વાહ હરરૂપ, વાહ ચારણ. એક ઘડીમાં વિચાર કરી અને હાથની મલપા જે પાઘ હતી ઉદયપુરની એ પાઘ લઈ અને ઘા કરીને કીધું હતું, દરબાર આજથી સુધી તારી પાઘને મેં ચારણ તરીકે પ્રતિજ્ઞા લઈ અને અણનમ રાખી છે, અને આજ તારી પાઘને એમનમ અણનમ હોંપું છું, બાપ ઝીલી લેજે તારી પાઘને. અને ભાલાની અણીએ જયારે ઉદયપુરના દરબારે એ પાઘને ઝીલી ત્યારે જોરારના મોઢામાંથી શબ્દો નીકળી ગયા હતા કે નમિયા મોતા નરપતિ જે તજી બેઠા તા ટેક, પણ પાઘ ધરી અને પરિયા વર્યો એવો અણનમ ચારણ એક. એ નમિયા મોટા નરપતિ અને જે તજી બેઠા તા ટેક, પણ પાગ ધરી અને પરિયા વર્યો એવો અણનમ ચારણ એક, કે એવા જે એક ટેકની માટે થઈ અને પોતાના પ્રાણને વાલો નહોતા કરતા અને પોતાના માથા છે એ ધીંગાણાની મેલ પર હોમી દેતા હતા, એવા ચારણો, એવા રાજપૂતો, એવા દાતારો, એવા ભક્તો, એવા સુરવીરોને જો જન્મ દેનારી જનેતા હોય એ કવિઓ એટલા માટે એમ કે છે કે ઘોડિયાની માલપા ઈ દીકરો હૂતો હોય ત્યારે નિજ પોત સોતે બાલ પાલના મેં રઘુનાથ કે ગાયન ગાવતી હતી, અને કહી જ્ઞાન ગીતા સમજાવતી હતી, ભય મોતકા સાવ ભૂલાવતી હતી. રામાયણ અને ગીતાના સંસ્કારો છે એ હાલડાની કડિયા કડિયા જો દીકરાને પાતી હોય. લોક સાહિત્ય એમ કે છે કે હાલડાના સંસ્કારોની અસર થાય છે એવું નથી, પણ વેદ એમ કે છે કે દીકરાનો જયારે જન્મ થાય ત્યારે એના જીભની ઉપર હોનાની હળિયેથી ઓમ લખજો, અને કાનની માલપા પહેલો મંત્ર દીકરાને એમ કેજો. ઋગ્વેદના રૂચાઓ તમે જો લ્યો તો એમાં લખ્યું છે કે હે દીકરા, પહેલો મંત્ર દીકરાને એ કેજો તમે કે અશ્માર ભવા, હે બેટા એવો તું ચટ્ટાન બનજે કે આ દેશની સંસ્કૃતિને ખંડિત કરવા માટે થઈ, અને જયારે દુશ્મનોના દળ આવે વિદેશી સંસ્કૃતિઓનો જેથી આક્રમણ થાય તેથી હે દીકરા અશ્માર ભવ, એવી ચટ્ટાન બનજે દીકરા કે તને કોઈ ખંડિત ન કરી શકે, એવો તું શિલા બનજે અને પરશુર ભવા, અને એવો તું કુહાડો બનજે દીકરા, એવો તું પરશુ બનજે કે આ દેશની સંસ્કૃતિને સંસ્કારિતાને ખંડિત કરવા માટે થઈ અને જે દુશ્મનો આવે તેથી એના માથા વાઢવા માટે થઈને તું પાછો ન પડ, અને હે દીકરા આ બે જો જીવનની માલપા તારે સદગુણો આવી ગયા તો હે દીકરા તું હિરણ્ય પ્રસુતમ ભવ, ભગવાન સુરજની માફક તારી ક્રાંતિ ઝળકી ઉઠશે. અને એ આપણું લોક સાહિત્ય એમ કે છે કે ધાવણને ઘૂંટડે ઘૂંટડે જનેતા સંસ્કાર પાતી હોય એ શિવાજી છ મહિનાનો હોય, દખણના ડુંગરાની ગાળીઓની માલપા એ જેથી એક બાજુ પવનના હુહવાટા હોય એક બાજુ હાવજ હુકતા હોય, અને હાથની માલપા હાલરડાની દોરી લઈ અને શિવાને જીજાબાઈ એમ કહેતી હોય

અને કદાચ દીકરો જો ધીંગાણે જાતો હોય તો એ દીકરાને જનેતા એમ કહેતો હોય કે ધીંગાણે જાય એનો વાંધો નથી, પણ આજ પ્રસૂતિ કે વેદના કો સફળ કરી દે શીઘ્ર અને ઠંડા કર માકા ફેડ ડંકા.

થી શરૂઆત થાય એમ લોકવાર્તાની માલિપા ભગવાન કે મા શક્તિની આરાધનાથી વાર્તા શરૂ થાય. પ્રથમ કવિ મા શક્તિના વખાણ કરે, એના ગુણગાન ગાય. નમો બ્રહ્મ શક્તિ મહાવિશ્વ માયા, નમો ધારની કોટી બ્રહ્માંડ કાયા, નમો વેદ વેદાંત નિશેષ બરની, નમો રાજકા રંગ પે છત્ર ધરની, નમો પવન રૂપી મહાપ્રાણ દાતા, નમો જગત ભક્ષી પલ્લે જીવ ઘાતા, નમો દાન નિતાર તોરા રૂપાળા, નમો ગાયત્રી કાલિકા મેઘમાલા નિશાસા મલ્લિકા મલ્લિયોઢ કાળી, તુહી કાળ રાત્રિ નમામી કરાળી, તુહી તારલે જોત જીણી જબુ કે ફરે આબકા પંથ ફેરાણ ચૂકે, નિશાસા મલ્લિકા મલ્લિયોઢ કાળી, તુહી કાળ રાત્રિ નમામી કરાળી. જગદંબાને સમરી અને કવિ પછી વાર્તાની શરૂઆત કરે.

જાય, આ પાંચ મહાભૂતના ખોળિયા પડી જાય, પણ એની માથે જે કવિ લોકો ચિત્ર ચિત્રી ગયા કીર્તિ રૂપી, એ આંકડા કોઈ દી ભૂહાય નહીં પાય હોય. એટલે કીધું કે જનની જણે તો ભગત જણે, કા દાતા ને કા સુર, નકરો રેજે વાંજણી તારું મત ગુમાવે નૂર. તો આ પ્રથમ ત્રણ માં પ્રથમ પેલો નંબર ભક્ત નો આવે, બીજો નંબર દાતાર નો આવે, અને ત્રીજો નંબર સુરા નો આવે. કારણ કે દાતાર થવું દોયલું, સુરવીર થવું સોયલું, જેને મરવું એક જ વાર,

મરવું દોયલું છે ને મરવું વારંવાર, એમ સર્વશ્રેષ્ઠ ભક્ત છે હિન્દુસ્તાનના ધરતીના પ્રદાન માટે. અનેક સંતો ભક્તો થયા છે, એમાં એક નાનકડા ભગતની વાત છે. ભગત બીજ પલટે

भक्त बीज संत बीज पलटे नहीं जुग जाय अनंत ऊंच नीच घर उतरे पण आखर संत ना संत संत बड़े प्रमार्थी जाका शीतल अंग तपत बुजावे और की देवे अपना रंग जगत नु कल्याण करे जगत ने सन्मार्गे चढ़ावे अंधकार माथी जगत ने बाहर काटे आनु नाम संत आनु नाम भक्त कहवाय। आवाज एक भगत जेनु नाम नामोरी भगत अने जेनु गाम कोड़धा वडियार मा रण ने हामे कांठे आयु भाई कोड़धा गाम मा नामोरी भगत रिये पण कुदरती परमात्मा नी केवी गति छे भाई भगत ने अने लक्ष्मी ने सदाय थी वेर अरे लोक वायका एम कहवाय छे के भगवान भगत ने मोटो गणे छे मोटो भाई अने भगवान छे नानो भाई छे એટલે મોટા ભાઈની લાજ નાના ભાઈની વહુ કાઢે એટલે લક્ષ્મી ભગતની લાજ કાઢે એટલે ભગતની આ લક્ષ્મી નો હોય એના કામ કરી જાય ભગવાન એમાં ના નહીં પણ અહીંયા લક્ષ્મીનું બહુ ઓછું પ્રમાણ હોય। નામોરી ભગત જે હાથ ભાઈ પણ એમાં જે છ ભાઈ એને હાંક્યું હાલે નહીં ખેતી વાડી ખોરડા માથે મહાપ્રભુની મેર ધન દોલત માલ ખજાના બધી રીતે સુખી પણ જે વચેટ ભાઈ હાથ ભાઈ માં જેનું નામ નામોરી ભગત છે એ બહુ દુબળી નાદી છે દુબળો માણસ છે ગરીબ ખોરડું છે થોડી ઘણી ખેતી છે એમાં પોતાનું ગુજરાન ચલાવે છે ભાંગલું ટીટલું ગાડું છે દુબળા પાતળા બળદિયા છે પોતાનું પણ દુબળું પાતળું શરીર એમાં જે થાય એ આજીવિકા ખેતીમાં ધંધો કરે અને આજીવિકા ચલાવે અને આંગણે આવે ને રોટલો આપે ત્યારે કસોટી હંમેશા ભક્તની હોય છે ભાઈઓ। કાચ કથિર અને અધીર નર એને કશેનો ઉપજે પ્રેમ કસોટી સજન ખમે એ કા હિરણ કા હેમ કાચ કથિર અધીર નર એને કશેનો ઉપજે પ્રેમ કાચની કસોટી ન થાય કથિરની ન થાય નુગરાની કસોટી ન થાય પણ કસોટી તો સજ્જન ખમે સજ્જન સુપાત્ર માણસ છે ઈ કસોટી ખમે કા હીરો અને કા એમ એમ સારા માણસોની આદિ અનાદિથી કસોટી છે। નામરી ભગતની આ મહેમાન ખૂટે નહીં ત્યારે કવિ કહેશે કે સડતા દિનું પારખું નહીં તો આવે મહેમાન ઉતરતા દિનું પારખું સડેની આંગણે સુવાન જેનો સડતો દી હોય ને અહીંયા મય મહેમાન માંગણ સાધુ સંતોના ઉતારા હોય ભાઈઓ। હવે એમ ઘર દુબળું પણ આવકાર બહુ મોટો જબરજસ્ત આવકાર અને ત્યારે જ કવિ કાગે એક ભજનમાં પણ ગાયું છે કૃષ્ણ વિશે ગાયું છે કે કૃષ્ણ ભગવાનને મથુરામાં કોઈ એ મોટી મોલાતું વાળાએ મેળિયું વાળાએ આવકારો નહોતો દીધો અને તેથી ગોકુળમાં એક ઝૂંપડી વાળાએ આવકારો આપ્યો હતો

મોટી મોટી એ મેળિયું વાળાએ જેદી એને દીધો તો જાકારો રે તેદી ઝૂંપડી કે જીવાણ આયા.

રેજી. તેથી કૃષ્ણ ભગવાન ને પણ આહિર કુંડ ના એક ઝૂંપડી માં આવકાર મળ્યો હતો. એમ નામરી ભગત ના સાધુ સંત ના ઉતારા જે છાશ પાણી ચટણી રોટલા જે હોય ખાય, ત્યારે માણસના જીવનમાં માણસને પ્રેમની જરૂર છે.

કરીએ હોય આપણે, હાંક્યું હાલતું ન હોય પણ કોઈને રોટલો આપી નહીં, સારું ખાય નહીં, કોઈને ખવારી નહીં, એ જીવન નકામું છે. ખાવો પીવો ધન વાપરો, કપડા પહેરો દો ચાર, આ મનખા જેવો બ્રાહ્મણો નહીં આવે વારંવાર. ખાધું પીધું અને ખર્ચવું, કાંઈક વિગતેથી વાપરવું, માનવને મરવું છેવટ અંતે. શંકરા, ખાજો પીજો ને ખર્ચજો જેવી જેને આઠ. અરે વિહળદે અજમલનો ભણે એક દી જાયશો ઠાલે હાથ. ખાઓ ખવડાવો મોજ કરો, બાકી કાંઈ હાર્યા આવવાનું.

સમય છે અને એમ કહેવાય છે કે કોડધા રણને સામે કાંઠે ને આ કાંઠે ઓડુ નામનું ગામ અને આ ઓડુ ગામમાં મંડપ થાય નજીયાદ્રમનો પાઠ અને મોટો મંડપ થાય એટલે ફરતા ગામો ગામથી માણસો મંડપનો લાવો લેવા આવે. નામોરી ભગતે વિચાર કર્યો માણું ઓડુ ગામમાં મંડપ છે, હિન્દુસ્તાનના કઈક સંતો સાધુઓ પધારશે, કઈક માનો મેરામણ ઉમટશે તો લેને હાલને જીતવા આપણે પણ મંડપની અને મેળાની મોજ માણી આવી.

મળશું મેળે ખેળે મળશું ગામ ગીએ, પણ વાલા સજન એક નહીં મળે ધરતી ઢંક થીએ. હાલ મોજ કરી આવી, પણ કેમ મોજ કરવા જાઉં, ઘરમાં કઈક જોઈ તો ખરું ને બાપા. હવે આયા મંડપ ચાલુ થઈ ગયો ઓડું ગામમાં, પણ વચમાં બાર ગાઉ નું રણ, બાર ગાઉ રણ ટપી સામે કાંઠે જાય ત્યાં આ મંડપ મણાય. હવે એના છ ભાઈ નાના મોટા, પણ જેને ઘેરે તો સંપત્તિ સુખ સાહેબી નાણું બધી વાતની પૂરી તૈયારી, એટલે બધા ગાડા જોડી જોડી અને હવના બાયડી છોકરા ને બધા આ ઓડુ ગામની માલિપા મંડપમાં જવા રવાના થયા. નામોરી ભગત વિચાર કરે જીતવા, બધા મંડપમાં આવી ગયા, પણ હવે મારે શું કરવું, મારે વિચાર છે મંડપમાં જવું છે, પણ કેમ જવું, ગાડું પણ ભાંગળ તૂટલું છે, બળદ પણ પલ્લો ખેંચી શકે એવા દુબળા છે, મારી ઘરવાળીને પણ મજા નથી, ઘણો શોખ છે પણ શું કરવું, પણ દે દરિયામાં દોઢ રાખણ વાળો રામ. હે ભગવાન સચ્ચિદાનંદ, જિંદગીમાં 68 તીર્થ ઘરને આંગણે છે, મા બાપની સેવા આશીરા ધર્મ અને રોટલો, પણ છતાં હાલના શોખ છે કે મંડપ માણી આવી. ભાંગલું તૂટલું ગાડું તૈયાર કર્યું, દુબળા બળદ જોડ્યા, એમાં કઈક ભાતા પોતા બાંધ્યા, અને એમ કહેવાય છે નામોરી ભગત ગાડું હાંકવા બેઠા અને પોતાની ઘરવાળી ગાડામાં બેઠા, અને આ કોડથા ગામથી રવાના થયા.

તમે રણમાં પ્રવેશ કર્યો, રણમાં ગાડા માર્ગના ચીલા અને રણમાં વહેતા થયા, બરાબર અધવચ્ચે રણમાં આવ્યા, છત ગાવ માથે પંથ કાપ્યો. અને કહેવાય છે પરમાત્માને વાતું રાખવી છે, દી આઠમું આઠમું થઈ ગયો છે, અંધારાની રૂંજું વળવા માંડી છે, ઓડું ગામ છેટું છે, અને આ રણ પ્રદેશ છે, અને એક જ ગાડા ખેડું એક જ સંગાથી છે. નામરી ભગત તો પરમાત્મા આમી સુરતા નાખી, બાપ હે સચિદાનંદ જગતમાં ઘણાને ઉગાડ્યા છે, જોઈજો હો બાપ, દી આથમમાં ગયો છે, હમણાં રાત પડી છે, ઓડું આઘું છે, આ રણ છે, મારી વાર કરજે. નામોરી ભગતે ગાડું હાંકતા હાંકતા ભગવાનના સ્મરણ શરૂ કર્યા. નમામિ ભક્તુ વાત્સલમ કૃપાલુ શૈલકોમ લમ ભજામિ તે પદામ ભુજમ અકામિના સ્વધામદમ નિકામ શામ સુંદરમ ભવાંબુ નાથ મંદરમ પ્રફુલ્લ કંજ લોચનમ મદાદિ દોષ મોચનમ પ્રલંબ બાહુ વિક્રમમ પ્રભો પ્રમેય વૈભવમ નિસંગ ચાપ સાયકમ ધરે ત્રિલોક નાયક.

ಏಕಂ ದಿಲ್ಲೇ ಸುಭಾಷ್ ಮಂಡ ನಮ್ಮ ಹೈಸ ಚಾಪ ಖಂಡ ನಮ್ಮ ನಿಂದೆ ಸಂತ ರಂಜನಂ ಸುರಾರಿ ವೃಂದ ಬಂಜ ನಮ್ಮ ನೋಜು ವೇರಿ ವಂದಿತಂ ಅಜಾಜಿ ದೇವ ಸೇವಿತಂ ಹೇ ಸಚ್ಚಿದಾನಂದ ಪ್ರಮಾತ್ಮ ભક્ત વત્સલશો અનેક ભક્તોને ઉગાયેલા છે તો બા ભૂતો રાખ પગલે પાપી ડગલે દોષી અને કાળા માથાનો માનવી કઈક વક્રમ કહેવાય છે પણ બાપ તારા બાનાની પદ છે તું લાજ રાખજે. ત્યારે મેં પેલા વાત કરી કે ભગવાન ભક્તને તારવા માટે, ભક્તને પ્રસિદ્ધિ કરવા માટે, પોતાના ભક્તને જગતમાં પ્રસિદ્ધ કરવા માટે એની કસોટી કરવા જાય અને કસોટી કરવા જઈ અને પછી કસોટીમાં પારે પોતે જ ઉતારે. ભગવાનને ખબર છે કે મારા ભક્તની કસોટી કરીશ અને કદાચ કસોટીમાં જો નાપાસ થશે તો બાનું મારું છે, ભગવાન કહે છે. એટલે એના જે ભક્તને છે ને એનું બાનું ન લજવે, એ કસોટીમાં પાર જ ઉતારે. અને ભગવાને કસોટી શરૂ કરી કેવી? આ તો ધરો ભાંગ્યો ગોરી.

લાઈ વાય પૂર કેવી બિના બની બરાબર રણમાં અધુ વર્ષ જાતા એમ કહેવાય છે ગાડા ધરો ભાંગ્યો ધરો ભાંગ્યો. ગોરી વિયા પોતાની ઘરવાળી હતી એને પ્રસૂતિનો સમય થઈ ગયો, બાળકનો જન્મ થયો, રણમાં ધરો ભાંગ્યો. ગોરી વિયા રણ આઠમી અસુર સુરજ નારાયણ પણ આઠમી ગયા, અંધારું થઈ ગયું. એમાં તસ્કર આવ્યા લૂંટવા, રણમાં આવ્યા પૂર. ચોર લોકો એને કઈક બાતમી મળી ગઈ, ચોર લોકો લૂંટવા વાહે પીડ્યા અને ન કરે નારાયણ ઉપર વરસાદ હોય તો ભગવાન જાણે. અને રણમાં ગોઠણ ગોઠણ હમાણા પાણી ભરાઈ ગયા. આ બધું અડધી કલાક કલાકમાં બીના બની ગઈ. નામોરી ભગત કે ઓહો હો હો હો, હે મારા નાથ આટલું બધું. હે પરમાત્મા સચ્ચિદાનંદ, કોડી પામ્યો સમર્થા અને ન જાણી હરિજ કથા વર્થા વાણી પેટો અથાનક વિધો વિચાર બધી વાતો અનો રથા એની ભરી બેઠો બાથા સમ જીલે જથા બુંદી મચાય સંસાર. હે ચૌદ લોકના નાથ, જો કોઈની લાજ રાખી હોય તો બાપ રાખીજે, મારે શું કરવું. વિચારમાં વિચારમાં ભગવાનનું સ્મરણ કરે છે, ઈશ્વરના ગુણગાન ગાય છે. અલખ પુરુષ આ દેશ માત વીણ તાત સપનનો, દાંત જાત ધન વીણ આપ આપે જ ઉપનનો, રૂપ રંગ નહીં રેખ ધ્યાન જોગેશ્વર જાવે, અમર કોટી તેત્રીસ પ્રભુ તું પાર ન પાવે. અલ રચણ ત્રિગુણ શિવ શક્તિ અજ અલય નિરંજન આપ હું ગણ ઘણા ઘાટ એને ભાંજણ ગણ આદિ પુરુષ આ દેશ તું. હે બાપ તને નમસ્કાર છે વિશ્વના માલિક, ત્યાં શું કર્યું. ભગત ઘાંઘા થઈ ગયા, પોતાની ઘરવાળીની કઈક સુવિધા કરી એને આશ્વાસન આપ્યું. પ્રિયા ભક્તાણી મારા નાથને સમરો, કારણ ટીટોળી નાયણે ઈંડા ઉગાડ્યા ઓલા બિલાડી કેરા બાળા, એ ટીટોળી ના રે વાલે એ ઈંડા ઉગાડ્યા ઓલા બિલાડી કેરા બાળા, આ ગજ કુબંધ છોડાવણ કાજે એ પ્રભુ પધાર્યા પગ પાળા, જેને હોય રામ તણા રખવાળા, જેને રામના રખવાળા હોય ને એને ઉની આશ નો વાય, રખોપા હોય જેને રામના એને વાયરા ઉના નો વાય, પછી ચારે કોર સદાય ભલે મોજું માણે મંગળા. હે સતી ભગવાનનું સ્મરણ કરો ત્યારે ઈશ્વરને ચૂક માળું હવે જવું પડશે. એક કોર ચોર પોગી ગયા, રણમાં પૂર આવી ગયા, બાઈને દીકરાનો જલમ થઈ ગયો, ગાડાનો ધરો ભાંગી ગયો, બળદ પણ થાકી ગયા, અને એમાં ભગવાન ચૌદ લોકનો નાથ વિશ્વનો માલિક વિશ્વંભર ધણી પરમાત્મા નમા નારાયણ સાંજ સવારણ ભગતા તારણ ભોપાળા, સબ કાજ સુધારણ સાચ વધારણ ગાયું ચારણ ગોપાળા, ભૂભાર ઉતારણ અસુરા મારણ અને દિન ઓધારણ દયાળા, આ ભાવ દધી નૈયા તાર કનૈયા નંદના છૈયા નજરાળા, પાંડવ ભટ પૂતા બોલે બંધાતા મૂર્છા ખાતા ઢેળા મહી, સતી દ્રૌપદ સુતા પડી વિપત્તા વસ્ત્ર લેતા દાહ બહી, જોત જોતામાં આવ્યા પ્રભુત્યા અને પૂર્યા ચીરતા પરચાળા, એ ભાવ દધી નૈયા તાર કનૈયા નંદના છૈયા નજરાળા, ઈ ચૌદ લોકો.

વિશ્વનાથ સચ્ચિદાનંદ ભગવાન કાળિયો ઠાકર હુતારનું રૂપ લીધું. હુતાર થયા, માથે પાઘડી, એવું કેડિયું, એવો સોનો પહેરેલો, પગમાં દેશી બૂટ અને ખંભે હુતારી ઓઝારનો કોથળો, અને હુતારનું રૂપ લઈને ભગવાન ત્યાંથી નીકળ્યા. ભગવાન ત્યાંથી નીકળ્યા આમ જોયું, એટલે અહીંયા અંતરિયાળ કેમ ઉભો છો, અહીંયા કેમ ધામા નાખ્યા છે? નામોરી ભગત કે બાપુ બાપુ શું કરું, મારા ગાડાના ધરો ભાંગી ગયો, હે ગાડાનો ધરો ભાંગી ગયો, અને મારી ઘરવાળીને હુવાવીડ આવી છે, પરસુધી આવી છે, અને હામે જો ઓલા આવે ઉભા, એ મને લૂંટવા ઉભા છે. તને કોને ડાબલો ડાયટો હતો તારા બાપાએ, તાર ક્યાં આમ જાશ કે? અરે બાપુ કે જાવું તું મંડપમાં કોરધા ઓડુ ગામમાં, કોરધાનો રહેવાસી છું, ઓડુ જાવું છે મંડપમાં, પણ હવે અધુવે સ્ત્રીઓ શું કરું? તો આટલું બધું ન કરે આપણે, ધ્યાન રાખવું જોઈએ. અને આ બાપા હુતાર તો મીંડો ટોસવા, હવે આમ હાલી નીકળાય? આ ઘરવાળી જો બે જીવ હતું કે આ દીકરાનો જન્મ થઈ ગયો, ભલામણ આવી મૂર્ખાય કરાય, હવે શું કરીશ તું? મેર કે હવે ભલે તને ચોર લૂંટતા હોય. નામોરી ભગતીએ પણ, ભાઈ તમે કોણ છો બાપા, ઘડીક ઉભા રહ્યો, મને કઈક થોડીક મદદ તો, પણ હું તને શું મદદ કરું કે? તમે કોણ છો કે? હું તો હુતાર છું કે ભગવાન કે. અરે મારા બાપ, જો તમે હુતાર હો તો આગળ જૂના જમાનામાં ગાડાના ધરા લોઢાના નો આવતા, લાકડાના આવતા, એટલે એમાં કઈક બટકી ગયો, એટલે કે તમે હુતાર હો તો મારો લાકડાનો ધરો છે, જો કઈ હમો નમો કરી દો અને દયા કરો અને ફિટ કરી દો તો મારું ગાડું હાલતું થાય, પછી તો ભગવાન જેવો ધણી કઈ બાજુ લઈ જાય. હવે કઈ આમ ભગવાન જેવો ધણી હજી તો કે, ભલા મારા ઓડું ગામ તો હજી છ ગાવ સેટું છે, આ રણમાં પાણી ફરી વયા છે, તું શરમાનો નહીં, એકલો જ નીકળ્યો કે? ના ઘણા હતા, પણ હવારાથના હગા રોકી રખવાળા કરે, આંબો અણફળતા પછી કાપી નાખે કાગડા, જગત આખી સ્વાર્થની છે, મારા છ ભાઈ હતા, પણ એનો તો ધીંગા બળદો એવા ગાડા, એ તો ધોળીને મોર થઈ ગયા અને હું વાહે દઈ ગયો બાપ. ત્યારે નામોરી ભગત હુતારને શું કે છે? હે ભગવાન, હે હુતાર ભાઈ, આ રથરિયો રણમાય, મારો રથ રણમાં રહી ગયો, રથરિયો રણમાય, સાથ ગયા મેલ સળકી, ત્રોગઢ નાયવો તાગ, જુજાર રણ ખાગ જળંકી, સગુ નથી કોઈ શેણ, બાંધવ ગયા ઉભો મેલી, તે તાણે ત્રિકમાં બહુનામી થાવ બેલી. હવે તો મારો ભગવાન જો મારી બેલ કરે ને તો ભલે મારા ભાઈ વ્યાઈ ગયા. હે તમારો રથ હલબલિયો, હેતવા એટલે ગરીબ માણસ, હેતવારો રથ હલબલિયો, કરણી ધજ કૂડો કિયો, મારા ભગવાને બહુ ખોટું કરી નાખ્યું કે? પણ નામોરી ભગત કે દેવ નારાયણ ને, એ મારો સારંગ રથ હાજો કરો. ભગવાન ને કે, જય ભગવાન, મારો રથ હાજો કર, અને આ હુતાર ને મનાય, હુતાર મારું કામ કરી દે. એલા એમ કે રથ હાજો કરવો છે, બાપા તે શું કરું? ઠીક લે હાલ કે, તારી ઘરવાળી નેઠી ઉતાર, લાડ રથ હાજો કર દો. બે જણા એ થઈને પોતાની પત્ની ને હેઠી ઉતારી, એક કોઈ બેહાડી, અને હુતારે તો પોતાના ઓઝાર કાઢ્યા, રથના જે બે પૈડા, ગાડાના બે પૈડા, એ પૈડા માથે હથોડાના બે ઘા માર્યા ને તે પૈડા ભાંગીને ભૂકો. નામોરી ભગતો મીડા ધ્રુજવાયેલા, ગજબ કીરો, આ રથ હાજો કરસ કે તું ઠામું કોઈ ભાંગવા બેઠો? એલા હુતાર ભગત, ત્યાં હું આદરી સા રથ હાજો કરો છો? જો બોલવું હોય તો આ હાલતો થાવ કે? તારે રથ મૂળ તો હાજો કરવો છે ને, ગો ગાડી બેઠો રે કે? અને તું ભગવાન નો ભગત છો કા? કોઈ ભગવાન ને ભાયરા તો ભાયરા નથી, પણ નામોરી ભગત કે છે કે ભગવાન ને મને સપનામાં ભાયરા છે. કોણ? નામોરી ભગત એટલે હુતાર ને કે છે સપનામાં ભાયરા છા? તો વાત તો કર, ભગવાન હતા કેવા? એટલે નામોરી ભગત મીડા બોલવા કે, સપનામાં શ્રી રામ દેવ મેં આપે દીઠા, ગોકુળ જેડે ગામ વળી સન્મુખ થઈ બેઠા, રીજતા રઘુનાથ દેવે મને તાળી દીધી, અને તાળીના પડઘાણ મારા દુઃખને દારિદ્ર ગંજિયા, નામોરી ભગત કહું દેવ નારાયણ ને મારા ભવના ફેરા ભજિયા. હે હુતાર ભાઈ, ભગવાન મને સપનામાં હામા મળ્યા અને મને હાથ તાળી આપી કે?

તો કે ભગવાન હતા કેવા, ઓલો હુતાર કે, અને એ પહેર્યું તું શું? ત્યારે નામોરી ભગત બોલે છે કે નીલા વાઘા નેટ શેઠગણ બંધન સોહે, કોમળ પાય કદમ ઝરદ પાય મોજા જોયે, મોરલી હાથ જગત રામ નણ, મોરલી હાથ જગત ના મંડાણો જેની કે આગળ કીજે કથા, ના મોરી ભગત કહું દેવો નારાયણ ને આ તો ખાલક રૂપ તોરું ખુદા. અરે મારા નાથ ના શું વખાણ કરું, કે શું એની છબી, શું એના રૂપ. આ બધી મીંડું વાતું કરવા, તે તો ભગવાન ને ઓળખી જા ખરો ભેગા થાય તો. અરે બાપા આ બધી સપનામાં ભાયરાસ મેં ભેગા થાય, હવે આપણા ક્યાં ભાઈ ગતા એવા ભેગા થાય. ઠીક ઠીક કઈ ભગવાન ના ગુણ ગા, કાલ હાલ મારું કામ ચાલુ રાખું છું, એમ કઈ ધરો કાઢી અને મીંડો કઈ ખમું નમું કરવા, હાલ તું ભગવાન ના ગુણ શરૂ કર. બ્રહ્મા જે વિચાર રુદ્ર બ્રહ્મણ પાવત તો રાય પાર, નિગમ પ્રમેશર તો રાય પાર, ફળો ય કુરાન પુરાણ ન જાણત કોઈ, અધ્યક્ષ જ અક્ષર તું જ અવે વેદિનકાર ચંદન જાણત, દેવત્રણે ગુણ તું જ ન જાણત, તંત અહીશ સબ દુણ જાણત અંત, વડાગ્રહ તું જ લહેન વિચાર, પુરંદર તું જ ન પાવત પાર, ભલા મુનિ તું જ ન બુજત ભેદ વિચિત્ર, તું જ ન જાણત વેદ, દામોદર તું જ દસે દિગ પાર, કિતાયક પાર ન જાણત કાળ, અભે અણવાળ અગમ અલેખ લખમીય પાર ન જાણત. આખું ગાડું કમ્પ્લીટ થઈ ગયું, પણ ગાડું કમ્પ્લીટ થયું પણ કેવું, કે રાજાના ઘરમાં, રાજાના કચેરીમાં, રાજાના રજવાડામાં પણ રથ નો હોય, આવો રથ તૈયાર થઈ ગયો અને ધીંગા ધમડા બળદ જોડાઈ ગયા, અને પોતાની ઘરવાળી ને લઈને અંદર બેહાડાવી, લે ભગત લે તારો રથ હાજો થઈ ગયો, અને હવે હું જાઉં છું અને તું જા મંડપમાં, હું જાઉં મારે ઘરે. એના બાપા ઉભો તો રે, તારું સરનામું, તારું નામ ઠામ, કઈ દાડી બાડી તને કઈ દેવાનું, કે તારી પાસે છે શું, કે તો હું લઉં, કે કોણ કે છે હુતાર, પણ કઈક આશીર્વાદ દો કે પરમાત્મા તને સુખી રાખશે અને આવા ભક્તોના કામ સદાય કરતો રહે, એ જ પ્રાર્થના. આટલી વાત સાંભળતા શંખ ચક્ર ગદા પદમ ધારણ કરી અને ભગવાનને દર્શન દીધા. ક્યાં રણની માલિપા નામોરી ભગતને, નામોરી ભગત હું કૃષ્ણ ભગવાન છું બાપ, અને તારી લાજ એ મારી લાજ છે. નામોરી ભગત ભગવાનના પગમાં પડી ગયા, આહુડાથી પગ પખાડી નાખ્યા બથું ભરી, અને બે નોખા પીડ્યા કે હે મારા નાથ, અમારું કામ કરતો રહેજે બાપ, ભલા કરણ તું ભૂદરાણ, સહારણ તું અસુરાણ, તારણ ત્રિલોકાત્રિક મા તને નમો દેવ નારાયણ. અને ઈ ભગવાને આશીર્વાદ આપ્યા અને ઈ રાજ્યથી ઘારારારારાર વહેતો થયો, ઈ આંખના પડવારમાં કોડતા આવે છે, અને ઈ નામોરી ભગત ઓડુનો મંડપ માણે છે અને ભગવાન આ ગેપ થાય છે. તો એમ ભગવાન ભગતની લાજ આદિ અનાદિથી રાખતા આવ્યા છે અને રાખશે.

કાંબીએ રતન જડાવો મારા સાહેબા, સાહેબો છે લાણી મારી નણદલ નો રે વીર છે, સાહેબો છે લાણી.

હમણાં જ આપ સાંભળતા વૈવિધ્યસભર કાર્યક્રમો આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવાના કાર્યક્રમો. સમય છે ભક્તિ સંગીતના કાર્યક્રમ ભક્તિરસનો. ભક્તિરસનો સાંભળીએ પ્રફુલ દવે અને લલિતા કોડાદરા પાસેથી ભજનો.